નમસ્કાર, સુપ્રભાત. મીડિયમ વેવ 370.3 મીટર્સ એટલે કે 810 કિલો હર્ટ્ઝ પર આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. આજે જ્યેષ્ઠ સુદ બીજ વિક્રમ સંવત 2082 એટલે કે તારીખ 16 જૂન 2026 ને મંગળવાર. અત્યારે સવારના 5:58 થવા જઈ રહી છે. અમારી પ્રથમ સભામાં આપ સૌ શ્રોતા મિત્રોનું હાર્દિક સ્વાગત છે. પ્રસારણ યાત્રાનો પ્રારંભ કરીએ મંગલ સ્વરથી.

આકાશવાણીના રાજકોટ કેન્દ્રથી આપ સાંભળી રહ્યા છો ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના. આ રચના છે ખેમ સાહેબની, કલાકાર કરસન.

0: अभी आप सुन रहे थे श्रीराम चरितमानस पाठ का भाग 221।
1: आकाशवाणी राजकोट रजू करिए छे कृषि माहिती अंतर्गत कृषि छाणना अनंत गुणों, आ વિશેની માહિતી આપશે વિરલ રાવલ।
2: શ્રીરામણ સાથે કૃષિ માહિતી સાંભળતા સૌને જાજા કરીને રામ રામ। આજે વાત કરવી છે કૃષિ છાણના અનંત

0: ગુણોની. છાણ જમીનનો કુદરતી આહાર અને ઔષધ છે. છાણમાં જમીનને પોષણ અને રક્ષણ આપનારા લગભગ 24 પ્રકારના તત્વો વિદ્યમાન છે. છાણમાં ગરમીનું શોષણ કરવાની અદ્ભુત શક્તિ છે. જ્યારે રાસાયણિક ખાતરો 15% જેટલી જમીનમાં ઓગળતા નથી, તેથી જમીન પથ્થર જેવી કઠણ અને નિર્જીવ થઈ જાય છે. છાણ સૂર્યના પ્રખર તાપનું શોષણ કરી વનસ્પતિને ગરમી સામે રક્ષણ આપે છે. ખેતરના ઉષ્ણતામાનમાં ઘટાડો કરે છે. છાણમાં ઠંડી અને ગરમીનું શોષણ કરવાનો અદ્ભુત ગુણ છે, તેથી વનસ્પતિનું ઠંડી અને ગરમીથી રક્ષણ કરે છે. છાણ ખેતરમાં નાખવાથી જમીનની ભેજ ધારણ શક્તિ છે એ વધે છે, તેથી ઓછા પાણીથી ખેતી થઈ શકે છે. ખેડૂતોની મહેનત અને ખર્ચ બંને બચે છે. જમીનમાં છાણ નાખવાથી વનસ્પતિના મિત્રજીવો જેવા કે બેક્ટેરિયા, અળસિયા કે દેડકા જેવા જીવો મરતા નથી, તેમની વૃદ્ધિ થાય છે. એક ઇંચ જમીનમાં કરોડો અતિ સૂક્ષ્મ જીવો રહેલા હોય છે. છાણ તેનું રક્ષણ, પોષણ અને સંવર્ધન કરે છે. છાણથી ઉત્પન્ન થતા અન્ન, શાકભાજી, ફળો વગેરે ઉત્પાદનો સ્વાદ, સુગંધ અને સત્વની દ્રષ્ટિએ ઉત્તમ હોય છે. તે જલ્દીથી બગડતા કે સડતા નથી, તેની ગુણવત્તામાં વધારો થાય છે. સાઇઝ, રંગ, રૂપમાં અદ્ભુત હોય છે. છાણ સસ્તું હોવાથી ખેડૂતોને આર્થિક ફાયદો થાય છે. છાણ ઘર આંગણે થતું હોવાથી ખેડૂતોને ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ અને સમય બચે છે. છાણથી જમીન છિદ્રાળુ બને છે, તેના કારણે જમીનમાં નાઇટ્રોજન વગેરે વાયુઓ આસાનીથી અવરજવર કરી શકે છે. છાણિયા ખાતરોથી ઉત્પન્ન થતું ઘાસ ખાવાથી પશુઓના સ્વાસ્થ્યને ફાયદો થાય છે. તેનું દૂધ પણ સંપૂર્ણ ઓર્ગેનિક હોય છે. છાણ જમીનના ક્ષારો ઘટાડે છે, ખારાશનું પ્રમાણ ઘટાડે છે. છાણ જમીનનું ટેક્સચર એટલે કે જે પોત છે એ જાળવી રાખે છે. તે જમીનના કુદરતી બંધારણને સાચવી રાખે છે. છાણ જમીનમાંની ઉધઈનો નાશ કરે છે. છાણ વનસ્પતિ માટે અમૃત સંજીવની છે. છાણથી ખેતરોમાં યજ્ઞ, હવન કે અગ્નિહોત્ર કરવાથી પાકોમાં જંતુઓ તથા વનસ્પતિના રોગોનો ઉપદ્રવ ઓછો થાય છે, તેમજ જમીન તથા વનસ્પતિનું સ્વાસ્થ્ય સુધરે છે. ઝડપથી વૃદ્ધિ થાય છે, પર્યાવરણ શુદ્ધ થાય છે અને સરવાળે ઉત્પાદન છે એ વધે છે. તો આજે આપણે માહિતી મેળવી કૃષિ છાણના અનંત ગુણોની. ફરી પાછા કૃષિ માહિતીમાં આવતીકાલે મળીએ, પણ ત્યાં સુધી સૌને ઝાઝા કરીને રામ રામ, રામ રામ.
1: હમણાં જ આપ સાંભળી રહ્યા હતા કૃષિ માહિતી અંતર્ગત કૃષિ છાણના અનંત ગુણો. આ વિષય પરની માહિતી રજૂઆત વિરલ રાવલની હતી. પ્રસારણ કેન્દ્ર આકાશવાણી રાજકોટ.

મીડિયમ વેવ 370.3 મીટર્સ એટલે કે 810 કિલોહર્ટ્ઝ પર આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. હવે જોઈએ હવામાન સમાચાર. આગામી 24 કલાક દરમિયાનની હવામાન ખાતાની આગાહી જણાવે છે કે સૌરાષ્ટ્ર, કચ્છ અને દીવના વિસ્તારોમાં મહત્તમ તાપમાનમાં કોઈ મોટા ફેરફારની સંભાવના નથી અને આ વિસ્તારોમાં વાતાવરણ મુખ્યત્વે સૂકું રહેશે. ગુજરાતના ઉત્તર તેમજ દક્ષિણ કાંઠાના સાગરખેડુ ભાઈઓ

સાત અને વીસ મિનિટે સાંભળશો ફિલ્મી ભક્તિ સંગીત. 7:30 વાગે હવેલી સંગીત. આજના કલાકાર છે વ્રજદાસ કંસારા. 7:55 મિનિટે પર્યાવરણની દૈનિક શ્રેણી. પર્યાવરણ વિષયક 5 મિનિટમાં ઋતુ પ્રવાસી પક્ષી વિશે માહિતી આપશે રચના આશરા. 8:30 વાગે ભજનોના દૈનિક કાર્યક્રમ નિરખને ગગનમાં અંતર્ગત ભજનોની સરવાણી વહાવશે લલિતા ઘોડાદરા. 8:50 મિનિટે ગુજરાતી વાર્તાલાપ અંતર્ગત રજૂ કરીશું શ્રી નિલેશ પંચાલની ગુજરાતી વાર્તા માનવ સુખાકારીમાં વિજ્ઞાન. 9:15 મિનિટે સાંભળશો ફિલ્મ સંગીતનો કાર્યક્રમ મનોરંજન, જેમાં આજે અભિનેતા મિથુન ચક્રવર્તીના જન્મદિવસ નિમિત્તે તેમને શુભેચ્છાઓ પાઠવીશું તેમની જ ફિલ્મોના ગીતો થકી.

10:30 વાગે વડીલ મુરબ્બીઓ માટેના કાર્યક્રમ વય વંદનામાં વાંચન ટેવનું મહત્વ આ વિશે દિલીપભાઈ ભટ્ટ સાથે મુલાકાત, ઉપરાંત ફિલ્મ ગીત. 11 વાગ્યાથી 3 વાગ્યા સુધીના કાર્યક્રમ આપ સાંભળી શકશો અમારા અમદાવાદ કેન્દ્રથી, જે અંતર્ગત 11:02 મિનિટે સાંભળશો વિવિધ ભારતી ફોન ઇન કાર્યક્રમ હેલો હેલો. 11:45 મિનિટે હિન્દી ગેરફિલ્મી ગીતો અને 12:02 મિનિટે ગુજરાતી ગેરફિલ્મી ગીતો માણી શકશો. 12:30 વાગે મહિલાઓ માટેનો કાર્યક્રમ સહિયર પ્રસારિત કરીશું. એક અને 10 મિનિટે સુગમ રચનાઓ માણી શકશો સુદીપ મુખર્જીના સ્વરમાં. 1:30 વાગે ફોજી સાથીઓ માટેનો કાર્યક્રમ જય ભારતી રજૂ કરીશું. 2:40 મિનિટે સાંભળશો ગુજરાતી ગેરફિલ્મી ગીતો. અમારી સાંધ્યકાલીન સભામાં 5:10 મિનિટે સાંભળશો વિવિધ ભારતી કાર્યક્રમ. 6 વાગે સુગમ સંગીત, આજના કલાકાર છે રિયાઝ મીર. 6:30 વાગે યુવા દોસ્તો માટેનો કાર્યક્રમ યુવાણી અને 7:22 મિનિટે ગ્રામજનો માટેનો કાર્યક્રમ ગામનો ચોરો. આ બંને કાર્યક્રમનું પ્રસારણ અમારા અમદાવાદ વડોદરા કેન્દ્રથી થશે. 8:00 વાગે ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સારેગામાં. 9:30 વાગ્યાથી 11 વાગ્યા સુધીના વિવિધ ભારતી કાર્યક્રમ અંતર્ગત સાંભળશો 9:30 મિનિટે કાર્યક્રમ આજ કે ફનકાર, જે કેન્દ્રિત છે સંગીતકાર અને ગાયક હેમંત કુમાર પર. 10:00 વાગે કાર્યક્રમ છાયાગીત અને 10:30 વાગે રજૂ કરીશું ઢલતી જાહેરાત. તો આ હતી અમારી આજે પ્રસારિત થનારા કાર્યક્રમોની રૂપરેખા. 6:55 મિનિટે સાંભળશો દિલ્હીથી પ્રસારિત સંસ્કૃત સમાચાર.

આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર નિકિતા શાહ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. મુખ્યમંત્રીએ કહ્યું કે જ્યારે યોજનાઓનો સીધો લાભ લોકો સુધી પહોંચે છે ત્યારે જ જનવિશ્વાસ દ્રઢ બને છે. જાહેર થયેલી નવી ઔદ્યોગિક નીતિથી વિવિધ ક્ષેત્રોમાં 15 થી 45% સુધીના વિવિધ ઇન્સેન્ટીવ દ્વારા ઉદ્યોગોને પ્રોત્સાહન મળશે.

0: તેવો વિશ્વાસ વ્યક્ત કરતા નાયબ મુખ્યમંત્રી રાહદારીઓ માટે અમદાવાદના સીજી રોડ પર પ્રાયોગિક ધોરણે બટન ઓપરેટેડ સિઝ્નલ સિસ્ટમ આધારિત પેલિકન ટ્રાફિલ સિઝ્નલ લગાવાયું. સુરતના સલાબતપુરાના 33 વર્ષ જૂના લૂંટના કેસમાં પોલીસે 3 વોન્ટેડ ગુનેગારોની ધરપકડ કરી. આગામી 7 દિવસ રાજ્યમાં છૂટાછવાયા વરસાદની આગાહી. અને ફૂટસલ ક્લબ ચેમ્પિયનશીપનો આવતીકાલથી ભાવનગરમાં પ્રારંભ થશે. સમાચાર વિગતવાર. 12 વર્ષના વિશ્વાસના વિકાસના અને જનકલ્યાણના અભિયાન અંતર્ગત રાજ્યના વિવિધ જિલ્લાઓમાં અનેક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને અમદાવાદમાં વિકસિત ભારત સંકલ્પ સંમેલન યોજાયું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે વિકાસ, જનકલ્યાણ અને વિશ્વાસ એ એકબીજા સાથે જોડાયેલા, જ્યારે યોજનાઓનો સીધો લાભ લોકો સુધી પહોંચે છે ત્યારે જ જનવિશ્વાસ દ્રઢ બને છે. તેમણે કહ્યું કે પ્રધાનમંત્રી મોદીની જે બોલવું તે કરી બતાવવાની કાર્યશૈલીને કારણે જ દેશમાં ઐતિહાસિક અને મોટા નિર્ણયો સાકાર થયા છે. ગુજરાતમાં એક સમયે પાણી અને વીજળી માટે જે મોટો સંઘર્ષ હતો તે આજે અવિરત વીજળી અને વ્યાપક નર્મદા નેટવર્કથી સંપૂર્ણ દૂર થયો છે. આ કાર્યક્રમ પર પ્રતિક્રિયા આપતા ગુજરાત ભાજપના પ્રવક્તા ડોક્ટર અનિલ પટેલે પરિષદ દરમિયાન પ્રકાશિત થયેલી સિદ્ધિઓ અને સરકારની વિકાસ પહેલ પર પોતાના વિચારો જણાવ્યા હતા.
1: और 2014 के बाद जिस तरह से गांव गरीब और खेडूत के लिए नरेंद्र भाई ने काम किया है, मध्यम वर्ग के लिए काम किया है, नियो रोज के लिए, नियो रिच के लिए काम किया है, इसी तरह हर एक डिपार्टमेंट में जो विकसित भारत का जो रोड मैप है, वो विकसित भारत रोड मैप में अलग अलग रास्ते से गुजरात और पूरा देश आगे बढ़ रहा है.
0: બનાસકાંઠા ખાતે 12 વર્ષ વિશ્વાસના વિકાસના અને જનકલ્યાણના અભિયાન અંતર્ગત જિલ્લા કક્ષાનું વિકસિત ભારત સંકલ્પ સંમેલન વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી અને પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલની ઉપસ્થિતિમાં યોજાયું હતું. આ પ્રસંગે અધ્યક્ષ શંકર ચૌધરીએ જણાવ્યું કે નર્મદાના નીરે સરહદી વિસ્તારના વિકાસને એક નવી દિશા આપી છે. સંમેલન પૂર્વે મહાનુભાવોએ નડાબેટ ખાતે વિવિધ વિકાસ પ્રકલ્પોની મુલાકાત લીધી હતી, તેમજ થરાદની ગાયત્રી વિદ્યાલય ખાતે કેન્દ્ર સરકારની 12 વર્ષની સિદ્ધિઓને ઉજાગર કરતી ત્રિદિવસીય પ્રદર્શની નિહાળી વિદ્યાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો. જામનગર ખાતે વિકાસ અને કલ્યાણકારી પહેલો પર પ્રકાશ પાડતી એક પત્રકાર પરિષદ યોજાઈ હતી તથા જામનગરમાં 12 વર્ષના વિકાસ કાર્યો દર્શાવતી એક ગેલેરી પ્રદર્શનનું પણ ઉદઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મંત્રી અર્જુન મોઢવડિયાએ દેશને નવી દિશા આપવાનો શ્રેય પ્રધાનમંત્રી મોદીને આપ્યો હતો.
2: મોદી સરકારને જો અગલે 67 યર ઇતના કામ સિર્ફ 12 સાલ મે ઉન્હોને કિયા, વંદે ભારત સે લેકર મેટ્રો રૂટ તક બહોત સારા કામ ઉસી ક્ષેત્ર મે ભી હુઆ. કિસાનો કે લિયે કિસાન સન્માન નિધિ કે તહત 11 કરોડ કિસાનો હર સાલ 6000 રૂપિયા સન્માન નિધિ કે રૂપ મે ડાયરેક્ટ ડીબીટી કે માધ્યમ સે ટ્રાન્સફર કિયા જા રહા હૈ. દેશ મે 74 કરોડ લોકો કો મુફ્ત રાશન દિયા જા રહા હૈ.
0: તાપી જિલ્લા ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો કાર્યક્રમનું એક સંમેલન યોજાયું હતું. કેન્દ્ર સરકારની 12 વર્ષ સફળતાપૂર્વક પૂર્ણ થતા સમયગાળા દરમિયાન દેશમાં થયેલ જનકલ્યાણ યોજનાઓ, વિકાસ કાર્યો, વિશ્વાસ પહોંચાડવાના ભાગરૂપે આ સંમેલન યોજાયું હતું, જેમાં આગેવાનોએ છેલ્લા 12 વર્ષ દરમિયાન થયેલા વિકાસના કાર્યોની ચર્ચા કરી હોવાનું સાંસદ દર્શના જરદોશે કહ્યું હતું.
3: નાગરિકો સાથે જનકલ્યાણની વાતો, વિકાસની વાતો અને વિશ્વાસની વાતો, કે જેમાં સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌના વિશ્વાસ સાથે સરકારે જે રીતે કામ કર્યા છે, ત્યારે પ્રજાની અંદરનો આ વિશ્વાસ કાયમ રહે, વૃક્ષારોપણ, સ્વચ્છતા જેવા વિવિધ વિષયો સાથે અને ગામના પ્રબુદ્ધ નાગરિકોનો સંપર્ક કરીને જાહેર સ્થળોની સફાઈ સાથેના કાર્યક્રમો યોજવામાં આવ્યા છે.
0: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં ગઈકાલે ઔદ્યોગિક નીતિ 2026ની જાહેરાત ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતેથી કરવામાં આવી હતી. મુખ્યમંત્રીએ આ નવી ઔદ્યોગિક નીતિને વિકસિત ગુજરાતથી વિકસિત ભારત 2047ના સંકલ્પને સાકાર કરનારી સર્વગ્રાહી વિકાસ દસ્તાવેજ ગણાવી હતી. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે ભવિષ્ય માટેનો માર્ગદર્શક દસ્તાવેજ એવી નવી ઔદ્યોગિક નીતિ માત્ર પ્રોત્સાહનો આપતી નથી, પરંતુ વર્ષ 2047ના વિકસિત ગુજરાતના વિઝનને સાકાર કરવાનું એક શક્તિશાળી માધ્યમ છે.
1: દેશની જીડીપીમાં 8.2% એ આપણો ફાળો છે. દેશના જે કાર્ગો હેન્ડલિંગ છે
4: તેમાં 40% કાર્ગો હેન્ડલિંગ એ માત્ર ને માત્ર ગુજરાતમાંથી થઈ રહ્યું છે. પોલિસીના ઇન્સેન્ટિવ કરતા પોલિસી એ વિચારો જોડે લાવવામાં આવી છે કે ગ્લોબલ કોમ્પિટિશનના જમાનામાં આ ઇન્સેન્ટિવ અમે અલગ દ્રષ્ટિથી જોઈએ છીએ. કોઈક સેક્ટરમાં 20%

0: રૂપિયા અમે રોકીએ છે, તો કોઈક સેક્ટરમાં 15% રૂપિયા અમે રોકીએ છે, કોઈક સેક્ટરની અંદર 35%, તો કોઈક સેક્ટરની અંદર 45% રૂપિયા અમે રોકીએ છે.
1: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ EIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સ હેન્ડલ EIR_ABAD ને ફોલો કરશો. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સૌથી વ્યસ્ત વેપારી વિસ્તાર એવા CG રોડ પર મ્યુનિસિપલ માર્કેટ પાસે પ્રાયોગિક ધોરણે પેલિકન ટ્રાફિક સિગ્નલ લગાવવામાં આવ્યું છે. આ નવું સિગ્નલ હાલમાં અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસને કામગીરી અને નાગરિકોના વપરાશ માટે સોંપવામાં આવ્યું છે. પેલિકન સિગ્નલ એ ખાસ કરીને પદયાત્રીઓ માટે ડિઝાઇન કરવામાં આવેલી બટન ઓપરેટેડ સિગ્નલ સિસ્ટમ છે. જ્યારે કોઈ નાગરિકને વ્યસ્ત રોડ ઓળંગવો હોય ત્યારે તેમણે સિગ્નલના થાંભલા પર લગાવેલું બટન દબાવવાનું રહેશે. બટન દબાવતાની સાથે જ સિગ્નલ સિસ્ટમ સક્રિય થશે અને થોડી જ ક્ષણોમાં વાહનો માટેની લાઇટ થઈ જશે. આનાથી વાહનો ઉભા રહી જશે અને પદયાત્રીઓને કોઈપણ ભય વિના સુરક્ષિત રીતે રસ્તો ઓળંગવા માટે પૂરતો સમય મળી રહેશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના UCD વિભાગ દ્વારા અમલીકૃત પ્રધાનમંત્રી સ્ટ્રીટ વેન્ડર્સ આત્મનિર્ભર નિધિ યોજના હેઠળ વિવિધ લોન સાયકલોમાં સમાવિષ્ટ કુલ 165 લાભાર્થીઓને લોન મંજૂરી પત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું. મેયર રીતેશ બારોટની ઉપસ્થિતિમાં યોજાયેલા આ મેળામાં યોજનાનો લાભ મેળવવા ઇચ્છુક આશરે 190 શેરી ફેરિયાઓની નવી લોન અરજીઓનું બેંકમાં રજીસ્ટ્રેશન પણ કરવામાં આવ્યું હતું. સુરતના સલાબતપુર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા 33 વર્ષ જૂના લૂંટના કેસમાં પોલીસે 3 વોન્ટેડ ગુનેગારોની ધરપકડ કરી છે. 1992 થી ફરાર આરોપીઓને શોધવા માટે પોલીસે ટેકનિકલ અને માનવ દેખરેખનો ઉપયોગ કર્યો હતો. આ અંગે સુરત DCP કાનન દેસાઈએ વધુ માહિતી આપી.
2: અમે ટેકનિકલ સર્વેલન્સ ઓર મોર ઓવર હ્યુમન સર્વેલન્સ અમે પતા ચલા કે જો 1992 સે 33 યર્સ સે જો અક્યુઝ વોન્ટેડ થા જિસકે ખિલાફ 70 કા વોરંટ પે ઇશ્યુ હુઆ હુઆ થા હમને તુરંત વહાં પે ટીમ ભેજે લૂટ ધડ કા વો આરોપી થા ના સાલ સે ફરાર થા ઉસકો હમને પકડા હૈ ઓર ઉસી કે ડ્રાઇવ ચલતે હુએ એક જયંતીભાઈ ઈશ્વરભાઈ પટેલ તથા દિનેશ ઈશ્વરભાઈ પટેલ લેકિન યે જબ ડ્રાઇવ કી એક્સરસાઇઝ હમને કી તબ પતા ચલા કે લૂટ ધડ કે યે દોનો આરોપી ભી અભી ડિંડોલી સુરત મે હી રહે રહે હૈ તો હ્યુમન સોર્સ સે હી હમને ઇન દોનો કો ભી અભી પકડ લિયા હૈ ઓર અભી પોલીસ હિરાસત.
1: આગામી 7 દિવસ રાજ્યમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી 3 દિવસ સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આગામી દિવસોમાં તાપમાનમાં વધુ ફેરફાર થવાની શક્યતા નહીવત હોવાનું હવામાન વિભાગના ડાયરેક્ટર ડોક્ટર AK દાસે જણાવ્યું હતું. ઓલ ઇન્ડિયા ફૂટબોલ ફેડરેશન અને ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન દ્વારા આયોજિત ફૂટસલ ક્લબ ચેમ્પિયનશીપ 2025-26નો આવતીકાલથી પ્રારંભ થશે. ભાવનગરના ઇન્ડોર સ્ટેડિયમ ખાતે આવતીકાલથી 28 જૂન દરમિયાન યોજાનારી આ ટુર્નામેન્ટમાં 13 રાજ્યોના ખેલાડીઓ ભાગ લેશે. ફૂટસલ ક્લબ ચેમ્પિયનશીપ 2025-26માં ભારતની 13 રાજ્યોની ક્લબોની ટીમોને 4 ગ્રુપમાં વહેંચવામાં આવી છે. યાત્રાધામ પાવાગઢ ખાતે અધિક માસની સોમવતી અમાસ નિમિત્તે ગઈકાલે હજારો શ્રદ્ધાળુઓએ મહાકાળી માતાના દર્શનાર્થે ઉમટ્યા હતા. જય માતાજીના ગુંજતા નાદ વચ્ચે મંદિર પરિસરમાં ભક્તિમય વાતાવરણ સર્જાયું હતું. ગુજરાત ઉપરાંત રાજસ્થાન અને મધ્યપ્રદેશમાંથી પણ મોટી સંખ્યામાં ભાવિકો પાવાગઢ પહોંચ્યા હતા. યાત્રાળુઓની સુવિધા માટે મંદિર ટ્રસ્ટ અને સ્થાનિક તંત્ર દ્વારા પીવાના પાણી, તબીબી સહાય, માર્ગદર્શન કેન્દ્ર સહિતની વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી. ભીડ નિયંત્રણ માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત કરાયો હતો. અને અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. મુખ્યમંત્રીએ કહ્યું કે જ્યારે યોજનાઓનો સીધો લાભ લોકો સુધી પહોંચે છે ત્યારે જ જનવિશ્વાસ દ્રઢ બને છે. જાહેર થયેલી નવી ઔદ્યોગિક નીતિથી વિવિધ ક્ષેત્રોમાં 15-45% સુધીના વિવિધ ઇન્સેન્ટિવ દ્વારા ઉદ્યોગોને પ્રોત્સાહન મળશે તેવો વિશ્વાસ વ્યક્ત કરતા નાયબ મુખ્યમંત્રી. સુરતના સલાબતપુરાના 33 વર્ષ જૂના લૂંટના કેસમાં પોલીસે 3 વોન્ટેડ ગુનેગારોની ધરપકડ કરી. આગામી 7 દિવસ રાજ્યમાં છૂટાછવાયા વરસાદની આગાહી અને ફૂટસલ ક્લબ ચેમ્પિયનશીપનો આવતીકાલથી ભાવનગરમાં પ્રારંભ થશે. આ સાથે આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.
3: આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. રજૂ કરીએ છીએ ફિલ્મી ભક્તિ સંગીત કાર્યક્રમના આરંભે. સાંભળશો ધ બર્નિંગ ટ્રેન, આ ફિલ્મનું ગીત જેને ગાયું છે સુષ્મા શ્રેષ્ઠા, પદ્મિની કોલ્હાપુરે અને સાથીઓએ.

હવે સાંભળશો શાગીર્દ ફિલ્મનું આ ગીત, જેને ગાયું છે લતા મંગેશકરે. સંગીત લક્ષ્મીકાંત પ્યારેલાલનું ને શબ્દો છે મજરૂ સુલતાનપુરીના.

આ ગીત સાથે જ ફિલ્મી ભક્તિ સંગીત અહીં પૂરું થયું. પ્રસારણ આકાશવાણીના રાજકોટ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. હવે રજૂ કરીએ છીએ હવેલી સંગીત. આજના કલાકાર છે વ્રજદાસ કંસારા. તો સાંભળશો પ્રથમ રચના હિત રામરાય પ્રભુની.

હમણાં જ આપ સાંભળી રહ્યા હતા બ્રજદાસ કંસારાના કંઠે હવેલી સંગીત, પ્રસારણ કેન્દ્ર આકાશવાણી રાજકોટ. બરાબર 7:45 મિનિટે સાંભળશો અમદાવાદથી પ્રસારિત ગુજરાતી સમાચાર.

0: क्रम का असर तेल बाजार पर भी दिखा है। आपूर्ति में सुधार की उम्मीद के बीच तेल की कीमतों में गिरावट आई है। दुबई से विनोद कुमार की रिपोर्ट के साथ समाचार कक्ष से मैं मनोज।
1: ट्रम्प फ्रांसना एवियन लेस बेन्समां विश्व नेताओ साथे 3 दिवस मुलाकात करे तेवी अपेक्षा छे। आवतीकाले ट्रम्प प्रधानमंत्री नरेन्द्र मोदी ने मळशे। लिक्विडफाइड नेचरल गैस कैरियर दिशा होर्मुस्ट्रेटमांथी सुरक्षित रीते पसार थई गयुं छे। મધ્યપૂર્વમાં યુદ્ધ શરૂ થયા પછી યુદ્ધગ્રસ્ત લેન્ડ પાર કરનાર આ પહેલું ભારતીય એલએનજી ટેન્કર છે। શિપિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના નેતૃત્વ હેઠળના કન્સોર્ટિયમ દ્વારા સંચાલિત અને પેટ્રોનેટ એલએનજી લિમિટેડ દ્વારા ચાર્ટર્ડ કરાયેલ 62,370 મેટ્રિક ટન એલએનજી વહન કરતું એલએનજી કેરિયર અમેરિકા અને ઇરાન વચ્ચે પ્રારંભિક યુદ્ધ વિરામ કરારની જાહેરાત પછી સ્ટ્રેટમાંથી પસાર થનાર પ્રથમ વાણિજ્યિક જહાજોમાંનું એક છે। બંદરો શિપિંગ અને જળમાર્ગ મંત્રાલયના ડિરેક્ટર ઉપેશ કુમાર શર્માએ જણાવ્યું હતું કે આ જહાજ આ મહિનાની 18મી તારીખે ગુજરાતના દહેજ પહોંચવાની અપેક્ષા છે। યુનિયન પબ્લિક કમિશન સર્વિસીસ યુપીએસસીએ આ વર્ષની સિવિલ સર્વિસીસ પ્રિલિમરી પરીક્ષા સીએસઈનું પરિણામ જાહેર કર્યું છે। આ વર્ષે 1,000થી વધુ ખાલી જગ્યાઓ સામે કુલ 13,000થી વધુ ઉમેદવારોને સિવિલ સર્વિસીસ મુખ્ય પરીક્ષા માટે શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે। અંતિમ પરિણામ જાહેર થયા પછી જ માર્ક કટ ઓફ માર્ક્સ અને આન્સર કી કમિશનની વેબસાઇટ પર અપલોડ કરવામાં આવશે। ઉમેદવારો યુપીએસસીની સત્તાવાર વેબસાઇટ upsc.gov.in પરથી પ્રિલિમ પરિણામ ડાઉનલોડ કરી શકે છે। કમિશને જણાવ્યું હતું કે ગયા વર્ષે 1,087 ખાલી જગ્યા સામે કુલ 14,000થી વધુ ઉમેદવારોને સિવિલ સર્વિસીસ મુખ્ય પરીક્ષા માટે શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા હતા। આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો। આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો। વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABADને ફોલો કરશો। કેન્દ્રીય ગૃહ સચિવ ગોવિંદ મોહને નીટ યુજી પુનઃ પરીક્ષા પહેલા રાજ્ય સરકારોની સુરક્ષા અને લોજિસ્ટિક તૈયારીઓની સમીક્ષા કરી હતી, જેમાં ખાસ વિદ્યાર્થીઓની સુવિધા, સુરક્ષા વ્યવસ્થા અને પારદર્શી પરીક્ષા પ્રક્રિયા પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું। કેન્દ્રીય ગૃહ સચિવે તમામ રાજ્ય સરકારો, કેન્દ્ર શાસિત પ્રદેશો અને કેન્દ્રીય એજન્સીઓને સુરક્ષા પ્રોટોકોલનું પાલન સુનિશ્ચિત કરવા નિર્દેશ આપ્યો હતો। રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને વિદ્યાર્થીઓની સરળ મુસાફરીની સુવિધા આપવા વિનંતી કરવામાં આવી હતી। રેલવે બોર્ડના અધ્યક્ષે સંપૂર્ણ સહયોગની ખાતરી આપી હતી। બેઠક દરમિયાન શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગના સચિવ, ઉચ્ચ શિક્ષણ વિભાગના સચિવ, પોસ્ટ વિભાગના સચિવ, સીઆરપીએફ, સીઆઈએસએફ, બીસીએએસના ડીજી અને એનટીએના ડીજી અને સંરક્ષણ મંત્રાલય અને આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ પણ હાજર હતા। ડીઆરડીઓએ સ્વદેશી રીતે વિકસિત લાંબા અંતરની જમીન આધારિત ક્રુઝ મિસાઇલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે। સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન ડીઆરડીઓએ ઓડિશાના ડોક્ટર એપીજે અબ્દુલ કલામ ટાપુ પરથી લાંબા અંતરની જમીન આધારિત ક્રુઝ મિસાઇલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે। આ મિસાઇલ એક સ્વદેશી રીતે વિકસિત મિસાઇલ છે, જેની બધી સબસિસ્ટમ વિવિધ ડીઆરડીઓ પ્રયોગશાળાઓ અને ભારતીય ઉદ્યોગ ભાગીદારો દ્વારા વિકસાવવામાં આવી છે। સંરક્ષણ મંત્રાલયે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે આ મિસાઇલે તેના બધા જ ઉદ્દેશ્યો પૂર્ણ કર્યા છે। મંત્રાલયે કહ્યું હતું કે આ સફળ પરીક્ષણ આત્મનિર્ભર ભારત અને મજબૂત રાષ્ટ્રીય સંરક્ષણ પ્રણાલી તરફનું બીજું એક મહત્વનું પગલું છે। સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે ક્રુઝ મિસાઇલના સફળ ઉડાન પરીક્ષણ બદલ ડીઆરડીઓ ટીમ અને ઉદ્યોગ ભાગીદારોને અભિનંદન આપ્યા હતા। કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે ફ્રાન્સમાં યુરોપના પ્રથમ અને સૌથી મોટા વિજ્ઞાન અને ટેકનોલોજી હબ સોફિયા એન્ટીપોલિસીની મુલાકાત લીધી। એક સોશિયલ મીડિયા પોસ્ટમાં શ્રી ગોયલે જણાવ્યું હતું કે ટેકનોલોજી પાર્ક આર્થિક વિકાસ અને ટેકનોલોજી પ્રગતિને વેગ આપવા માટે સંશોધન, પ્રતિભા અને ઉદ્યોગ સાહસિકતા કેવી રીતે એકસાથે આવી શકે તેનું ઉત્તમ ઉદાહરણ રજૂ કરે છે। કેન્દ્રીય નવી અને નવીનીકરણીય ઉર્જા મંત્રી પ્રહલાદ જોશીએ ગઈકાલે ગોવામાં ગ્લોબલ વિન્ડ ડે 2026 નેશનલ કોન્ફરન્સ દરમિયાન વિન્ડ ટર્બાઇન સપ્લાય ચેઇન મેનેજમેન્ટ WTE મરુત પોર્ટલ લોન્ચ કર્યું। નવી અને નવીનીકરણીય ઉર્જા મંત્રાલયે અને ભારતીય વિન્ડ ટર્બાઇન મેન્યુફેક્ચરર એસોસિએશન દ્વારા સંયુક્ત રીતે આ વિકસાવવામાં આવ્યું છે। ક્રિકેટમાં શ્રીલંકાએ આજે દામુલામાં 50 ઓવરની ત્રિકોણીય શ્રેણીમાં સુપર ઓવરની રોમાંચક મેચમાં ભારતને હરાવ્યું છે। વિપ્રજ નિગમ અને સૂર્યાસ શેડગેની અડધી સદીથી ભારતે 49.2 ઓવરમાં 256 રન બનાવ્યા હતા। શ્રીલંકા ટીમે 50 ઓવરમાં કુલ સ્કોર બરાબર કરી અને પછી સુપર ઓવરમાં રોમાંચક વિજય મેળવ્યો। ફિફા વર્લ્ડ કપ ફૂટબોલમાં અમેરિકાને એટલાન્ટા ખાતે સ્પેન અને કાબુ બોર્ડ વચ્ચે ગ્રુપ એચ મુકાબલો ચાલી રહ્યો છે। અગાઉના દિવસે સ્વીડને મેક્સિકોમાં ગ્રુપ એફ મેચમાં ટ્યુનેશિયાને 5-1 હરાવ્યું હતું। સરકારે રાષ્ટ્રીય રમત

0: રમતગમત વહીવટી અધિનિયમ 2025 હેઠળ રાષ્ટ્રીય રમતગમત બોર્ડ માટે શોધ સહ પસંદગી સમિતિની રચના કરી છે. અને હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે મારા સહયોગી નિકિતા શાહ.
1: આજના તમામ અખબારોએ અમેરિકા ઈરાન યુદ્ધ સમજૂતીના સમાચારને મુખ્ય મથાળુ બનાવ્યું છે. ગુજરાત સમાચાર લખે છે, અમેરિકા ઈરાન અંતે શાંતિ જાળવવા સહમત, 19મી મહોર. દિવ્ય ભાસ્કરની હેડલાઇન છે, ઈરાનને 28 લાખ કરોડ આપી યુદ્ધમાંથી છૂટશે ટ્રમ્પ. સંદેશ લખે છે, ડોનાલ્ડ ટ્રમ્પે તમાચો મારે ગાલ લાલ રાખ્યો. અને હેડલાઇનમાં ફુગાવો 9.68% પહોંચ્યો. યુકેમાં 16 વર્ષથી નાના બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ. આઈપીએલની જેમ યોગાસન સુપર લીગ શરૂ કરવાની જાહેરાત જેવા વિવિધ સમાચારોનો સમાવેશ કરાયો છે. સ્થાનિક સમાચારોમાં માધાપરમાં ભોજન પ્રસાદ બાદ 46 બાળકોને ફૂડ પોઈઝનિંગ, પાટનગરમાં ખેડૂતોની હલ્લાબોલ જેવા સમાચારો વાંચવા મળી રહ્યા છે.
0: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી G7 સમિટમાં ભાગ લેવા માટે આજે ફાન્સ પહોંચશે. ટ્રમ્પ G7 બેઠક માટે ફાન્સ પહોંચ્યા. લિક્વિડ ફાઇડ નેચરલ ગેસ કેરિયર દિશા હોર્મોસ્ટ્રેટમાંથી સુરક્ષિત રીતે પસાર થયું. યુપીએસસીએ સિવિલ સર્વિસીસ પ્રિલિમરી પરીક્ષા CSEનું પરિણામ જાહેર કર્યું. કેન્દ્રીય ગૃહસચિવ ગોવિંદ મોહને નીટ UG પુનઃ પરીક્ષા પહેલા રાજ્ય સરકારોની તૈયારીઓની સમીક્ષા કરી. અને DRDOએ સ્વદેશી રીતે વિકસિત લાંબા અંતરની જમીન આધારિત ક્રુઝ મિસાઇલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
2: આકાશવાણી રાજકોટ રજૂ કરીએ છીએ પર્યાવરણની દૈનિક શ્રેણી. પર્યાવરણ વિષયક 5 મિનિટમાં ઋતુ પ્રવાસી પક્ષી વિશે માહિતી આપશે રચના આશ્રયા.

પર્યાવરણની દૈનિક શ્રેણી 5 મિનિટમાં આજે વાત કરીશું ઋતુ પ્રવાસી પક્ષી વિશે. વર્ષો થયા એક સવાલ પૂછાતો રહ્યો છે અને એ છે કે કોઈ પણ જાતનું દિશા શોધન નિયંત્રણ ન ધરાવતું ઋતુ પ્રવાસી પક્ષી એનું સચોટ દિશા માર્ગ કઈ રીતે નક્કી કરી લે છે. આ પ્રશ્ન લગભગ 1300 વર્ષ જૂનો છે. હવે તો એમ લાગે કે કુદરતનું અકળ રહસ્ય એ પ્રકારનું એને લેબલ મારી પ્રશ્નને કોરાણે મૂકી દેવો જોઈએ. એનું કારણ એ છે કે સદીઓ લાંબા સંશોધન પછી પણ એના પુરાવા સહિતનો પરિપૂર્ણ જવાબ નથી મળ્યો. ખુલાસા ઘણા બધા મળ્યા છે. ઋતુ પ્રવાસી પંખીડા દિવસે સૂર્યનું આકાશિત સ્થાન અને રાત્રે અવકાશી ચંદ્રવાનો સ્ટાર મેપ વાંચી એના સંદર્ભમાં પોતાનો સફર માર્ગ નક્કી કરતા હોય છે. એમાં પ્રશ્ન એ આવે કે હવામાન વાદળછાયું હોય તો એ વખતે પંખીડા દિશા શૂન્ય કેમ નથી બની જતા. બીજા ખુલાસા મુજબ પંખી ભૌગોલિક ચિહ્નોને અનુસરતા હોય છે, પણ સેંકડો કે હજારો કિલોમીટર લાંબી સાગર પારની મુસાફરી દરમિયાન આ પ્રકારના ચિહ્નોના અભાવ વચ્ચે પણ એમનું નેવિગેશન ખોરવાતું નથી. આવું શા માટે? ત્રીજો ખુલાસો મેગ્નેટિક દિશા શોધનને લગતો છે, જેને સંખ્યાબદ્ધ પ્રયોગો બાદ સારું એવું સમર્થન મળ્યું છે. આમ છતાં તેની જોડે સોય પાછળ દોરાની જેમ જે મુદ્દો સંકળાયેલો છે એ ભૂલવા જેવો નથી. મેગ્નેટિક હોકાયંત્ર માત્ર દિશા ચિહ્નથી બતાવે, પણ જ્યાં પહોંચવાનું હોય એ મંજિલના સંદર્ભમાં ખુદ પક્ષીનું સ્થાન પણ નહીં, દિશાનું અને અંતરનું માપ કાઢવા માટે ઋતુ પ્રવાસી પક્ષીને ફ્રોમ અને ટુ એમ બંને એડ્રેસનો પાકો ખ્યાલ હોવો જોઈએ. ઉડી રહેલા એટલે ચલાયમાન પક્ષીને સફર દરમિયાન જે તે ચોક્કસ સમયે પોતાનું જે તે સ્થાન ચોક્કસ ખબર ન હોય તો એના કુદરતી હોકાયંત્રનો કોઈ અર્થ નથી રહેતો. વિમાન હોય કે જહાજ, છેવટે તો ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ વડે પોતાનું સ્થાન જાણ્યા બાદ યોગ્ય ડિગ્રી કે લક્ષ્ય તરફ આગળ વધવાનું હોય. ઋતુ પ્રવાસી પક્ષીના માર્ગ નક્કી કરવાના રહસ્યની જે વાત કરી રહ્યા છીએ એના પર ઘણા બધા સંશોધનો થઈ ચૂક્યા છે. બ્રિટનના પીટર હોલ અને ક્રિશ્ચિયન ટીમેલ આ સંશોધકોએ પ્રયોગો દ્વારા કાઢેલું તારણ સંક્ષિપ્તમાં જાણવા જેવું છે. તેમના જણાવ્યા મુજબ મેગ્નેટિક દિશા શોધન કરનારા પંખીડા એમની આંખ વડે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રને જોવે છે. પ્રત્યેક રેખાને પરોક્ષ રીતે જોવાની ક્રિયા આંખમાં થાય છે અને પક્ષી એ મેગ્નેટિક મેપના આધારે પોતાનું ભૌગોલિક સ્થાન જાણી પ્રવાસની યોગ્ય દિશા નક્કી કરી લે છે. પક્ષી જગતના અમુક સભ્યો પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રને પારખી સચોટ દિશામાં સફર ખેડે છે. એ તો સંદેશાવાહક કબૂતરોના પ્રવાસે સદીઓ પહેલા સાબિત કરી આપ્યું છે. યુદ્ધ વખતે આવા કબૂતરો લશ્કરી સંદેશાના પરિવહન તરીકે વપરાતા હતા. સૂર્યનું આકાશી સ્થાન કલાક દીઠ 15 ડિગ્રી જેટલું બદલાતું એટલે કે સંદેશાવાહક કબૂતરો માટે પ્રિય દિવાદાંડી હોવાનું મનાય છે. પણ જ્યારે સૂર્ય વાદળ વચ્ચે ઢંકાયેલો હોય એ વખતે કબૂતરોનું દિશાભાન કઈ રીતે જળવાયું રહે એ બાબત સ્પષ્ટ ન થઈ શકે. દિશા શોધનમાં પૃથ્વીનું ચુંબક

ચુંબકીય ક્ષેત્ર ચાવીરૂપ રોલ ભજવે છે કે કેમ એ જાણવા માટે સંશોધકો ખુલ્લા વાતાવરણમાં પ્રયોગો કરે છે. આ પ્રયોગો સીધા સાધા હતા. સંદેશાવાહક કબૂતરો પાસે વર્ષો થયા જે રીતે કામ લેવાતું એ મુજબ વ્યવહારુ અખતરા કરી જોવામાં આવ્યા. કાયમી આવાસમાં રહેલા પાળેલા કબૂતરોને પક્ષીશાસ્ત્રીઓ ઘણા કિલોમીટર છેટે લેતા ગયા અને દૂરના સ્થળે છોડી મૂક્યા. ઉડાનનું બાયનોક્યુલર વડે નિરીક્ષણ કરતા જણાયું કે ક્ષિતિજ તરફ જતી વખતે શરૂઆતમાં કબૂતર વાંકોચૂકો માર્ગ લેતા હતા, પણ અંતે જે દિશામાં ક્ષિતિજ પાર જાય એ લગભગ નાકની દાંડીએ આવાસ તરફની હતી. આ જાતના પ્રયોગો જુદા જુદા ભૌગોલિક સ્થળે કરવામાં આવ્યા. કબૂતરોને છોડવા માટેનું સ્થળ વારાફરતી અનેક કિલોમીટર લેખે બદલાવવામાં આવ્યું, માટે તેના આવાસને ચિંધતો એંગલ દરેક કિસ્સામાં જુદો હતો. કબૂતરો દિશા ફરક સાથે મેળ બેસાડવા તેમના પ્રવાસ માર્ગમાં યોગ્ય ફેરફાર કરતા હતા. 5 મિનિટમાં આજે આટલું બસ.

હમણાં જ આપ સાંભળી રહ્યા હતા પર્યાવરણની દૈનિક શ્રેણી પર્યાવરણ વિષયક 5 મિનિટમાં ઋતુ પ્રવાસી પક્ષી વિશે માહિતી. પ્રસ્તુતિ રચના આશરાની હતી. પ્રસારણ કેન્દ્ર આકાશવાણી રાજકોટ. બરાબર 8 વાગે સાંભળશો દિલ્હીથી પ્રસારિત હિન્દી સમાચાર.

આવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની, અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.

0: અલ્યા સિકંદર, તું અત્યારે દરિયે જાય છે?
1: અરે ના ભાઈ ના, મને ખબર છે કે મોનસૂન બ્રેક દરમિયાન દરિયે ન જવાય અને માછીમારી ન કરાય, સમજ્યો?
0: એ બરાબર, મોનસૂન બ્રેક દરમિયાન દરિયો ખેડવો એ ગંભીર અને સજાપાત્ર ગુનો છે. અને હા, જો કોઈ અજાણી અથવા શંકાસ્પદ વ્યક્તિ કે બોટ દરિયામાં દેખાય તો તાત્કાલિક 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
2: જાનતે હો દોસ્તો, જિસે હમ સિર્ફ ચિલચિલાતી ધૂપ કહેતે થે, આજ ઉસી ધૂપ સે હમ અપની છતોં પર ઊર્જા બના લેતે હૈ. તભી તો આજ લગભગ 37 લાખ ઘર પીએમ સૂર્ય ઘર બને હૈ, જિસે દેશ કા બિજલી બિલ ઘટા હૈ ઓર આત્મવિશ્વાસ બઢા હૈ.
3: એક દશક પહેલે ભારત સોલર પાવર કે મામલે મેં બહોત પીછે થા, લેકિન આજ સોલર પાવર કે મામલે મેં ભારત દુનિયા કે ટોપ 5 દેશો મેં આ ગયા.
2: 12 સાલ વિશ્વાસ કે, વિકાસ કે, જન કલ્યાણ કે. પતા હે, જો નોર્થ ઇસ્ટ કભી દૂર લગતા થા, વો હમારે દિલો કે ઓર કરીબ આ ગયા હૈ પિછલે 12 સાલો મેં. જબ સે નોર્થ ઇસ્ટ કે નેશનલ હાઈવે કી લંબાઈ બઢકર 16,200 કિલોમીટર હુઈ હૈ, સિક્કિમ ઓર અરુણાચલ કો પહેલી બાર એર કનેક્ટિવિટી મિલી હૈ, તબ સે નોર્થ ઇસ્ટ સે દૂરિયાં ઘટી હૈ.
3: નોર્થ ઇસ્ટ અબ દૂર નહીં રહા, નોર્થ ઇસ્ટ અબ દિલ કે ભી પાસ હૈ, દિલ્હી કે ભી પાસ હૈ.
2: 12 સાલ વિશ્વાસ કે, વિકાસ કે, જન કલ્યાણ કે.
0: મારા વાલા સાગર ખેડૂ ભાઈઓ, દરિયો ખેડવા જાઓ એ પહેલા હવામાન વિભાગની આગાહી અને દરિયાની સ્થિતિને હંમેશા ધ્યાને રાખો. ફિશરીઝ વિભાગ દ્વારા હવામાન ખરાબ હોવાની ચેતવણી હોય તો દરિયે જવાનું ટાળો, અને જો દરિયામાં હોવ તો તુરત જ પાછા આવી જાઓ. આ ચેતવણીની અવગણનાના કિસ્સામાં બોટ ડૂબવાના બનાવો નોંધાયેલ છે, અને કોઈ સંદિગ્ધ વ્યક્તિ કે બોટ માછીમારી કરતું દેખાય તો તુરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરો. હવામાનને સમજી બનો સુરક્ષિત ખેવાયા. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
4: છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની, અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની. અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.
5: અરે ભાઈ, તે આ સાંભળ્યું? આપણે દરિયામાં હોઈએ તો આ ઇન્ટરસેપ્ટર બોટ આપણી અને દેશની રક્ષા કરે છે.
0: ગુજરાત રાજ્યના દરિયા કિનારે કુલ 27 ઇન્ટરસેપ્ટર બોટ આપણી સુરક્ષા માટે દરિયામાં સતત પેટ્રોલિંગ કરે છે, અને આપણે પણ

0: તપાસ દરમિયાન જરૂરી દસ્તાવેજો અને સાચી માહિતી આપી તેમને સંપૂર્ણ સહકાર કરવો જોઈએ. આપણને દરિયામાં કે કિનારે અજાણી બોટ, વ્યક્તિ કે શંકાસ્પદ હિલચાલ દેખાય તો તરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી જોઈએ. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
1: બદલો બદલો, આદત બદલો.
2: મશીનમાં કપડાં નાખતા પહેલા ચેક નોતા કર્યા શું?
1: બદલો બદલો, આદત બદલો.
3: હવે નજીકની બેંકમાં જઈ ફાટેલી જૂની નોટ્સ બદલાવો. જો બેંક ના પાડે તો RBI ની ઓમ્બુડ્સમેન ને ફરિયાદ કરો. RBI કહે છે, જાણકાર બનો, સતર્ક રહો.
4: આપ સાંભળી રહ્યા છો લલિતા ઘોડાદરાના કંઠે ભજનો આકાશવાણીના રાજકોટ કેન્દ્ર પરથી. હવે સાંભળશો કબીર સાહેબની આ રચના.

0: આ સાથે જ ભજનોનો કાર્યક્રમ નિરખને ગગનમાં અહીં પૂરો થયો. પ્રસારણ આકાશવાણીના રાજકોટ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.
1: હર ઘર કી વાણી આકાશવાણી, હર દિલ કી વાણી આકાશવાણી, ઓર દિલો કો જોડને કે લિયે હમા રહે હૈ બસ એક ક્લિક પર હમારે સ્ટેશન્સ લાઇવ મન કી બાત, સંગીત, ડ્રામા, સ્પોર્ટ્સ, પલ પલ કી ભરોસેમંદ ખબર. હમારે વેબસાઇટ akashvani.gov.in પર. નયા ભારત, નયા આકાશવાણી.
2: શ્રોતા મિત્રો, આકાશવાણી રાજકોટ દ્વારા નિર્મિત કાર્યક્રમ યુવાણી અમે લઈને આવીએ છીએ દર શુક્ર, શનિ અને રવિવારે સાંજે 6:30 કલાકે, જેમાં આપ સાંભળી શકો છો યુથ આઇકોન શ્રેણી, knowledge.com શ્રેણી, ગુજરાતી વાર્તા વિશ્વ અને યુવા પ્રતિભાઓને. તો સાંભળતા રહો આકાશવાણીના રાજકોટ કેન્દ્ર દ્વારા પ્રસ્તુત કાર્યક્રમ યુવાણી દર શુક્ર, શનિ અને રવિવારે સાંજે 6:30 કલાકે આકાશવાણીના રાજકોટ, અમદાવાદ, વડોદરા અને ભુજ કેન્દ્ર પરથી.

0: આકાશવાણી રાજકોટ ગુજરાતી વાર્તાલાપ અંતર્ગત રજૂ કરીએ છીએ શ્રી નિલેશ પંચાલની ગુજરાતી વાર્તા માનવ સુખાકારીમાં વિજ્ઞાન.
1: શ્રોતા મિત્રો નમસ્કાર. બાયોલોજી એટલે જીવવિજ્ઞાન, જીવંતતાનું વિજ્ઞાન. આ સૃષ્ટિમાં આવેલા સજીવોના વ્યવસ્થિત અભ્યાસને જીવવિજ્ઞાન તરીકે ઓળખવામાં આવે છે. જીવવિજ્ઞાનની મુખ્ય બે શાખાઓ છે, એક વનસ્પતિશાસ્ત્ર બોટની અને બે પ્રાણીશાસ્ત્ર ઝૂલોજી. જીવવિજ્ઞાનની અન્ય વિવિધ શાખાઓનો આપણે જીવનના દરેક તબક્કે ઉપયોગ કરતા હોઈએ છીએ. તેને એપ્લાઇડ બાયોલોજી અથવા તો પ્રાયોજિત જીવવિજ્ઞાન કહેવામાં આવે છે. એપ્લાઇડ બાયોલોજીમાં મુખ્યત્વે વન વૃક્ષવિદ્યા, આર્થિક જીવશાસ્ત્ર, પશુપાલન, મરઘાપાલન, કૃષિવિદ્યા, મત્સ્યવિદ્યા, પશુ ચિકિત્સાશાસ્ત્ર, ચિકિત્સાશાસ્ત્ર વગેરે શાખાઓ હોય છે. આપણે આમાંની કેટલીક શાખાઓની વિશેષતાઓની વાત કરીએ જે આપણી જિંદગી સુખરૂપ, લાંબુ આયુષ્ય અને તંદુરસ્ત રીતે જીવવામાં મદદ કરે છે. મિત્રો, થોડીવાર માટે આપણે વિચારીએ કે કોઈ આપણું નાક અને મુખ દબાવી રાખે તો શું સ્થિતિ થાય, અથવા વાતાવરણમાંથી, હવામાંથી ઓક્સિજનની માત્રા જરૂર કરતાં ઓછી થઈ જાય, અથવા તો CO2 કાર્બન ડાયોક્સાઇડ જે પ્રદૂષણ ફેલાવે છે તેનું પ્રમાણ અચાનક વધી જાય તો શું થાય.

અહીં આપણી મદદે બાયોલોજી જીવવિજ્ઞાન આવે છે. આપણા માનનીય વૈજ્ઞાનિક જગદીશચંદ્ર બોઝે સૌ પ્રથમ સાબિત કરેલું કે આપણી આસપાસ જોવા મળતી વનસ્પતિઓમાં પણ જીવ છે. જે રીતે સૂર્યપ્રકાશનો ઉપયોગ કરી સોલાર લાઇટ ચાલુ કરી શકાય છે, સોલાર ગીઝરથી પાણી ગરમ કરી શકાય છે, તે જ રીતે વનસ્પતિ પણ સૂર્યપ્રકાશનો ઉપયોગ કરી તેમના માટે તો જરૂરી ખોરાક બનાવે જ છે, સાથે સાથે આપણા ખોરાક માટેની જરૂરિયાત પણ પૂરી પાડે છે. વનસ્પતિ ખોરાક બનાવવા માટે સૂર્યપ્રકાશનો ઉપયોગ કરે છે તેને પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કહે છે. પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દરમિયાન આસપાસના વાતાવરણમાંથી CO2નું ગ્રહણ કરે છે, એટલે ઓછું થાય છે અને શ્વાસ લેવા માટે ઓક્સિજનની જરૂર હોય છે તેને મુક્ત કરી વાતાવરણમાં આપે છે, જેથી હવા શુદ્ધ અને સ્વચ્છ થાય છે. તેથી આપણને તાજી હવા મળી રહે છે અને બીમારી દૂર રહે છે. તેથી જ વૃક્ષારોપણ અને જંગલોનું વિશેષ મહત્વ હોય છે. કૃષિ ક્ષેત્રે બાયોલોજીનો ઉપયોગ. ભારત એ ખેતી પ્રધાન દેશ છે. ખેતીની ઉપજ દેશની માંગ પ્રમાણે પૂરતી હોય તો પ્રજાને અનાજ શાકભાજી પૂરતા પ્રમાણમાં વ્યાજબી ભાવે મળી રહે અને તો જ લોકો સ્વસ્થ અને તંદુરસ્ત જીવન વ્યતીત કરી શકે. ખેતીની સારી ઉપજ માટે 3 વસ્તુ મુખ્યત્વે જરૂરી છે. 1 સારું બિયારણ, 2 જરૂરિયાત પ્રમાણેનું ખાતર અને 3 પાણી. સારા બિયારણને સમજવા માટે કપાસનું ઉદાહરણ લઈએ તો તેમાં વગડાઉ કપાસ, શંકર કપાસ તેમજ બીટી કપાસ મુખ્યત્વે જોવા મળે છે. સારી ઉપજ માટે પર્ણો અથવા પાન તંદુરસ્ત હોવા જરૂરી છે. વગડાઉ કપાસમાં પર્ણ નાના હોય છે. શંકર કપાસમાં ઈયળ પાન ખાઈ જાય છે, તેથી સતત સંભાળની જરૂર રહે છે. જ્યારે બીટી કપાસમાં બાયોલોજી અને ટેકનોલોજીનો સુમેળ થયેલો છે. તેમાં ખાસ પ્રકારના જનીન જે DNAમાં રહેલા છે તેને દાખલ કરેલ છે, જેથી ઈયળ પાન ખાતી નથી, તેની સાર સંભાળની ઓછી જરૂર પડે છે અને ખૂબ જ સારી ઉપજ આપે છે. ભારત સરકાર દ્વારા કાયદો કરવામાં આવેલ છે કે મીઠાનું વેચાણ આયોડિનના મિક્સ કર્યા વગર થઈ જ ન શકે. શરીરમાં આયોડિનની ઉણપથી ગોઈટર નામનો રોગ થાય છે. સિયાનોફાઇસી વર્ગની લીલ આયોડિન ધરાવે છે. જો આપણા ખોરાકમાં આ લીલનો ઉપયોગ કરવામાં આવે તો ખોરાકમાં ઉપરથી આયોડિન લેવાની જરૂર ન પડે. ઘણા દેશો એવા છે કે જેમના ખોરાકમાં આ પ્રકારની લીલનો ઉપયોગ થાય છે. આપણે કઠોળ ખાઈએ છીએ તેમાં સૌથી વધુ પ્રોટીન હોય છે. તેનું મુખ્ય કારણ વનસ્પતિને પ્રોટીન બનાવવા માટે નાઇટ્રોજન જરૂરી છે. આ નાઇટ્રોજન ફક્ત હવામાંથી મળે છે. વનસ્પતિ હવામાંથી સીધો નાઇટ્રોજન લઈ શકતી નથી. કઠોળ વર્ગની વનસ્પતિના મૂળમાં મૂળગંડિકા આવેલી હોય છે, જેમાં રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા હવામાંના નાઇટ્રોજનનું સ્થાપન કરી શકે છે અને આ નાઇટ્રોજનમાંથી પ્રોટીન બને છે, જેથી કઠોળ વર્ગની વનસ્પતિમાં વધુ પ્રોટીન જોવા મળે છે. આ રીતે હવામાંથી નાઇટ્રોજનનું સ્થાપન કરવાનું કાર્ય રાઇઝોબિયમ નામના બેક્ટેરિયામાં રહેલા નાઇટ્રોજન ફિક્સિંગ જનીન હોય છે. જો આ જનીન અનાજ ઉત્પન્ન કરતી વનસ્પતિમાં ઉમેરી દેવામાં આવે તો અનાજમાં પણ પ્રોટીનનું પ્રમાણ વધી જાય તથા ખાતરોમાં નાઇટ્રોજનનો ઉપયોગ ઘટાડી શકાય. હવે આપણે ક્લોનિંગ વિશે વાત કરીએ. ક્લોનિંગ એ એવી પ્રક્રિયા છે જેના કારણે એક વનસ્પતિ જેવી જ બીજી આબેહૂબ અનેક વનસ્પતિ અથવા એક પ્રાણી જેવું જ આબેહૂબ ઘણા પ્રાણી ઉત્પન્ન કરી શકાય છે. વનસ્પતિમાં આ પ્રક્રિયા સામાન્ય હોય છે. નર લિંગી કોષ અને બીજા માદા લિંગી કોષના સમન્વયથી નવો સજીવ ઉત્પન્ન થતો હોય છે, જેને કારણે જ બાળ સંતતિ ઉત્પન્ન થાય છે. તેમાં નર અને માદા બંનેના લક્ષણો
પ્રદર્શન

0: વિકસિત થઈ છે, જેથી બાળ સંતતિ અસલ માતા અથવા પિતા જેવી નથી હોતી. ક્લોનિંગ પ્રક્રિયામાં લિંગી પ્રજનનને બદલે અલિંગી પ્રજનનથી બાળ સંતતિ ઉત્પન્ન કરવામાં આવે છે. જે રીતે ઓરિજિનલ અને ડુપ્લિકેટ વચ્ચે કોઈ ફેરફાર ન રહે તે રીતે જ ક્લોનિંગ પ્રક્રિયાથી ઉત્પન્ન થયેલ બાળ સંતતિ આબેહૂબ જે પ્રાણી કે વનસ્પતિના કોષનો ઉપયોગ કર્યો હોય તેના જેવી જ બને છે. વૈજ્ઞાનિકોએ ક્લોનિંગ પ્રક્રિયાથી ઘેંટામાં સંતતિ ઉત્પન્ન કરવાની સફળતા હાંસલ કરી લીધેલ છે. આ જ રીતે મનુષ્યમાં આદર્શ વૈજ્ઞાનિક, આદર્શ નેતા, આદર્શ કલાકાર, સંતો વગેરેના ક્લોનિંગ થઈ શકે, પરંતુ મનુષ્યમાં ક્લોનિંગ બાબતે મત મતાંતર હોય હજુ આ બાબતમાં વિજ્ઞાન આગળ વધેલ નથી. હાલ મનુષ્યમાં ક્લોનિંગ બાબતે આંતરરાષ્ટ્રીય સહમતિ ન હોય મનાય છે. ક્લોનિંગથી જે જાતિઓ લુપ્ત થઈ રહેલ છે અથવા નાશ થઈ રહેલ છે તેમને વધુને વધુ ઉત્પન્ન કરી બચાવી શકાય તેમ છે. માનવીના કોઈ અંગ ખરાબ થઈ જાય તો બીજા માનવીના તંદુરસ્ત અંગનું પ્રત્યારોપણ કરવામાં આવે છે. જેમ કે આંખના પ્રત્યારોપણથી મનુષ્યનો અંધાપો દૂર કરી શકાય છે, આ રીતે કિડની જેવા બીજા અંગોનું પ્રત્યારોપણ કરી શકાય છે. અંગોના પ્રત્યારોપણ માટે બીજા મનુષ્યના અંગોની જરૂર પડે છે, જે મેળવવા પણ ખૂબ જ મુશ્કેલ છે. પરંતુ હવે એ સમય આવી ગયો છે કે અંગોને લેબોરેટરીમાં બનાવી શકાય. વૈજ્ઞાનિકોએ સ્ટેમ સેલમાંથી લેબોરેટરીમાં કૃત્રિમ અંગો બનાવવાની સફળતા મેળવી લીધેલ છે. સ્ટેમ સેલ જીવંત કોષ છે જે વ્યક્તિમાંથી મેળવવામાં આવે છે. નજીકના ભવિષ્યમાં અંગોના પ્રત્યારોપણ માટે બીજા મનુષ્ય માટે આધાર ન રાખતા લેબોરેટરીમાં બનાવી શકાશે અને મનુષ્યને રોગરહિત લાંબુ તંદુરસ્ત જીવન વ્યતીત કરવામાં બાયોલોજીનો વિશેષ ફાળો રહેલો હશે. સ્ટેમ સેલ જીવંત વ્યક્તિ કે પ્રાણીમાંથી મેળવવામાં આવે છે. આપણને જાણીને નવાઈ લાગશે કે જે રીતે બ્લડ બેંક આઈ બેંક છે તે રીતે સ્ટેમ સેલ માટેની બેંક સ્થપાઈ ચૂકી છે. જે રીતે બેંકમાં રૂપિયા ઘરેણા રાખવા માટે લોકરની સુવિધા હોય છે અને જ્યારે જરૂર પડે ત્યારે આપણે તેમાંથી રૂપિયા ઘરેણા લઈ આવીએ છીએ.
1: તો આ હતો શ્રી નિલેશ પંચાલની ગુજરાતી વાર્તા માનવ સુખાકારીમાં વિજ્ઞાન. પ્રસારણ કેન્દ્ર આકાશવાણી રાજકોટ. બરાબર 9 વાગે સાંભળશો દિલ્હીથી પ્રસારિત હિન્દી સમાચાર.
2: નમસ્કાર, આકાશવાણી સમાચાર કે સાથ મેં ફરહતનાઝ. સ્લોવાકિયા કે રાષ્ટ્રપતિ પીટર પેલેગ્રીનીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કો દેશ કે સર્વોચ્ચ નાગરિક સમ્માન ઓર્ડર ઓફ ધ વ્હાઇટ ડબલ ક્રોસ ફર્સ્ટ ક્લાસ સે સમ્માનિત કિયા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ને ઇસકે લિયે સ્લોવાકિયા કી સરકાર ઓર જનતા કા આભાર વ્યક્ત કિયા. ઉન્હોને કહા કી યે ભારત કે 140 કરોડ લોગો ઓર ભારત સ્લોવાકિયા કી મજબૂત મિત્રતા કા સમ્માન હૈ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી G7 શિખર સંમેલન માં ભાગ લેને કે લિયે આજ ફ્રાન્સ કે એવિયોં પહોંચેંગે. ફ્રાન્સ કે રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન કા સ્વાગત કરેંગે. પ્રધાનમંત્રી સંમેલન કે વિશેષ સત્ર માં ભી હિસ્સા લેંગે. ઇસ દૌરાન નઈ સાઝેદારીઓ કી તલાશ ઓર અંતરરાષ્ટ્રીય સહયોગ કો ફિર મજબૂત કરને પર ચર્ચા હોગી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન કે નિમંત્રણ પર ફ્રાન્સ કી યાત્રા પર હૈ. હમારે સંવાદદાતા ને બતાયા હૈ કે G7 શિખર સંમેલન માં ભારત કી યે 13વી ઓર પ્રધાનમંત્રી મોદી કી લગાતાર 7વી ભાગીદારી હૈ.
3: G7 देशों के लिए भारत का बढ़ता महत्व अब केवल रणनीतिक और कूटनीतिक स्तर तक सीमित नहीं है, बल्कि यह आर्थिक और तकनीकी साझेदारियों में भी दिखाई दे रहा है. हाल ही में संपन्न भारत यूरोपीय संघ व्यापार समझौता, नीस में आयोजित भारत इनोवेट्स कार्यक्रम और पेरिस में होने वाले वीवोटेक में भारत आधिकारिक AI साझेदार देश के रूप में भागीदारी इसकी स्पष्ट मिसाल है. इससे पता चलता है कि G7 देश भारत को केवल एक बड़े बाजार के रूप में नहीं बल्कि प्रौद्योगिकी, नवाचार, विनिर्माण और मजबूत आपूर्ति श्रृंखलाओं के क्षेत्र में एक विश्वसनीय साझेदार के रूप में देख रहे हैं। गौरतलब है कि फ्रांस की G7 अध्यक्षता कई प्रमुख प्राथमिकताएं जिनमें वैश्विक असंतुलन को कम करना, अंतर्राष्ट्रीय साझेदारी को मजबूत बनाना और कृत्रिम बुद्धिमत्ता का जिम्मेदार उपयोग शामिल है। भारत की

0: રામ રામ।
1: શ્રોતા મિત્રો, આકાશવાણી રાજકોટ દ્વારા નિર્મિત કાર્યક્રમ ગામનો ચોરો અમે લઈને આવીએ છીએ દર શુક્ર, શનિ અને રવિવારે સાંજે 7:20
2: જેમાં આપ સાંભળી શકો છો ખેતી, પશુપાલન, ગ્રામ સ્વાસ્થ્ય, શિક્ષણ, ગ્રામ્ય સંસ્કૃતિ જેવા અનેક વિષયો પર રસસભર વાતો।
1: તો સાંભળતા રહો આકાશવાણીના રાજકોટ કેન્દ્ર દ્વારા પ્રસ્તુત કાર્યક્રમ ગામનો ચોરો દર શુક્ર, શનિ અને રવિવારે સાંજે 7:20
2: આકાશવાણીના રાજકોટ, અમદાવાદ, વડોદરા અને ભુજ કેન્દ્ર પરથી। રામ રામ, રામ રામ, રામ રામ।

નવાને 15 મિનિટે સાંભળશો ફિલ્મ સંગીતનો કાર્યક્રમ મનોરંજન, જેમાં આજે આપણે અભિનેતા મિથુન ચક્રવર્તીના જન્મદિવસ નિમિત્તે તેમને શુભેચ્છાઓ પાઠવીશું પ્રસારણની પાંખે તેમની જ ફિલ્મોના ગીતો થકી. 10:30 વાગે વડીલ મુરબ્બીઓ માટેનો કાર્યક્રમ વય વંદનામાં વાંચન ટેવનું મહત્વ આ વિશે દિલીપભાઈ ભટ્ટ સાથે મુલાકાત, ઉપરાંત ફિલ્મ ગીત સાંભળી શકશો. 11:00 વાગ્યાથી 3 વાગ્યા સુધીના કાર્યક્રમ આપ સાંભળી શકશો અમારા અમદાવાદ કેન્દ્રથી.

અમારી સાંધ્યકાલીન સભામાં સાંજે 6 વાગે સાંભળશો સુગમ સંગીત. આજના કલાકાર છે રિયાઝ મીર. રાત્રે 8 વાગે ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સારેગામાં, જે કેન્દ્રિત છે સંગીતકાર અને ગાયક હેમંત કુમાર પર. 9:30 વાગ્યાથી 11 વાગ્યા સુધી આપ સાંભળી શકશો વિવિધ ભારતી કાર્યક્રમ. તો આ હતી અમારી આજે પ્રસારિત થનારા કેટલાક મહત્વના કાર્યક્રમોની રૂપરેખા.

આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. પ્રસ્તુત છે ફિલ્મ સંગીતનો કાર્યક્રમ મનોરંજન, જેમાં આજે આપ અભિનેતા મિથુન ચક્રવર્તીને તેમના જન્મદિવસ નિમિત્તે શુભેચ્છાઓ પાઠવી શકશો. પ્રસારણની પાંખે તો સાંભળીએ તેમની જ ફિલ્મોના ગીતો. કાર્યક્રમના આરંભે સાંભળશો ફિલ્મ જલ્લાદનું આ ગીત, જેને ગાયું છે વિનોદ રાઠોડે. સંગીત સપના મુખર્જીનું છે અને શબ્દો છે સમીરના.

0: ની જેમ તરત જ ગુજરાત મરીન પોલીસ ને 1093 પર જાણ કરી આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
1: કુમાર સાનુના અવાજમાં સાંભળશો નારાઝ ફિલ્મનું આ ગીત. સંગીતકાર અન્નુ મલિક, ગીતકાર હસરત જયપુરી.

0: શ્રી નરેન્દ્ર ભાઈ મોદીના નેતૃત્વની 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની. અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.
1: મુકદ્દર ફિલ્મનું ગીત સાંભળશો કિશોર કુમાર, મોહમ્મદ રફી, આશા ભોસલે, ઉષા મંગેશકર અને સાથીઓના સ્વરમાં.

છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન

0: દરિયો ખેડવા જાવ છો તો ટોકન તો લીધું છે ને?
1: હા હા, યાદ રાખીને લીધું છે. મને એ પણ ખબર છે કે જે વ્યક્તિના નામનું ટોકન હોય તે જ વ્યક્તિ દરિયો ખેડવા જઈ શકે છે. બીજા કોઈના નામે દરિયો ખેડવા જવું એ સજાપાત્ર ગુનો છે, અને એમ કરવાથી માછીમારીનું લાયસન્સ કેન્સલ થઈ શકે છે અને ડીઝલ પર મળતી સબસિડી પણ બંધ થઈ શકે છે.
0: એ ધ્યાન રાખજો કે શંકાસ્પદ બોટ, વિદેશી કે અજાણી વ્યક્તિ દેખાય તો તરત જ 1093 પર મરીન પોલીસને જાણ કરવી.
1: હા મારી માં, કાયદાનું પાલન કરીશ અને ટોકન લઈને જ દરિયો ખેડવા જઈશ. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
2: શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો ફિલ્મ સંગીતનો કાર્યક્રમ મનોરંજન આકાશવાણીના રાજકોટ કેન્દ્ર પરથી, જેમાં આજે આપણે અભિનેતા મિથુન ચક્રવર્તીને તેમના જન્મદિવસ નિમિત્તે શુભેચ્છાઓ પાઠવી રહ્યા છીએ પ્રસારણની પાંખે તેમની જ ફિલ્મોના ગીતો થકી. તો કાર્યક્રમને આગળ વધારતા સાંભળશો ફિલ્મ જંગનું આ ગીત, જેને ગાયું છે અન્નુ મલિક અને અલકા યાજ્ઞિકે. સંગીત નિયોજન પણ અન્નુ મલિકનું અને શબ્દો છે સમીરના.

0: બાબુ, દરિયે જાય છે તો ભૂલે ચૂકે પણ IMBL નજીક જાતો નહીં હો, ત્યાં માછીમારી કરવી ગુનો છે, ખબર છે ને?
1: હા બાપુ, મને ખબર છે કે પાકિસ્તાન IMBL ઓળંગીને માછીમારી કરતા આપણા માછીમારોનું અપહરણ કરી તેમને જેલમાં પૂરી દે છે, અને આપણી બોટનો ઉપયોગ આપણા જ દેશ વિરોધી પ્રવૃત્તિઓમાં કરવામાં આવે છે.
0: અને ક્યારેય કોઈ શંકાસ્પદ વ્યક્તિ કે વસ્તુ દેખાય તો 1093 પર ગુજરાત મરીન પોલીસને જાણ કરજે.
2: આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
3: હવે સાંભળશો ડિસ્કો ડાન્સર ફિલ્મનું આ ગીત, જેને ગાયું છે વિજય અને સાથીઓએ, સંગીત રચના બપ્પી લહેરીની.

મનોરંજન કાર્યક્રમમાં હવે સાંભળશો એસપી બાલાસુબ્રમણ્યમ અને સાથીઓને ફિલ્મ અગ્નિપથના આ ગીતમાં સંગીતકાર લક્ષ્મીકાંત પ્યારેલાલ, ગીતકાર આનંદ બક્ષી.

ફરી એકવાર અભિનેતા મિથુન ચક્રવર્તીજીને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવીને મનોરંજન કાર્યક્રમ અહીં પૂરો કરીએ. પ્રસારણ આકાશવાણીના રાજકોટ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. રજૂ કરીએ છીએ વડીલ મુરબ્બીઓ માટેનો કાર્યક્રમ વય વંદના, જેમાં આજે વાંચન ટેવનું મહત્વ આ વિશે દિલીપભાઈ ભટ્ટ સાથેની મુલાકાત ઉપરાંત ફિલ્મ ગીત માણી શકશો.

0: વૈવંદના કાર્યક્રમ સાંભળતા સર્વે વડીલોને દીપ્તિ વંકાણીના વંદન અને વડીલો આપ સર્વનું કાર્યક્રમમાં સ્વાગત છે. વડીલો, આપણા કાર્યક્રમમાં દર વખતે નવી નવી વ્યક્તિઓને મળીએ છીએ જેની પાસે જીવનના અનુભવનું ભાથું છે અને આ અનુભવ ઉપરથી આપણને ઘણું બધું શીખવા મળે છે. આજે એવા જ એક વડીલ આપણી સાથે ઉપસ્થિત છે. હું વધારે તો તેમનો પરિચય કંઈ નહીં આપું, એની પાસેથી જ આપણે તેમનો પરિચય મેળવીશું. પણ સૌપ્રથમ આપ સર્વ વતી અને આકાશવાણી રાજકોટ વતી આ વડીલનું હું આપણા કાર્યક્રમમાં સ્વાગત કરું છું. સ્વાગત છે વડીલ શ્રી.
1: નમસ્કાર.
0: હવે આપ ખુદ જ આપનો પરિચય આપો કે આપનું નામ શું છે, ક્યાં રહો છો અને શું કરો છો હાલ.
1: મારું નામ દિલીપ જયાશંકર ભટ્ટ. છેલ્લા 40 વર્ષથી ગ્રંથાલય ક્ષેત્રે સેવા આપી 2013 હું નિવૃત્ત થયો. હાલ મારું રાજકોટ કેન્દ્ર રહેલું છે. નાનપણથી વાંચનનો ખૂબ જ ટેવ હતી અને ટેવને કારણે આજે હું જે કંઈ સ્થિતિ ઉપર છું એ હું પહોંચી શક્યો છું. વાંચન એ જીવન પરિવર્તનનું એક અંગ બની જાય છે.
0: એટલે આપ હાલ રાજકોટ રહો છો, તો શરૂઆતથી જ આપનું નાનપણ, આપનો જન્મ રાજકોટમાં જ થયેલો છે?
1: ના, હું મૂળ ઉપલેટાનો.
0: હા હા.
1: ઉપલેટામાં મ્યુનિસિપાલિટી બાલમરદથી લઈ ગ્રેજ્યુએશન સુધી મેં ઉપલેટામાં અભ્યાસ કર્યો. એ અભ્યાસ દરમિયાન ફૂલવાડી એક સાપ્તાહિક આવતું હતું, એનું વાંચનનો મને બહુ શોખ હતો.
0: વર્તમાનપત્ર સાથે પૂર્તિ આવતું હતું કે?
1: હા, ના, ફૂલવાડી એક આખું સાપ્તાહિક જ આવતું, એમાં બાળકોનું જ બધું વાર્તાઓ.

0: ચિત્રો એ બધું આવતું, અને એ વાંચનને કારણે મારું લેખન પ્રવૃત્તિ પણ ખૂબ સારી રીતે એવી બની. મેં વાર્તાઓ પણ લખેલી હતી.
1: અચ્છા.
0: અને બચપનથી જ વાંચન પ્રત્યે ટેવ હતી. અમારે ઉપલેટામાં મ્યુનિસિપાલિટીની સાર્વજનિક પુસ્તકાલય હતું. પુસ્તકાલયમાં હું નિયમિત જતો વાંચવા માટે. બાલવાડી છે, ચંપક છે, ચાંદામામા છે, આવા બધા જ સામયિકો જે હતા હું ત્યાં બેસીને વાંચતો. એટલે વાંચન શરૂઆતથી જ મારો ખૂબ જ શોખ રહ્યો હતો.
1: એટલે તો ઉપલેટામાં આપણે ક્યાં ધોરણ સુધી અભ્યાસ કરેલો છે?
0: ઉપલેટામાં મેં બાલ મંદિરથી લઈ બીએ ગ્રેજ્યુએટ થયો ત્યાં સુધી મેં ઉપલેટામાં અભ્યાસ કર્યો.
1: તો પછી આપની કારકિર્દી શેમાં બની અને ક્યારે તેની શરૂઆત થઈ?
0: ત્યાર પછી 1977-78માં રાજકોટ આવી અને લાઇબ્રેરી સાયન્સનો અભ્યાસક્રમ નવો શરૂ થયેલો અને એની બીજી જ બેચમાં હું જોડાયો. અભ્યાસક્રમની અંદર દરમિયાન મને લાઇબ્રેરી સાયન્સ શું છે એના વિશે વધુ ઊંડાણપૂર્વકનું સમજણ મળી. હું કોલેજમાં જ્યારે હતો એ વખતે પ્રી આર્ટ્સથી માંડી TYBN સુધી અમને પુસ્તકાલયનું જે બુક બેંક સેક્શન હતું એમાં હું સેવા આપતો. અમારા એક પ્રોફેસર હતા ડૉક્ટર JR દવે સાહેબ. મારો હિન્દી વિષય હતો એને કારણે એમની સાથે મારે ખૂબ સારા સંબંધો રહ્યા. અને બુક બેંક યોજના જે હતી UGC એમાં મને કાર્યમાં સામેલ કર્યો. એટલે કે પુસ્તકો વિતરણ કરવું, વિદ્યાર્થીઓની અરજીઓ આવ્યા પછી પુસ્તકોનો સ્ટોક છે એ પ્રકારે ગણતરી કરી અને દરેકને પુસ્તકો સરખા ભાગે આવે એ રીતે વહેંચણી કરવી, આ બધું કામ જે છે મેં સતત 3 વર્ષ સુધી કર્યું.
1: એટલે આ પુસ્તકો આપ જે કહો છો એ ઇતર વાંચનના કે પાઠ્ય પુસ્તકો?
0: અભ્યાસક્રમના પુસ્તકો.
1: અચ્છા. હા.
0: ગરીબ વિદ્યાર્થીઓ હોય, જરૂરિયાતવાળા વિદ્યાર્થીઓ હોય એને વિનામૂલ્ય પુસ્તક આપવા માટેની સરકારની યોજના હતી અને યોજનાનું જે કંઈ કાર્ય છે એ મને સોંપવામાં આવેલું હતું.
1: એટલે આપ કોલેજ કાળથી જ પુસ્તકો સાથે, મતલબ ગ્રંથાલયની પ્રવૃત્તિ સાથે જોડાયેલા છો?
0: હા, બરાબર છે.
1: અને પછી એમાં આપે લાઇબ્રેરી સાયન્સ કર્યું એટલે એની જે કહેવાય કે વૈજ્ઞાનિક પદ્ધતિ કઈ રીતે હોય છે, ગ્રંથાલયની પ્રક્રિયાઓની વૈજ્ઞાનિક પદ્ધતિ વિશે પણ આપણને માહિતી મળી. તો આ લાઇબ્રેરી સાયન્સનો અભ્યાસ કર્યા બાદ આપની કારકિર્દીની શરૂઆત ક્યારે થઈ?
0: લગભગ June 78માં મેં પરીક્ષા આપી અને મારું પરિણામ આવ્યું. હજી તો પરિણામ આવે એ પહેલા જ માંગરોળની એક સંસ્થા હતી, એ સંસ્થાએ ડિપ્લોમા ઇન લાઇબ્રેરી ઇન્ફોર્મેશન સાયન્સ આવું એક રાજ્ય સરકારનો એક અભ્યાસક્રમ હતો, એમાં લેક્ચરરની આવશ્યકતા હતી. એટલે અમારા લાઇબ્રેરી સાયન્સ ડિપાર્ટમેન્ટના પ્રિન્સિપાલ હતા એ બરોડિયા સાહેબ, એમણે કીધું કે તમારે ત્યાં જવાનું છે ભણાવવા માટે. હવે સીધું બેચલર ઓફ લાઇબ્રેરી સાયન્સ કર્યા પછી સીધું જ ભણાવવાનું,
1: એક વિદ્યાર્થીમાંથી તરત જ એક શિક્ષક બની જવાનું.
0: હા, શિક્ષક બની જવાનું અને મારા માટે ખૂબ જ પડકારરૂપ હતું. કારણ કે લગભગ 130 વિદ્યાર્થીઓએ દાખલ થયેલા માંગરોળમાં.
1: ઓહો.
0: અને 130 વિદ્યાર્થીઓ વખતે જયારે અમે 2-3 અધ્યાપકો હતા અને એમાં જયારે કોણ જશે પેલા એને હજી ચર્ચા કરીએ પેલા કે આપ દિલીપને મોકલી દો. એટલે સીધા જ મને મોકલી દીધા વિષય થોડીક માહિતી આપવા માટે. પેલો જ દિવસ અંદર ક્લાસરૂમમાં ગયા પછી એવો ખ્યાલ આવ્યો કે આ તો 130 વિદ્યાર્થી જેટલા બેઠા છે અને એને કારણે મારા જે કે વાચા જે છે એ ધીમે ધીમે મારો અવાજ ઊંચો કરવો આવું બધું જે કે મારે કરવું પડતું હતું. પરંતુ એક અદ્ભુત અનુભવ હતો અને મેં ત્યાં 6 મહિના સુધી આ કોર્સમાં મેં લેક્ચરર સેવા તરીકે સેવા આપી. એ દરમિયાન અનેક સંસ્થાઓમાંથી જાહેરાતો આવતી, હું અરજી કરતો. અલિયાબાડા પાસે સૈનિક સ્કૂલ છે, એ સૈનિક સ્કૂલમાં પણ મેં ઇન્ટરવ્યુ આપેલો, એમાં હું પસંદ પડ્યો. પણ એનું રિઝલ્ટ થોડું મોડું આવ્યું એને કારણે મને AMP લો કોલેજ રાજકોટમાં રોજગાર વિનિમય કચેરી તરફથી, મારા જીવનની અંદર રોજગાર વિનિમય કચેરી રાજકોટમાં મેં નોંધણી કરાવેલી પાસ થયો પછી, એટલે મને ઇન્ટરવ્યુ એના તરફથી આવેલો કે તમારે 8 તારીખે 8 વાગે આ કોલેજમાં ઇન્ટરવ્યુ માટે જવાનું છે. અને જ્યારે હું ઇન્ટરવ્યુ લેવા ગયો અને મને અનુભવ પૂછ્યો કે તમને શું અનુભવ છે, ત્યારે મેં મારા કોલેજ કાળ દરમિયાનના 3 વર્ષ મેં બુક બેંકની સ્કીમ સંભાળેલી એ મને ખૂબ જ ફાયદાકારક બની. અને અમે લગભગ 25 કેન્ડિડેટ હતા, એમાંથી મારી પસંદગી થઈ. આપને ખ્યાલ છે કે કોલેજમાં લાઇબ્રેરિયનની એક જ પોસ્ટ હોય છે.
1: હા, એક જ લાઇબ્રેરિયન હોય અને વર્ષો સુધી સેવા આપતા હોય છે. તો એએમપી લો કોલેજ,
0: એએમપી લો કોલેજમાં મારી કારકિર્દીની શરૂઆત થઈ,
1: એટલે સીધી સરકારી નોકરી આપી.

0: ને મળી.
1: હા જી
0: બરાબર. તો પછી એક જ જગ્યાએ આપે સેવાનિવૃત્તિ લીધી કે પછી ક્યાંય પણ બદલી કે કંઈ થયું છે?
1: ના, સરકારના કેટલાક નિયતિ નિયમો ને મુજબ મને ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરીમાં 1982માં મૂકવામાં આવ્યો.
0: હા
1: એટલે ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરીના લાઇબ્રેરિયન તરીકે રાજકોટ ખાતે જ મારી ટ્રાન્સફર થઈ. ત્યાં હું 2-3 વર્ષ રહ્યો. ત્યાર પછી મને આસિસ્ટન્ટ ડાયરેક્ટર ઓફ લાઇબ્રેરીઝ સૌરાષ્ટ્ર અને કચ્છ રિજિયનના ઇન્ચાર્જ તરીકે મૂકવામાં આવ્યો. એટલે ત્યાં પણ મેં 86 સુધી સેવા આપી. સેવા આપ્યા પછી 86માં મને ફરી પાછો એએમપી લો કોલેજમાં નિમણૂક કરવામાં આવી. એટલે આ સિનિયોરિટીના બધી વ્યવસ્થાને કારણે આ બધું અમારી બદલીઓ થતી રહેતી હોય છે. એટલે મેં જિલ્લા પુસ્તકાલય એએમપી લો કોલેજમાં મારી સેવા આપી.
0: તો આપનો કાર્યકાળ પૂરેપૂરો એએમપી લો કોલેજમાં જ થયો?
1: ના, એએમપી લો કોલેજમાં મને 91માં મને પોરબંદરની આરજીટી બીએડ કોલેજ, જે દરિયાકાંઠે રામબાગ ગ્રેજ્યુએટ ટીચર્સ કોલેજ તરીકે ઓળખાય છે, ત્યાં મારી ટ્રાન્સફર થયેલી. અને ત્યાં હું 3.5 વર્ષ રહ્યો. એ પણ અદભુત અનુભવ હતો. ત્યાર પછી મને આસિસ્ટન્ટ ડાયરેક્ટર ઓફ લાઇબ્રેરીઝ સૌરાષ્ટ્ર અને કચ્છ રિજિયનના ઇન્ચાર્જ તરીકે મૂકવામાં આવ્યો. એટલે ત્યાં પણ મેં 86 સુધી સેવા આપી. સેવા આપ્યા પછી 86માં મને ફરી પાછો એએમપી લો કોલેજમાં નિમણૂક કરવામાં આવી. એટલે આ સિનિયોરિટીના બધી વ્યવસ્થાને કારણે આ બધું અમારી બદલીઓ થતી રહેતી હોય છે. એટલે મેં જિલ્લા પુસ્તકાલય એએમપી લો કોલેજમાં મારી સેવા આપી.
0: તો આપનો કાર્યકાળ પૂરેપૂરો એએમપી લો કોલેજમાં જ થયો?
1: ના, એએમપી લો કોલેજમાં મને 91માં મને પોરબંદરની આરજીટી બીએડ કોલેજ, જે દરિયાકાંઠે રામબાગ ગ્રેજ્યુએટ ટીચર્સ કોલેજ તરીકે ઓળખાય છે, ત્યાં મારી ટ્રાન્સફર થયેલી. અને ત્યાં હું 3.5 વર્ષ રહ્યો. એ પણ અદ્ભુત અનુભવ હતો. કારણ કે એ દરમિયાન બીએડ કોલેજમાં સંખ્યા વિદ્યાર્થીઓની ઓછી હોય, એટલે કાર્યભાર તો મારો સાવ ઓછો થઈ ગયો હતો. પરંતુ આજુબાજુના જે કંઈ ગ્રંથાલયો હતા, ત્યાં અંધજન પુસ્તકાલય હતું, અને અંધજન પુસ્તકાલયમાં મને ખૂબ જ રુચિ થઈ અને ત્યાં જઈને હું માનદ સેવા આપતો. અને ત્યાર પછી 3.5 વર્ષ પછી ફરી પાછો મને રાજકોટની HNHB કોટક ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સમાં એ કોલેજમાં મને ટ્રાન્સફર કરવામાં આવી. અને હું ત્યાં સુધી 1995 થી 2013 સુધી હું કોટક સાયન્સ કોલેજમાં મેં સેવા આપી.
0: એટલે આપ 2013માં નિવૃત્ત થયા છો.
1: હા,
0: તો હવે આટલા વર્ષો સુધી ગ્રંથાલય પ્રવૃત્તિ સાથે અને ખાસ કરીને પુસ્તકો સાથે આપ જોડાયેલા છો, અને બાળપણથી જ આપને વાંચનનો એટલો શોખ છે, તો હવે નિવૃત્તિ દરમિયાન આપ કઈ રીતે આપનો સમય પસાર કરો છો, અને આપનો જે કાર્યકાળ હતો એનો અત્યારે નિવૃત્તિના સમયમાં કઈ રીતે ઉપયોગ થાય છે?
1: હા, નિવૃત્ત થયા પછી મને થયું કે સુખ થશે, બીજા લોકોનું નિવૃત્તિ થયેલા લોકોનો હું પરિચય લેતો તો એવું જાણવા મળ્યું કે એ લોકો કોઈ પ્રવૃત્તિ ન કરતા. એને કારણે કંટાળાજનક અને બહુ વધારે એમ કહેવાય છે કે નિવૃત્ત થયા પછી માણસની સ્થિતિ બરાબર હોતી નથી,
0: સમય પસાર કરવો
1: મુશ્કેલ હોય છે. પરંતુ મેં મારી પ્રવૃત્તિ ખૂબ ચાલુ રાખી અને ગ્રંથાલય ગ્રંથપાલોના એસોસિએશનમાં મેં સારું એવું રસ રુચિ દાખવી. આ ઉપરાંત સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં લાઇબ્રેરીમાં થોડીક સુપરવાઇઝરની આવશ્યકતા હતી. એ વખતે મેં, અત્યારે પણ હું જાઉં છું જ, પણ ત્યાં હું સુપરવાઇઝર 2 કલાક જઈ અને જે કંઈ કાર્ય હોય કરતો હોઉં છું. આ ઉપરાંત ગ્રંથાલય ભારતી નામની એક રાષ્ટ્રીય સંસ્થા છે, એ રાષ્ટ્રીય કક્ષાની સંસ્થામાં અમે લોકો વાંચે, ગ્રંથાલય અભિમુખ બને એવા માટેના જુદા જુદા કાર્યક્રમો આપવાનું શરૂ કર્યું. પહેલો કાર્યક્રમ અમે રાજકોટના રૈયા રોડ ઉપર તુલસી બંગલોસ છે અને બાજુમાં ત્યાં એક અમારું શાખા ચાલે છે, અને ત્યાં અમે ઝોલા પુસ્તકાલયની શરૂઆત કરી. ઝોલા પુસ્તકાલય એટલે 2-3 થેલામાં પુસ્તકો લઈ જવાના, બાળકો રમી લે પછી એને પુસ્તકો વાંચવા આપવાના, નોંધીને, કોઈ ફીસ નહીં, કોઈ જાતનું ફોર્મ ભરવાનું નહીં, કશું જ નહીં. તો આ પ્રવૃત્તિ અમે ખૂબ સારી ચલાવી. તો એને કારણે અમારે બીજા 6-7 કેન્દ્રો ઉપર માંગણી આવી અને ત્યાં કેન્દ્રો ઉપર અમે અમારા ઝોલા પુસ્તકાલય શરૂ કર્યું.
0: અત્યારે હાલની સ્થિતિમાં આ ઝોલા પુસ્તકાલય કઈ રીતે કાર્ય કરે છે?
1: અત્યારે આ જુદા જુદા અમારા 7 કેન્દ્રો છે, એ કેન્દ્રો ઉપર 7 થેલા રાખ્યા છે અને 7 થેલામાં અલગ અલગ પુસ્તકો હોય છે. એ 15 દિવસે થેલો બદલતો રહીએ, જ્યાં સુધી પોદા વંચાઈ જાય અને ડિમાન્ડ ના આવે ત્યાં સુધી થેલો ત્યાં રહે અને પછી બદલતા રહીએ. આ રીતે 7 કેન્દ્રો ઉપર અમારું પુસ્તકાલય ચાલે છે.
0: આ સિવાય ગ્રંથાલય ભારતી કઈ કઈ પ્રવૃત્તિઓ કરે છે?
1: વર્ષ દરમિયાન લાઇબ્રેરિયન ડે એની ઉજવણી કરીએ છીએ. એટલે કે જે ગ્રંથપાલો હોય છે એ લોકોની મુલાકાત લઈ એમના સમસ્યાઓ જાણીએ અને અમારો આગામી કાર્યક્રમ એવો છે કે જે ગ્રંથપાલ સારા પોતાની કારકિર્દીનું ઘડતર કર્યું છે, ડોક્ટરેટ થયા છે અને કંઈક ને કંઈક સિદ્ધિ પ્રાપ્ત કરી છે, એવા લોકો એવા ગ્રંથપાલો અને જે જૂના ગ્રંથપાલ થાય છે એમનું અભિવાદન કરવું, એમની સેવાઓને બિરદાવવી. આજે શિક્ષક તરીકે કોઈ શિક્ષકને એવોર્ડ આપવામાં આવે છે તો ખૂબ ગદગદિત થતો હોય છે અને પોતાના જીવનની અંદર અહોભાગ્ય માનતા હોય છે. પરંતુ લાઇબ્રેરિયનને આજે કોઈ જો સત્કારે એવું ખૂબ જ ઓછું બનતું હોય છે, એને કારણે અમે એક આ અભિગમ શરૂ કર્યો છે. ત્યાર પછી રાષ્ટ્રીય ગ્રંથાલય સપ્તાહ જે નવેમ્બરમાં આવે છે, 14 નવેમ્બરથી 20 નવેમ્બર, એ દરમિયાન અમે જુદી જુદી પ્રવૃત્તિઓ એટલે કે વાચકો જે છે ગ્રંથાલયના એ લોકો ગ્રંથાલય તરફ અભિમુખ થાય, લોકો પણ ગ્રંથાલય તરફ વળે એટલા માટે અમે જુદી જુદી નિબંધ સ્પર્ધાઓ યોજીએ છીએ. ચિત્રમાં રંગપૂરણી હરીફાઈની પણ અમે યોજના કરીએ છીએ, જેને કારણે લોકો ગ્રંથાલયમાં આવીને ચિત્રોમાં રંગ પૂરે અને એના લગતા પુસ્તકો વાંચે. જેમ કે મહારાણા પ્રતાપ છે, શિવાજી મહારાજ છે, ઝાંસીની રાણી છે, આવા બધા ચિત્રો ઉપર રંગ પૂરી અને એના વિશે થોડું વિચારે, એ લોકો એના વિશે વક્તવ્ય રજૂ થાય, આ પ્રવૃત્તિ અમે કરતા હોઈએ છીએ. આ ઉપરાંત જે

0: ગ્રંથાલયોને ટેકનિકલ માહિતી જોતી હોય, જેમ કે વર્ગીકરણમાં મુશ્કેલી પડતી હોય છે, આજે ઘણા બધા ગ્રંથાલયમાં પુસ્તકોની વૃદ્ધિ થતી હોય તો કયા પુસ્તકને કઈ રીતે ગોઠવવા, એને કમી કરવા માટે શું શું યોજનાઓ હોય છે, સરકારની કઈ પદ્ધતિ છે, એના થોડુંક માર્ગદર્શન અમે આપતા આપીએ છીએ. જેને પણ જરૂર પડે એ સૌરાષ્ટ્રના તમામ ગ્રંથાલયો જે છે અમારો સંપર્ક કરી અને અમે વિનામૂલ્યે એ ગ્રંથાલયોને ટેકનિકલ માહિતી પૂરી પાડીએ છીએ. અને પુસ્તકો સારી રીતે સંગ્રહિત કરવા, એની સુરક્ષા કરવી, એ આપણો સાંસ્કૃતિક વારસો છે તો એની જાળવણી કેમ કરવી, આ બધી જે કંઈ માહિતીઓ છે એ અમે વિનામૂલ્યે આપતા આપીએ છીએ.
1: એટલે ગ્રંથાલય ભારતી જ નામ એનું છે કે જે ગ્રંથાલય સાથે સંપૂર્ણપણે જોડાયેલી છે. અને ગ્રંથાલયને લગતા દરેક પ્રકારના, જેમ આપે કહ્યું કે ગ્રંથાલય સપ્તાહની ઉજવણી, તો ગ્રંથાલય સપ્તાહનો એક હેતુ જે છે કે લોકોને ગ્રંથાલય વિશે માહિતી મળે. ગ્રંથાલય નામ જોઈએ તો અત્યારે બધા લાયબ્રેરીના નામથી ઓળખે છે કે લાયબ્રેરી શું છે, ત્યાં શું થાય છે, કઈ કઈ વસ્તુઓ અથવા કઈ પ્રકારની સામગ્રી મળે છે, કઈ પ્રકારની સેવાઓ મળે છે, એનાથી લોકો જાણકાર બને. એટલા માટે ઘણી બધી સંસ્થાઓ અથવા ઘણી બધી લાયબ્રેરીઝ લાયબ્રેરી સપ્તાહની ઉજવણી કરતી હોય છે, જેની સાથે પણ આપ જોડાયેલા છો.
0: બરાબર.
1: તો હવે અત્યારનો જે સમય છે, આપણે કે ટેકનોલોજી યુગ છે આખે આખો, અને અત્યારે દરેક ઘરમાં સૌથી મોટી તકલીફ છે કે બાળકોની, કે બાળકો છે એ ટેકનોલોજી તરફ વધારે વળી ગયા છે. મોટાભાગના ઘરમાં તકલીફ છે કે બાળકોને મોબાઈલ વધારે જોઈએ છીએ. તો હવે આ બાળકોને મોબાઈલથી દૂર કરવા માટે ગ્રંથાલયનો શું ફાળો હોઈ શકે?
0: તમે ખરી વાત કરી. આજની સમસ્યા વાંચન ખૂબ ઓછું થતું જાય છે, અને વાંચનની ટેવ બાળપણથી જ જો આપણે નહીં આપીએ તો એ ભવિષ્યમાં વાંચન તરફ ખૂબ જ તેને કહેવાય કે અલિપ્ત થતો જશે. એને કોઈ અભ્યાસ સિવાય કોઈ બીજું જ્ઞાન પણ નહીં મળે. તો અત્યારના આધુનિક યુગની અંદર જોઈએ તો મોબાઈલની ખૂબ જ ટેવ પડી ગઈ છે. બાળકો એટલું જ નહીં, પરંતુ કેટલાક પરિવારમાં આપણે જઈને જોઈએ છીએ તો લગભગ 1.5 થી 2 વર્ષનું બાળકને મોબાઈલ વગર ભોજન કરતું નથી, જમતું નથી. આવી બધી પરિસ્થિતિ સમસ્યાઓ થાય છે. આના માટે અમારા જે કંઈ શાખાઓ હોય છે, શાખા કેન્દ્રો, ત્યાં જઈને એક સારી એવી વાત કરતા હોય છે. અમે એક વાર્તા એવી પ્રકારની છે કે એક પરિવારની અંદર એક માતા છે, એ હિંચકે બેસી અને પોતે જે કંઈ શાકભાજી છે સુધારે છે, બાજુમાં બાળક બેઠું છે અને બાળક જે છે એ પોતાના મોબાઈલમાં મશગુલ બને છે. મોબાઈલમાં જો એ ના આપે એને તો એને પ્રવૃત્તિ બીજી વધી જતી હોય છે, એના કારણે એને કે બહાર જવા દેવાતા નથી. આજે શહેરીકરણ થઈ ગયું છે, એને કારણે નાના એક 1 BHK કે 2 BHK ની અંદર બાળકનું જીવન, બચપન જે છે 5 વર્ષનું, એ ગુજરાતું છે. તો આને કારણે શું થાય છે કે માતા એને વાર્તા કરવા પ્રયત્ન કરે છે, પરંતુ એ બાળક સાંભળતો જ નથી. વાર્તા એવા પ્રકારની કરે છે એને કે એક જંગલ હતું, જંગલમાં હાથી હતો, વરસાદ આવ્યો, હાથી જરા ખૂબ જ આનંદિત થયો, પોતે પગ ઉપાડતો ઉપાડતો આનંદિત થાય છે. આજુબાજુના જે કે વનરાજીના જીવો છે એ તરત જ એક તરફથી બીજી તરફ આમ કુદાકૂદ કરતા હોય છે, અને જેવો હાથી પગ ઊંચો કરે છે અને સસલું જે છે એ સસલું એના પગ નીચે આવી જાય છે. અને આટલું અહીંયા સુધી વાર્તા એના માતા કરે છે અને બાળક જે છે એ મશગુલ બને છે પોતાના મોબાઈલમાં. એને કારણે માતાને કંટાળો આવ્યો અને એને થયું કે ચાલો આ તો મારી વાર્તા સાંભળતો નથી, તરત જ એ રસોડા તરફ જાય છે. તો બાળક મોબાઈલ મૂકી અને તરત જ એને માતાનો સાડીનો છેડો પકડીને કહે છે એને કે બા, પછી સસલાનું શું થયું? આ પ્રશ્ન કરવા પછી માતાએ તરત જ કીધું કે તું આ પુસ્તક વાંચ, આ પુસ્તકમાં લખ્યું છે કે સસલાનું પછી શું થયું. અને એ બાળક જે છે એ લગભગ 10-12 વર્ષનો હતો અને તરત જ વાર્તા વાંચવા તરફ વળ્યો. એટલે આવો એકાદો પ્રયોગ કરવો જોઈએ માતાએ.
1: હા, એટલે ઘણી વખત એવું માનવામાં આવે છે કે બાળક મોબાઈલમાં જ છે, બીજો કે કોઈ દિશામાં એનું ધ્યાન જ નથી, પણ એવું ખરેખર હોતું પણ નથી. જો પ્રયત્નો કરવામાં આવે તો મોબાઈલમાં ગૂંથાયેલું બાળક પણ બીજી કોઈ પણ તરફ વળી શકે છે.
0: સાચી વાત છે. આજે આપણે જોઈએ છીએ તો વડીલો પણ નોકરી વ્યવસાય ક્ષેત્રમાંથી આવી અને પોતે ફ્રેશ થઈ અને તરત જ મોબાઈલમાં બેસી જાય છે અને બાળકોને સમય આપતા નથી. ભોજન કરી લીધા પછી પણ યંત્રવત બધા ફરી પાછા ગોઠવાઈ જતા હોય છે. હશે કદાચ કે કોઈ પોતાના વ્યવસાયિક ધંધામાં એને સમય નહીં મળતો હોય, પણ સોશિયલ મીડિયા જે કંઈ છે આપણે મોબાઈલમાં એનો યોગ્ય ઉપયોગ કરવો જોઈએ, અને એની અસર આ નાના બાળકો ઉપર ખૂબ થતી હોય છે. જો વડીલો જ, અભિભાવકો જ જો પોતે ધ્યાન નહીં આપે તો બાળકો જે છે ક્યારેય વાંચતા નહીં શીખે. પુસ્તકીય જ્ઞાન બાળકોને આજે સારું એવું મળી જાય છે,

0: પરંતુ જીવનલક્ષી જે કંઈ જીવન શિક્ષણ લેવાનું છે એ વાર્તાઓ છે, એમાંથી બોધકથાઓ હોય છે, ગીતો હોય છે સરસ મજાના સુંદર. ગીજુભાઈ બધેકાએ કેવા સરસ મજાના પુસ્તકો લખ્યા છે, એનું વાંચન જ થતું નથી. તો એવા પુસ્તકો વાંચવા માટે આજે સ્કૂલ, કોલેજ, સ્કૂલ ખાસ કરીને સ્કૂલમાં જ્યાં બચપન વિતાવતું હોય છે, એક થી આઠ ધોરણ સુધી જ્યાં બાળકો વાંચન કરવા માટે ખૂબ તલપાપડો બન્યા હોય છે, પણ એને પણ આજે વધુમાં વધુ ગુણાંક કેમ આવે એ જ શીખવાડવામાં આવે છે. અને ક્યારેય પુસ્તકાલય તરફ લઈ જવા નથી આવતા. ખરેખર તો દરેક બાળકને પુસ્તકાલયની મુલાકાત દર વર્ષે બે વખત તો કરાવવી જ જોઈએ.
1: એટલે આમ જોઈએ તો શાળામાં પુસ્તકાલય હોવા જ જોઈએ, કારણ કે કહેવાય છે કે બાળક કોરી પાટી છે, કે એના ઉપર જેટલું લખવામાં આવે અથવા તો એને જે બાજુ વાળવામાં આવે એ વળી શકે છે. કે સાવ નાનું બાળક હોય એને જો પુસ્તકાલયની ટેવ પડશે, લાઇબ્રેરીની ટેવ પડશે, તો એ આપોઆપ વાંચન તરફ વળશે. અને મોટા થઈને પણ એને વાંચનનો શોખ રહેશે, ભલે થોડો ટાઈમ માટે કદાચ કોઈ બીજી જગ્યાએ ટેકનોલોજીમાં કે એમાં ગુંચવાઈ જાય, પણ જેની અંદર નાનપણમાં પડેલો શોખ છે એ આગળ જતા વિકાસ પામવાનો જ છે. એટલે ખાસ કરીને શાળામાં તો ગ્રંથાલય હોવા જ જોઈએ, તો જ બાળકમાં સારી એવી વાંચન ટેવ પડે છે.
0: એકદમ સાચી વાત કરી. આપણા પ્રસિદ્ધ ગુજરાતી સાહિત્યકાર ગુણવંત શાહે યોગ્ય જ કહ્યું છે કે જ્યાંથી વાંચન અટકે છે ત્યાંથી જીવન પણ અટકે છે. તો આ આપણે સાહિત્યકારના શબ્દો જે છે એને આપણા જીવનમાં જો બધા ઉતારે તો ચોક્કસપણે નિવૃત્તિ પછી પણ અનેક જ્ઞાન પ્રાપ્ત કરવાની જે કંઈ ઈચ્છાઓ અધૂરી હોય છે એ આપણે વાંચી શકીએ છીએ. આપણી પાસે અઢળક સાહિત્યો પડેલા છે પરંતુ એનું વાંચન નથી થતું. ગ્રંથાલયો સાવ સૂના પડેલા હોય એવું આપણને લાગે છે.
1: હા, એક સમય હતો કે ગ્રંથાલયોમાં લાંબી લાઈનો લાગતી પુસ્તકો લેવા માટે, આપવા માટે. હવેનો સમય ડિજિટલ યુગ થઈ ગયો છે, એમાં ઘણી બધી માહિતી મળે છે, તેમ છતાં પણ પુસ્તકોનું સ્થાન કદાચ ડિજિટલ યુગમાં પણ કોઈ સામગ્રી નહીં જ લઈ શકે. તો પુસ્તકોનું વાંચન છે એ આપણા બધાના જીવનમાં, અને ખાસ કરીને બાળક અને વૃદ્ધાવસ્થા આ બંને અવસ્થા એવી છે કે જેમાં વાંચન ટેવ છે એ જીવનમાં એક નવો જ ચીલો ચાલે.
0: એક આપણા પૂજ્ય મહાત્મા ગાંધીજી એનો એક પ્રસંગ છે કે પુસ્તક છે એ જીવનમાં કેવું પરિવર્તન આપે છે. પૂજ્ય ગાંધીજી બેરિસ્ટર થયા, ભારત આવ્યા, અને પછી ફરી એમને આફ્રિકામાં વકીલાત કરવા માટે જવાનું થયું. એ ત્યાં આફ્રિકામાં જાય છે, દક્ષિણ આફ્રિકા. ડર્બનથી જોહાનિસબર્ગનો રસ્તો જે છે એ રાત્રિ ટ્રેનની મુસાફરી હતી. એ દરમિયાન એમનો એક મિત્ર એમને મળ્યો, મળવા આવ્યો. અગાઉ વાત થઈ હતી એ પ્રકારે, અને એમને એક પુસ્તક આપ્યું ગાંધીજીને કે તમે આખી રાતનો ટ્રેન મુસાફરી છે, તમે આ પુસ્તક વાંચો, મજા આવશે, સારું પુસ્તક છે. એ રસ્કિનનું પુસ્તક હતું, અન ટુ ધ લાસ્ટ. એ પુસ્તક વાંચીને સવારે જ્યારે પોતે ડર્બન ઉતરા અને એણે નક્કી કર્યું કે મારે મારા દેશના લોકોને, મારા બંધુઓને મારે આઝાદ કરવા છે, અને પોતાની વકીલાત ત્યાં ન કરી અને સીધા જ ભારત તરફ પાછા વળ્યા. અને આજે આપણે જોઈએ છીએ કે ભારતને લોકશાહી આપવા માટે એમનો સિંહ ફાળો જેને કહેવાય, જો એ ન હોત તો કદાચ આપણી જે કંઈ બહુ મોડી મળી હોત, બહુ મોડી મોડી મળી હોત. એટલે કે વાંચન દ્વારા જીવન પરિવર્તન કેટલું બધું થાય છે. એટલું જ નહીં, આપણે જેટલા પણ મહાન પુરુષો થઈ ગયા છે, સ્વામી વિવેકાનંદજી પણ ખૂબ જ વાંચન કરતા હતા. જે લોકોને જેલવાસ થતો હતો જેલમાં પણ એ લોકો પુસ્તકો વાંચતા હતા, કેટલા કેટલા પુસ્તકો લખ્યા છે. તો લેખન પ્રવૃત્તિ અને વાંચન પ્રવૃત્તિ એ બાળપણથી જો ફરી પાછું કરવામાં આવે તો આપણી જે કંઈ ભાવિ પેઢી છે એ ચોક્કસપણે સારી એવી સ્થિતિએ પહોંચી શકે એમ છે. સાચું જ્ઞાન તો પુસ્તક દ્વારા જ મળી શકે છે, પુસ્તકનો કોઈ વિકલ્પ નથી. ઇન્ફોર્મેશન ટેકનોલોજી યુગની અંદર અનેક એવા સાધનો આવ્યા છે પુસ્તક સિવાય, પરંતુ પુસ્તક જે છે એનો કોઈ વિકલ્પ હોઈ શકે જ નહીં.
1: ખૂબ જ સારી વાત કરી અને સાચી વાત કરી દિલીપભાઈ આપે. આટલું સરસ જ્ઞાન અને આટલો સરસ આપનો અનુભવ અમારા વડીલો સાથે શેર કર્યો એ બદલ વડીલો વતી અને અમારા આકાશવાણી સ્ટુડિયો વતી અમે આપનો આભાર માનીએ છીએ. આભાર,
0: ખૂબ ખૂબ ધન્યવાદ.

આકાશવાણી રાજકોટ વય વંદના પ્રૌઢાવસ્થા વટાવીને જીવન સંધ્યાની ઉંમરે પગ મૂકતા મુરબ્બીઓનો કાર્યક્રમ વય વંદના.

0: નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. ઈરાન અને અમેરિકા વચ્ચે સંધિ સધાવવાની શક્યતા વચ્ચે ભારતીય શેર બજારમાં સતત ત્રીજા દિવસે પણ તેજી. સેન્સેક્સ 400 અને નિફ્ટીમાં 100 અંક કરતા વધુનો ઉછાળો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે સુખ અને સમૃદ્ધિના દરવાજા ફક્ત ધીરજ, વિવેક અને દૂરંદેશી સાથે લેવામાં આવેલા પગલાંથી જ ખુલે છે. પ્રધાનમંત્રીએ દરેક નિર્ણયમાં વિવેકના ઉપયોગના મહત્વ પર ભાર મૂક્યો. મેડિકલમાં પ્રવેશ માટે લેવાનારી નીટ યુજીની પુનઃ પરીક્ષા માટે 10 લાખથી વધુ ઉમેદવારોએ તેમના એડમિટ કાર્ડ ડાઉનલોડ કર્યા. કેન્યાના રાષ્ટ્રપતિ વિલિયમ રૂટોએ કહ્યું કે વિરોધ પ્રદર્શનો સંબંધિત માનવ અધિકાર ઉલ્લંઘનના લગભગ 2000 પીડિતોને વળતર અપાશે. ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડમાં ભારતીય મહિલા હોકી ટીમે FIH હોકી નેશન્સ કપની સેમીફાઇનલમાં પ્રવેશ કર્યો. આરોગ્યમંત્રી પ્રફુલ પાનસેરીયાએ ત્રિગુણી રસીકરણ અભિયાનનો આરંભ કરાવ્યો. ધનુર અને ડિપ્તેરિયાની રસી 10 અને 12 વર્ષના બાળકોને અપાશે. રાજ્યમાં પોલીસનું ઓપરેશન ચાઇલ્ડહુડ ફ્રીડમ 14 દિવસમાં 84 બાળમજૂરોને મુક્ત કરાવ્યા. 26 લોકો સામે કેસો નોંધ્યા. વિદ્યાર્થીઓમાં લોકશાહીના મૂલ્યો અને મતદાન પ્રક્રિયાની વ્યવહારુ સમજ કેળવવા વલસાડના ધરમપુર તાલુકાની મોટી ઢોલ ડુંગરી પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચૂંટણી યોજાઈ. ચૂંટણીનું સંચાલન બાળકોએ જ કર્યું. પાટણના ભગિની સમાજ દ્વારા સોમવતી અમાસના દિવસે તમામ વોર્ડની મળી કુલ 108 મહિલા સફાઈ કામદારોને સાડીનું કલેક્ટરના હસ્તે વિતરણ કરાયું. સુરતના સલાબતપુરાના 33 વર્ષ જૂના લૂંટના કેસમાં પોલીસે 3 વોન્ટેડ ગુનેગારોની ધરપકડ કરી. અને ક્રિકેટમાં શ્રીલંકા એ ટીમે 50 ઓવરની ત્રિકોણીય શ્રેણીમાં સુપર ઓવરની રોમાંચક મેચમાં ભારત એને હરાવ્યું. હવે પછી આપ બપોરે 12 વાગે મુખ્ય સમાચાર સાંભળી શકશો.
1: આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે.
2: હેલો હેલો
3: હેલો હેલો કુછ તો બોલો.
2: આપકી બાતે આપકી આવાજ.
4: હેલો આકાશવાણી,
2: આપકી પસંદ, આપકા અંદાજ.
5: હેલો હેલો દિલ દિલ સે કનેક્ટ કરના. યેલો યેલો યે બાતે ડાયરેક્ટ કરના.
2: ફોન ઇન કાર્યક્રમ. હેલો હેલો
6: નમસ્તે, આવકાર, સ્વાગતમ. શ્રોતા મિત્રો, આકાશવાણી અમદાવાદ વડોદરા પરથી પ્રસ્તુત છે ફોન ઇન કાર્યક્રમ હેલો હેલો, જેમાં છે આપ સૌ માનવંતા મિત્રોની સાથે થયેલ મારી એટલે કે સેજલ કાપડિયા સાથેની વાતચીત અને આપની ફરમાઈશના ગીતો. તો ચાલો વાતો અને ગીતોની યાત્રાને શરૂ કરી દઈએ ફોન ઇન કાર્યક્રમ હેલો હેલો. હેલો હેલો, નમસ્કાર, કોણ બોલો છો?
7: હાજી નમસ્કાર.
6: જી
7: હેલો. હાજી નમસ્કાર.
6: જી બોલો.
7: હું ગિરનાર ની તળેટીમાં વસેલા શહેર જુનાગઢ થી વાંજા દરજી કિરીટ સોલંકી વાત કરું છું.
6: હાજી કિરીટભાઈ,
7: મારા સસરાની દીકરી શ્રીમતી કીર્તિ સોલંકી.
6: જી, આપનું સ્વાગત છે અમારા હેલો હેલો પ્રોગ્રામમાં. શું પ્રવૃત્તિ કરો છો આપ?
7: પ્રવૃત્તિમાં બસ અમારું ડોક્ટર જેવું કામકાજ છે. જેમ ડોક્ટર પોતાની દવા કરીને શરીરને જેમ સુંદર બનાવે છે, એમ અમે લોકો કપડા પહેરીને માણસને સુંદર બનાવીએ છીએ.
6: અચ્છા, હા. હવે જ્યારે આ વાત નીકળી છે સુંદરતાની, તો મારે તમને જણાવવું છે કે આ સપ્તાહમાં આવતા રવિવારે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ છે અને એની સાથે વિશ્વ સંગીત દિવસ પણ છે. તો આપના જીવનમાં યોગનું શું મહત્વ છે?
7: મારી પોતાની તો ઠીક, પણ દરેક મનુષ્યના જીવનમાં સંગીત અને યોગ બંનેનું ખૂબ જ મહત્વ છે.

0: અને અત્યારે આપણે જોવા જઈએ તો 40 થી ઉપર જેની ઉંમર થાય છે એને કાંઈક ને કાંઈક ડાયાબિટીસ કે બ્લડ પ્રેશર કે આવી બીમારી લાગી જાય.
1: હા હા, મેદસ્વી પણ જોવા મળે છે. બરાબર છે.
0: એટલે આનું કારણ એટલું જ છે, વાહનો નો વ્યાપ વધ્યો છે એટલે હલન ચલન માણસ ને થતું નથી.
1: બરોબર છે. મારે તમને એક સરસ વાત જણાવી છે કિરીટભાઈ, કે આ વખતે જે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ છે ને 2026, તેનો વિષય છે સ્વસ્થ વૃદ્ધત્વ માટે યોગ. એટલે આ જે થીમ છે એ યાદ અપાવે છે કે વિશ્વભરમાં લોકો યોગથી લાભ મેળવી શકે છે, અને ફક્ત શારીરિક કસરત નહીં, આખા શરીરનું હલનચલન, શ્વાસ લેવાની રીતો, એની સાથે મનનું સંતુલન પણ ખૂબ થાય છે અને આપણે તણાવ મુક્ત થઈને જીવી શકીએ છીએ. ખરું કે નહીં?
0: આ વખતે સ્પેશિયલ થીમ રાખવાનું કારણ પણ એ જ છે. દાખલા તરીકે તમે અને હું જોઈએ તો નાનપણમાં આપણે રમતો એવી રમતા કે એમાં યોગ સાથે ગમત પણ થતી.
1: જી જી.
0: હા, અને આજે બાળકોનું તમે જોવો તો મનોરંજનનું સાધન કયો કે કાંઈ પણ હોય તો એક મોબાઈલ થઈ,
1: મોબાઈલ છે. એટલે એ લોકોને કસરત તરફ વાળવા પડે, આપણે એ લોકોની યોગાસન ની પદ્ધતિ થી વાકેફ કરવા પડે. ચલો તો કિરીટભાઈ, હવે મને તમારું પસંદગીનું ગીત જણાવો.
0: આજના ફરમાઈશ મારી છે, ફિલ્મ નામ છે યારાના, અમિતાભ બચ્ચન વાળી, અને ગીતના શબ્દો છે સારા જમાના હસીનો કા દીવાના.

0: હેલો હેલો, નમસ્કાર, કોણ બોલું છો?
1: એ ખત્રી કોલોની કચ્છ જિલ્લાના નવાંજર ગામથી બેન વાત કરું છું. મારું નામ છે અબ્દુલ કાદર ખત્રી.
0: જી જી, શું કરો છો આપ અબ્દુલભાઈ?
1: અમે કલર કામ ને બાંધણી કામ ને બધું કરીએ છીએ.
0: જી બરાબર છે. જે આપણે બાંધણી સિલ્ક ઉપર અને એના ઉપર જે
1: સિલ્ક ઉપર
0: કરવામાં આવે છે, એની સાડી પણ થાય છે, દુપટ્ટા પણ થાય છે.
1: હા, એ થાય છે. બીજો અહીંયા કચ્છમાં વણાટનું કામ પણ થાય છે, ભુજોડી ગામ છે ત્યાં કને, અને બીજો એક કોટડા રોહા ગામ છે અહીંયા ભુજની આજુબાજુ ત્યાં કને પણ સોડી ચપ્પુનો મસ્ત ઉદ્યોગ, સારો ઉદ્યોગ છે.
0: ખૂબ મોટો ઉદ્યોગ અત્યારે વિકસ્યો છે આ વણાટનો જે ઉદ્યોગ છે, ખૂબ મોટો વિકસ્યો છે. અને
1: કારીગરોને સાક્ષાત્કાર મળવો જોઈએ સરકાર તરફથી, અને મળે પણ છે, પણ અમુક લોકો એનાથી વંચિત છે. તો સરકાર શ્રી એ લોકોને થોડોક વધુ ને વધુ પ્રોત્સાહન આપે તો છે જ, પણ વધુ આપે એવી રીતે કોશિશ કરીએ.
0: બરાબર છે.

0: જૂના ગીતમાં ફરમાઈશ આવી છે.
1: આપને કયા કલાકાર ગમે છે જૂના ગીતોમાં?
0: મને કિશોર કુમાર, મોહમ્મદ રફી, લતા મંગેશકર. હા, મોહમ્મદ રફીના ગીત સાથે જોઈન્ટ કરી દેજો. બરાબર છે,
1: મને
0: આવજો.
1: હેલો હેલો, નમસ્કાર.
2: આકાશવાણી અમદાવાદ
1: જી,
2: હું ગણેશ સોસાયટી ખંભાત થી જિગ્નેશ કારવા વાત કરી રહ્યો છું મેડમ.
1: હા જી, જિગ્નેશભાઈ, શું પ્રવૃત્તિ કરો છો આપ?
2: હું અહિયાં રત્ન કલાકાર છું
1: જી. એટલે હીરા, હીરા ને પેલા ચમકાવવાનું જે અને કામ કરો છો?
2: હા, માણિકના નંગના.
1: માણિકના નંગ, અચ્છા. તો હીરા અને માણિક બધા જ જે પથ્થર સ્વરૂપે હોય તેને પહેલા ચમકાવવા પડે, પછી એને દાગીનામાં તમે બનાવો. બરાબર છે. જડતર એવું કહેવાય છે ને કે જડતર સૌથી ઝીણું હોય છે. જી જી. આજે જે પણ મિત્રો કોલ કરે છે તેમની સાથે અમે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ વિશે વાત કરીએ છીએ કે આપના જીવનમાં યોગ અને સંગીતનું શું મહત્વ છે?
2: મારા જીવનમાં તો યોગનું ઘણું મહત્વ છે. હું નિયમિત રીતે સવારમાં યોગાસન કરું છું
1: જી,
2: વર્ષોથી કરતો આવેલો છું.
1: અહં, બહુ સારી વાત કહેવાય.
2: ઘણા બધા આસનો મને આવડે છે, ફાવે છે.
1: તો જ્યારે તમને રસ છે તો મારે તમને એક વાત જણાવવી છે કે આ વર્ષનો જે થીમ છે ઇન્ટરનેશનલ ડે ઓફ યોગા 2026, એનો થીમ છે સ્વસ્થ વૃદ્ધત્વ માટે યોગ. તો આકાશવાણી @AIR નું જે હેન્ડલ છે તેમાં રોજ નવા અપડેટ્સ આવે છે અને વિવિધ આસનોની વિધિ તેમાં જણાવવામાં આવતી હોય છે. પછી ઉજ્જય શ્વાસ, અનુલોમ વિલોમ અને અનેક અનેક વસ્તુઓ એમાં બહુ રસપ્રદ હોય છે. તો આ તો તમને રસ છે એટલે મેં તમને જણાવ્યું કે હજી યોગ યોગ દિવસને 5 દિવસની વાર છે. તો હજી પણ આપ જોડાઈ અને એ જે પોસ્ટ આપ જોઈ શકો છો અને ઘણી માહિતી મેળવી શકો છો. તો ચોક્કસ
2: તમારા દ્વારા અમને જાણવા મળી છે, તો અમે ચોક્કસ તેનો લાભ લઈશું.
1: જોડાજો. આઈડી એટલે હેશટેગ ઇન્ટરનેશનલ ડે ઓફ યોગા 2026, એમાં આપણે એક્સ હેન્ડલ છે આપણું આકાશવાણીનું જ છે, તો એના ઉપર ખૂબ સુંદર માહિતી છે બધી.
2: હા જી, હું નિયમિત રીતે સૂર્ય નમસ્કાર, પ્રાણાયામ, ધ્યાન, યોગાસન, આસનો બધું કરું છું.
1: તો તમને ખૂબ જ ગમશે. તમે એ પોસ્ટ જોજો. રોજ 5 મિનિટનો નવો એક સારો વિડીયો અપલોડ થતો હોય છે જેમાં યોગ, કોઈ પણ એક આસન કરવાની વિધિ બતાવવામાં આવે છે, કહેવામાં આવે છે. તો આપ એનો લાભ લઈ શકો છો. શું સાંભળવા માંગો છો આજે? કયું ગીત આપ સાંભળવા માંગો છો?
2: ગીત સાંભળવા માંગુ છું ફિલ્મ હસ્તે જખમનું.
1: હસ્તે જખમ,
2: અચ્છા. ગીતના શબ્દો છે તુમ જો મિલ ગયો તો લગતા હૈ
1: જી જી,
2: મોહમ્મદ રફી સાહેબના અવાજમાં ગીત છે.

0: હેલો હેલો નમસ્કાર, કોણ બોલો છો?
1: હેલો હેલો નમસ્કાર
0: જી, આપ કોણ બોલો છો?
1: હું નિયતિ બોલું છું.
0: જી નિયતિબેન, ક્યાંથી બોલો છો?
1: હું મહાલક્ષ્મીથી બોલું છું, અમદાવાદથી.
0: જી જી, હા, તો આપની શું પ્રવૃત્તિ છે, આપ શું કરો છો?
1: હું યોગા ટીચર છું.
0: અરે વાહ.
1: અને યોગા ચલાવું છું, યોગા ક્લાસ ચલાવું છું.
0: બહુ સરસ, બહુ સરસ. તો તમે ખૂબ જ સાચા સમયે

0: જીવન જીવી શકે છે.
1: હવે આપ અમારા પ્રોગ્રામ કયું ગીત સાંભળવા માંગો છો?
2: તમે કોઈ ભી સંભળાવો ને, મને બધા ગીત બહુ જ ગમે છે.
1: આપને એક સરસ ગીત સંભળાવી દઈએ. હેલો હેલો, નમસ્કાર.
3: હેલો હેલો, નમસ્કાર બેન.
1: હા જી, કોણ બોલો છો?
3: તાલુકો કોંકરેજ, જિલ્લો બનાસકાંઠા, ગામ રતનગઢ, નવા રવિયાણા થી ઠાકોર નાથાજી સ્વરૂપજી બોલો છું, મંડળ માંથી.
1: જી નાથાજી, અત્યારે આપ હાલ શું કરો છો?
3: હાલ રજકા બાજુ માં પોણી છે, આપડે પશુપાલન રાખે છે, અમારે ખેતી વાડી છે.
1: જી,
3: બધા સાથે મળીને તમારો પ્રોગ્રામ નિયમિત વાપરો છે સર? બેન, અમારે દેશી ગાય રાખા છે, કોંકરેજ ગાય.
1: હા, કાંકરેજ ની ગાય. એવું કે છે કે કાંકરેજ ની ગાય નું ઘી ખુબ જ ગુણકારી હોય છે.
3: હા, બહુ ગુણકારી હોય, એનું દૂધ પીવા તો એનું સારું બેન.
1: અને બીજી અન્ય આપના પરિવારમાં બધા શું પ્રવૃત્તિ કરે છે? આપની સાથે ખેતીમાં જ છે બધા?
3: ના, ખેતી છે, મારે કરિયાણા સ્ટોર દુકાન છે, અને અમારે શિવજી નો આજે બહુ મોટે પાયે હવન થઈ રહ્યો છે. ગામના લોકો બધા
1: જી
3: જોઈ રહ્યા છે, હું ફોનમાં વાત કરું રસોઈ, અને હમું જ મારે મંદિર છે શિવજી નું, અને સત્યમ શિવમ સુંદરમ રહ્યું ને ગીતે રહ્યું મારે સાંભળવું છે.
1: તો આપની પસંદગી નું ગીત ચોક્કસ આપને સંભળાવીશું. પણ મારી એક વાત તમને હું ખાસ કહેવા માંગુ છું કે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ આપણે મનાવવાના છીએ, અને માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા જે પહેલ કરાઈ હતી તેને કારણે વિશ્વભરમાં આવતા રવિવારે યોગ દિવસ ઉજવાશે. તો હું એવું ઈચ્છું છું કે જેમ આપનું ગામ ભેગા થઈને હવન કરે છે અને ગીતો સાંભળે છે અને બીજા અન્ય પ્રવૃત્તિ કરે છે, તો એવી રીતે બધા ભેગા થઈને યોગ પણ કરે અને પોતાનું સ્વાસ્થ્ય લાભ કરે. અને એ જ રીતે આપણે જે આપણી ભારતીય જૂની પરંપરાની જે આ ધરોહર છે તે બધાને ફેલાવીએ. સંસ્કૃતિની મૂળ ધરોહર છે, સાચી વાત છે. હા, તો ચોક્કસ સંભળાવી દઈએ આપની પસંદગી. જી નામ આપી દો.
3: હા, પછી રેડિયો મિત્ર માં છે વર્ધનજી છે, કડવાજી છે, પછી મનોજભાઈ છે
1: જી,
3: અને અમારે ઘરથી ઉમલાબેન છે, મારા નાનકડો દર્શન છે, જાનકી છે, ભગવતીબેન, સોનલબેન, પ્રકાશભાઈ,

0: हेलो हेलो,
1: हेलो,
0: नमस्कार। आप कौन बोलो छो?
1: जागृति बोलू छू।
0: हाँ जागृति बहन, आप शू करो छो?
1: हाउसवाइफ छू।
0: जी हाउसवाइफ छो, એટલે હાઉસવાઇફ એટલે એવું કહેવાય કે ઘણા બધા કામ એક સાથે કરવા વાળી વ્યક્તિ, ખરું ને?
1: હા,
0: તો આપ યોગ કરો છો?
1: હા, યોગ કરું છું।
0: તો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ આવી રહ્યો છે, ખબર છે ને? જી, ક્યારે? આવતા રવિવારે 21 જૂન ના રોજ। અચ્છા, અને આવી રીતે તમારું જે ગ્રુપ છે તે સાથે મળીને બધા યોગાસન કરવાના, બરાબર ને? જી, તો બસ આ એક જાગૃતતા, હું એવું જ ઈચ્છું કે તમારી જેમ બધા જાગૃત થાય અને પોતાના શરીર અને મનને સ્વસ્થ રાખવા માટે નિયમિત યોગ કરે। જી, તો હવે આપની પસંદગીનું ગીત જણાવો। ચોક્કસ સંભળાવી દઈશું આપની પસંદગીનું કે ના સ્વરમાં ગીત।
1: અને તમારું નામ શું છે?
0: મારું નામ સેજલ છે।

0: નમસ્કાર બેન.
1: જી કોણ બોલો?
0: હું ગામ જાળિયા હસ્તગીરી તાલુકો પાલીતાણા જિલ્લો ભાવનગર થી માધુભાઈ સોહાણ બોલું બેન.
1: જી માધુભાઈ, શું પ્રવૃત્તિ કરો છો આપ?
0: હું બેન ખેત કામ કરું છું.
1: ખેત કામ કરો છો અને અત્યારે હાલ આપના ખેતરમાં શું આપણે વાવેલું છે?
0: અત્યારે બેન કપાસ વાવી દીધો છે શાક પલાળીને.
1: જી જી.
0: અને હરક વાવવાની તૈયારી છે.
1: હા, અને એવી જ રીતે તમે વર્ષમાં કયા કયા અલગ અલગ પાકો લો છો?
0: બેન એમ તો ઘઉં બાજરો ને જુવાર ને એવું બધું અમારા પૂરતું કરીએ.
1: બરાબર છે, પણ વેચાણ માટે મુખ્યત્વે તમે કપાસ
0: સરગવો કરીએ.
1: કપાસ અને સરગવો, આજકાલ સરગવો પણ લોકો ખૂબ જ વાપરતા થઈ ગયા છે. કારણ કે છે કે એમાં કેલ્શિયમનું પ્રમાણ ખૂબ છે, અને એવું પણ કે છે કે સાંધાના દુખાવા જો ખૂબ હોય,
0: સાંધાના દુખાવા માટે હેલ્ધી છે સરગવો.
1: ખૂબ સરસ.
0: પાવડર કરીને શાકમાં નાખીને ખાય તો બહુ ગુણકારી છે.
1: હા, ગુણકારી પણ છે અને સ્વાદમાં પણ ખૂબ સરસ લાગે છે. જી, તો જ્યારે આ સ્વસ્થતા અને તંદુરસ્તીની વાત આવી છે તો હું આપને જણાવવા માંગુ છું કે આ સપ્તાહમાં આપણે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવાના છીએ, જે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ 2015 સાલથી શરૂ કરાવ્યો હતો સંયુક્ત રાષ્ટ્ર દ્વારા. તે આખી દુનિયામાં આ યોગ દિવસને હવે ખૂબ મહત્વ આપવામાં આવે છે. અને યોગ એક ફક્ત શારીરિક કસરત નથી, તેનાથી શરીરની અંદર આપણે સમતુલાનો અનુભવ
0: સારું રહે, કસરત કરવાથી શરીર સારું રહે, તંદુરસ્ત રહે.
1: હા, અને એવું છે કે

0: સંયુક્ત રાષ્ટ્ર દ્વારા તે આખી દુનિયામાં આ યોગ દિવસને હવે ખૂબ મહત્વ આપવામાં આવે છે. અને યોગ એક ફક્ત શારીરિક કસરત નથી, તેનાથી શરીરની અંદર આપણે સમતુલાનો અનુભવ
1: સારું રહે, કસરત કરવાથી શરીર સારું રહે, તંદુરસ્ત રહે.
0: હા, અને એવું છે કે હૃદય રોગ હોય કે પછી અનિદ્રા હોય કે તમને એમ થાય કે ના મારું મન ચંચળ છે, મને કોન્સન્ટ્રેશનની તકલીફ હોય છે, જેમ કે આજકાલ વિદ્યાર્થીઓને એમ થાય છે કે મને યાદ નથી રહેતું, મારું કોન્સન્ટ્રેશન બરાબર નથી, તો યોગાસન દ્વારા અને પ્રાણાયામ દ્વારા તે લોકો ખૂબ સારા પરિણામ મેળવી શકે છે. બરાબર ને? બરાબર છે. અને બીજો એક એવો સરસ દિવસ છે, વિશ્વ સંગીત દિવસ. તો આ બે ખૂબ સુંદર યોગાનુયોગ છે કે આપણે એક જ દિવસે આ બે મહત્વના દિવસો ઉજવવાના છીએ. તો હવે આપની ફરમાઈશનું ગીત આપ જણાવી શકો છો, કયું ગીત સાંભળવા માંગો છો?
1: નામ ફિલ્મ નું બેન આપી દેજો, ચિઠ્ઠી આઈ હે વતન છે.
0: ચિઠ્ઠી આઈ હે નામ ફિલ્મ નું ગીત છે, પંકજ ઉદાસ ના સ્વરમાં. ચોક્કસ સંભળાવી દઈએ આપની પસંદગીનું ગીત. કોલ કરવા માટે ધન્યવાદ. આવજો.

0: શ્રોતા મિત્રો, આ હતો સેજલ કાપડિયા સાથેની વાતચીતનો ફોન ઇન કાર્યક્રમ હેલો હેલો. પ્રસારણ આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.
1: હેલો હેલો
2: હેલો હેલો કુછ તો બોલો.
1: આપકી બાતે આપકી આવાજ. હેલો આકાશવાણી, આપકી પસંદ, આપકા અંદાજ.
3: હેલો હેલો, દિલ દિલ સે કનેક્ટ કરના. યેલો યેલો, યે બાતે ડિરેક્ટ કરના.
1: ફોન ઇન કાર્યક્રમ હેલો હેલો.
4: આજે આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર પ્રસ્તુત છે ગેરફિલ્મી હિન્દી ગીતોનો કાર્યક્રમ. હરિહરન અને લેઝલી લુઇસને સાંભળીએ.

0: થેન્ક યુ સર.
1: હરિહરન અને લેઝલી લુઇસને આપ સાંભળી રહ્યા હતા. ગેર ફિલ્મ હિન્દી ગીતોનો કાર્યક્રમ સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.
2: હર ઘર કી વાણી આકાશવાણી, હર દિલ કી વાણી આકાશવાણી, और दिलों को जोड़ने के लिए हम आ रहे हैं बस एक क्लिक पर. हमारे स्टेशन्स लाइव, मन की बात, संगीत, ड्रामा, स्पोर्ट्स, पल पल की भरोसेमंद खबर, हमारे वेबसाइट akashvani.gov.in पर. नया भारत, नया आकाशवाणी.
3: मेरे आएंगे चॉकलेट खूब लाएंगे, घर अभी वो आएंगे, मैं उनसे खेलूंगी.

જરા વિચારો, ઘેર તમારી કોઈ રાહ જોઈ રહ્યું છે.

નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. આજે ફાન્સના એવિયનમાં G7 સમિટ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સતત 7મી વખત હાજરી આપશે. પ્રધાનમંત્રીને સ્લોવાકિયાના સર્વોચ્ચ નાગરિક સન્માન ધ ઓર્ડર ઓફ ધ વ્હાઇટ ડબલ ક્રોસ ફર્સ્ટ ક્લાસથી નવાજવામાં આવ્યા. લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ લોકશાહીમાં વધુ જનભાગીદારીના મહત્વ પર ભાર મૂક્યો. મેડિકલમાં પ્રવેશ માટે લેવાનારી નીટ યુજીની પુનઃ પરીક્ષા માટે 10 લાખથી વધુ ઉમેદવારોએ તેમના એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી લીધા. 21 જૂને યોજાનારી નીટ યુજીની પુનઃ પરીક્ષા પહેલા સરકારે 22 જૂન સુધી ઓનલાઇન મેસેજિંગ અને સોશિયલ મીડિયા એપ ટેલિગ્રામ પર પ્રતિબંધ મૂક્યો. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદનું વિસ્તરણ ફક્ત બિનકાયમી સભ્યપદ પૂરતું મર્યાદિત રહેશે તો તેમાં સુધારાના પ્રયાસો નિષ્ફળ જવાની ભારતે ચેતવણી આપી. ઓમાનના દરિયાકાંઠે ભારતીય જહાજ એમટી સેટેબેલો પર હુમલા બાદ 21 ભારતીય ક્રૂ સભ્યો સુરક્ષિત રીતે ઘરે પરત ફર્યા. કેલિફોર્નિયામાં અમેરિકન હવાઈદળનું B-52 બોમ્બર વિમાન તૂટી પડતા 8 ક્રૂ સભ્યોના મોતની આશંકા. જીનીવામાં અમેરિકા ઇરાન શાંતિ કરાર થવાની શક્યતા, જોકે ઇઝરાયેલ શરતો પર અસંમત. ફિફા વર્લ્ડ કપમાં કેપ વર્ડે અને સ્પેન વચ્ચેની મેચ 0-0 ગોલ સાથે ડ્રો રહી. દરમિયાન ગ્રુપ જીની પહેલી મેચમાં ઇરાન અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની મેચ પણ 2-2 ડ્રો થઈ. ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડમાં ભારતીય મહિલા હોકી ટીમે FIH હોકી નેશન્સ કપની સેમીફાઇનલમાં પ્રવેશ કર્યો. લિક્વિફાઇડ નેચરલ ગેસ કેરિયર દિશા હોર્મોઝ સ્ટ્રેટમાંથી સુરક્ષિત રીતે પસાર થયું. યુપીએસસીએ સિવિલ સર્વિસીસ પ્રિલિમિનરી પરીક્ષા CSEનું પરિણામ જાહેર કર્યું. DRDOએ સ્વદેશી રીતે વિકસિત લાંબા અંતરની જમીન આધારિત ક્રૂઝ મિસાઇલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું. અને કેન્દ્રીય નવી અને નવીનીકરણીય ઉર્જામંત્રી પ્રહલાદ જોશીએ ગોવામાં ગ્લોબલ વિન્ડ ડે નેશનલ કોન્ફરન્સ દરમિયાન વિન્ડ ટર્બાઇન સપ્લાય ચેઇન મેનેજમેન્ટ પોર્ટલ લોન્ચ કર્યું. હવે પછી આપ બપોરે 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.

અચ્છા, આકાશવાણીનો અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર બપોરના 12:02 થઈ રહી છે. પ્રસ્તુત છે ગુજરાતી ગીતોનો કાર્યક્રમ. ગાર્ગી વોરાને સાંભળીએ. રચના છે ઉમાશંકર જોશીની.

ગુજરાતી ગીતોનો કાર્યક્રમ સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રો પરથી કરવામાં આવ્યું. હવે પ્રસ્તુત છે મહિલાઓ માટેનો કાર્યક્રમ સહિયર.

0: बदलो बदलो, आदत बदलो।
1: मशीन में कपड़ा नाखता पहला चेक नोता कर्या शू।
0: बदलो बदलो, आदत बदलो। हवे नजीक नी बैंक में जई फाटेली जूनी नोट्स बदलावो। जो बैंक ना पाड़े तो आरबीआई नी ओम्बुड्समैन ने फरियाद करो। आरबीआई कहे छे जानकार बनो, सतर्क रहो।
2: नमस्ते बहनों, नमस्ते धारा बेन।
3: नमस्ते बहनों, नमस्ते जिग्ना बेन।
2: बहनों कार्यक्रम शहर नो समय एवो छे ने के मोढ़ा मा पानी आवी जाय। सरस मजाना कोई रसोड़ा मा फरसाण बनावे, मिष्टान बनावता होय, के सरस मजाना अलग अलग स्वादिष्ट दाळ शाक बनावता होय, कोई गरम गरम रोटली उतारता होय, पण आ बधी ज वस्तु आम जोईए ने तो स्त्री ने अन्नपूर्णा कहेवाय छे। एटले के आपणी शरीर नी भूख संतोषे छे, पण मात्र पेट नी जठराग्नि नथी ठारती, पण साथे साथे घरना सभ्योनी तंदुरस्ती नी अने एमना स्वास्थ्य ने कई रसोई अनुकूल आवशे के नहीं आवे एनी पण ध्यान राखे छे। तो 21 जून जे आपणे विश्व योग दिवस जे उजवी रह्या छीए त्यारे योग दिवस मां तो शारीरिक तंदुरस्ती नी साथे साथे मानसिक तंदुरस्ती नी पण वात आवी जाय।
4: अने बहेनो એટલે જ કહેવાનું મન થઈ જાય, વળવું એટલે યોગ નથી, જીવવું એટલે યોગ છે। તન અને મનને જોડતો એક અનોખો સંયોગ છે।
2: શ્વાસોની આ આવન જાવન પ્રાણાયામે મલકાય શાંતિનો અનુભવ થાય જ્યારે ચિંતા સઘળી વિલસાઈ જાય।
4: તાળાસન જેવી સ્થિરતા લાવે ગરુડાસન જેવું ધ્યાન, સૂર્ય નમસ્કારના તેજથી જળહળે આખુએ આતન।
2: યમ નિયમની પાળી મર્યાદા અંતરને શુદ્ધ કરીએ, જીવનની આ દોડધામમાં ક્ષણભર પોતે ઠરીએ।
4: રોગ ભગાવે શક્તિ જગાડે આપે નવું જોમ, યોગ થકી જ સાચું બને આપણું આ કંચન રોમ।
2: આવો સૌ મનથી જોડાઈએ યોગને શરણ જઈએ, સ્વસ્થ તનને શાંત મનથી પૃથ્વી પર સ્વર્ગ લઈએ।
4: જો બહેનો આપણું શરીર છે ને એક મંદિર છે અને યોગ છે એની ભક્તિ છે, એટલે આપણે શાંત મન અને સ્વસ્થ તન એ જ સૌથી મોટી શક્તિ છે।

0: સવાર સવારમાં આપણને આવી સરસ મજાની માનસિક શાંતિ મળી જાય ને તો જાણે આખો એ દિવસ એવો સરસ મજાનો પસાર થાય કે આપણે તો આખા દિવસ દરમિયાન ઘરના દરેક પરિવારજનોના સમય સાચવવાના હોય અને એની વચ્ચે આપણે આપણું માનસિક સંતુલન જાળવવું બહુ જરૂરી હોય છે. ત્યારે એ પરિસ્થિતિમાં આપણને યોગ છે ને એ ખૂબ ઉપયોગી સાબિત થઈ શકે અને આપણે શારીરિક અને માનસિક સંતુલન સાથે આપણા આખા દિવસનું શિડ્યુલ અને સાથે સાથે પરિવારજનોનું શિડ્યુલ ખૂબ સરળતાથી અને સક્ષમતાથી જાળવી શકીએ.
1: એટલે બહેનો, યોગને આપણા જીવનનો એક ભાગ બનાવવો જ જોઈએ. યોગથી આપણા શરીરમાં લચીલાપણું આવે છે, એટલે આપણે નિયમિત આસનો રોજ જો કરીએ ને તો આપણું શરીર લચીલું અને મજબૂત બને છે.
0: અને સાથે સાથે જેમ વાત કરી કે શારીરિક લચીલાપણાની સાથે સાથે આપણે માનસિક સ્વસ્થ પણ થઈએ છીએ, એટલે કે આપણા મનનો જે તણાવ હોય, સ્ટ્રેસ હોય, એનામાંથી પણ આપણે મુક્ત થઈ શકીએ છીએ. પ્રાણાયામ અને યોગ દ્વારા આપણી જાત સાથે સમય વિતાવવાનો મોકો મળે છે અને એ જ તો છે આપણા જીવનનો પારસમણી.
1: અને યોગથી આપણી રોગ પ્રતિકારક શક્તિ પણ વધે છે, રોગ સામે લડવાની શક્તિ પણ મળે છે.
0: અને એટલે જ કહેવાયું છે ને, પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર. તો આપણે રેગ્યુલર નિયમિત રીતે યોગને આપણા જીવનમાં, આપણી દિનચર્યામાં સ્થાન તો આપવું જ જોઈએ.
1: પણ ધારાબેન, આપણને એવું નથી લાગતું કે આપણી અસ્તવ્યસ્ત જીવનશૈલી થઈ ગઈ છે અને આપણા જે રૂટીન ચેન્જ થઈ ગયા છે ને એમાં આપણે રોગનો ભોગ બનીએ છીએ?
0: અને આ વસ્તુ સૌથી વધુ આપણને ગૃહિણીઓને જ લાગુ પડે, કેમ કે પોતાનું બિલકુલ ધ્યાન ન રાખે
1: તો આપણે બહેનોને કહીએ કે દરરોજ તમે માત્ર એક કલાક ફાળવો પોતા માટે,

0: કલાક તમે યોગ કરો, પ્રાણાયામ કરો, નાના મોટા આસનો કરો કે જેનાથી તમને શરીરમાં રોગને કોઈ સ્થાન જ ન મળે. અને જો તમે સ્વસ્થ અને તંદુરસ્ત હશો ને તો તમે ઘરનાની, પરિવારની, પરિવારના સભ્યોની, સંતાનોની સેવા કરી શકશો, કાળજી રાખી શકશો.
1: અને એમના માટે વધુ ફ્રૂટ

0: કલાક તમે યોગ કરો, પ્રાણાયામ કરો, નાના મોટા આસનો કરો કે જેનાથી તમને શરીરમાં રોગને કોઈ સ્થાન જ ન મળે. અને જો તમે સ્વસ્થ અને તંદુરસ્ત હશો ને તો તમે ઘરનાની, પરિવારની, પરિવારના સભ્યોની, સંતાનોની સેવા કરી શકશો, કાળજી રાખી શકશો
1: અને એમના માટે વધુ ફ્રૂટફુલ સમય આપી શકશો અને વધુ સારી રીતે એમને અટેન્ડ પણ કરી શકશો.
0: એટલે જો આપણે સ્વસ્થ હશું ને તો પરિવારને પણ સ્વસ્થ રાખી શકીશું. તો બહેનો, આપણે આપણા જીવનમાં યોગનું મહત્વ ચોક્કસથી સમજીએ.

0: તારાબેન, બહેનોને પ્રશ્ન થાય કે યોગ એટલે શું? શું જાત જાતના આસનો કરવા, કે એક જ આસન પર સતત બેસી રહેવું, કે પછી ઊંધું અટકવું, કે પગ ઊંચા નીચા કરવા, એટલે યોગ?
1: તો જીજ્ઞાબેન, આપણે બહેનોને ચોક્કસ કહીએ કે યોગ એટલે ટુ બી ધેર વેર યુ આર. યોગ તન મનની અવસ્થા છે, અને આ અવસ્થા મેળવવા માટે પ્રાણાયામ, સૂક્ષ્મ વ્યાયામ, આસનો અને થોડું ઘણું ચાલવું, સાથે સાથે ખોરાકની પદ્ધતિ અને આમ જીવનશૈલીને પણ થોડી સુધારવી, આ બધું જ મળીને સાથે કરીએને તો આરોગ્યની સુંદર ચાવી તૈયાર કરી શકીએ. અને જીજ્ઞાબેન, આપણે બહેનોને કહીએ કે વિશ્વ યોગ દિવસની સાથે સાથે 21 જૂન એ વિશ્વ સંગીત દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે.
0: હા બહેનો, એટલે જ આપણા જીવનમાં બંનેનું મહત્વ છે, યોગનું પણ અને સંગીતનું પણ. યોગ અને સંગીતથી તન અને મન તંદુરસ્ત રહે છે.
1: કેમ કે બહેનો, આપણે સંગીતમાં જે લયબદ્ધ અને તાલબદ્ધ રચનાઓ સાંભળીએ છીએ ને, એમાં ગાવામાં આપણા શ્વાસોશ્વાસનું નિયમિત આવન જાવન થાય છે, એટલે એ રીતે ગાવામાં પ્રાણાયામનો ખૂબ સરસ રીતે તમે સમન્વય કરી શકો છો. અને પ્રાણાયામ એટલે શું? તો શ્વાસની નિયમિત આવન જાવન. અને સંગીતમાં પણ તમે લયબદ્ધ જો ગાવ ને તો શ્વાસનું તમારું નિયમિત રીતે આવન જાવન થાય જ છે. એટલે આમ જોવા જઈએ તો યોગ અને સંગીત આ બંને એકબીજા સાથે શરીર અને મનની તંદુરસ્તીના માધ્યમથી જોડાયેલા છે. અને યોગાનું યોગ 21 જૂનના દિવસે વિશ્વ યોગ દિવસની સાથે સાથે આપણે વિશ્વ સંગીત દિવસ પણ ઉજવીએ છીએ.

0: બહેનો, સંગીત એ એક એવી ભાષા છે કે જે શબ્દો વગર પણ હૃદયના તાર ઝણઝણાવી દે.
1: જે રીતે હૃદયના ધબકારા એક લય છે, તેમ આખું બ્રહ્માંડ આમ જોવા જઈએ તો સંગીતમય જ છે. પક્ષીઓનો કલરવ, વરસાદનું સંગીત, પવનનો સુસવાટો, આ બધું કુદરતનું જ તો સંગીત છે.
0: અને સંગીત એ એક શ્રેષ્ઠ થેરાપી પણ છે હો. તે માનસિક શાંતિ આપે છે અને આપણી એકાગ્રતા પણ વધારે છે.
1: અને હવે તો જીજ્ઞાબેન એવા પ્રયોગો પણ થયેલા છે કે જે અલગ અલગ જુદા જુદા ભાવ રજૂ કરતા શાસ્ત્રીય રાગો છે ને, એને નિયમિત સાંભળો ને તો અસાધ્ય રોગો પણ દૂર થઈ જાય છે.
0: અને સંગીતને સાંભળવા માટે કે સમજવા માટે કોઈ ભાષાની જરૂર નથી હોતી, તે તો સીધું આત્મા સાથે સંવાદ કરે છે.
1: હા હો જીજ્ઞાબેન, તમે ખૂબ સાચી વાત કરી. કારણ કે સંગીત આપણે કોઈ પણ ભાષાનું સાંભળતા હોઈએ, પણ એમાં એક એવો જાદુ રહેલો છે ને કે આપણે આમ આનંદની અનુભૂતિ કરાવી જાય. સાત સુરની સરગમમાં જાણે કે આખું જગત સમાય છે. શબ્દો જ્યારે ખૂટી પડે ને ત્યારે તો સંગીત સંભળાય છે.
0: ક્યાંક વાંસળીના સુર રેલાય, ક્યાંક ઝાંઝરનો ઝણકાર, સંગીતથી જ ખીલી ઉઠે જીવનનો આ સોળ શણગાર.
1: દુઃખમાં આપે સાંત્વના, સુખમાં વધારે ઉમંગ, સંગીત સાથે જે જીવે એને ચડે ભક્તિનો રંગ.
0: સુર લય અને તાલનો જ્યારે થાય અનોખો સંગાત, ઈશ્વરની બહુ નજીક હોઈએ એવો અનુભવાય અહેસાસ.
1: અને કોઈ કવિએ આ પણ ખૂબ સાચું કહ્યું છે કે ઈશ્વરને જો નજીક

0: આપણે ભાવરૂપી જગતથી જવું હોય ને તો સંગીત છે એ એક ખૂબ મહત્વનું માધ્યમ સાબિત થઈ શકે.
1: એટલે જ તો કહેવાય છે ને કે સંગીત એ આત્માનો ખોરાક છે. બહેનો, યોગ અને સંગીતથી તન અને મન બંનેની તંદુરસ્તી જળવાય છે.

0: જીજ્ઞાવેન, આ સરસ મજાના સુરીલા સંગીતની સાથે સાથે જો ચટાકેદાર વાનગીઓનો સાથ મળી જાય તો આપણો કાર્યક્રમ ઓર ચટાકેદાર બની જાય. તો આવો બહેનો, હવે એવી જ હેલ્ધી અને ચટપટી રેસીપી વિશે જાણીએ.
1: તો બહેનો, પહેલા જાણીએ ફણગાવેલા મગની હેલ્ધી પેડ. આ પ્રોટીનથી ભરપૂર અને પચવામાં હલકો નાસ્તો છે. જુઓ બહેનો, ફણગાવેલા મગની ભેળ બનાવવા માટેની સામગ્રી નોંધી લેશો. 2 કપ ફણગાવેલા મગ, 1 નંગ ઝીણું સમારેલું ટમેટું, 1 નંગ ડુંગળી, 1 નંગ કાકડી, લીલા મરચા, કોથમીર, અડધું લીંબુ, સંચળ અને ચાટ મસાલો. હેલ્ધી ભેળ બનાવવા માટેની રીત નોંધી લેશો. સૌ પ્રથમ મગને હળવા બાફી લો અને એક મોટા બાઉલમાં મગ લઈ તેમાં સમારેલી ડુંગળી, ટમેટા અને કાકડી ઉમેરો. ત્યારબાદ તેમાં સ્વાદ મુજબ સંચળ, ચાટ મસાલો અને લીંબુનો રસ ઉમેરી બરાબર મિક્સ કરો. ઉપરથી પુષ્કળ પ્રમાણમાં કોથમીર પપરાવો. અને આ ફાઈબર અને પ્રોટીનનો ઉત્તમ સ્ત્રોત છે, જે વજન ઘટાડવામાં પણ મદદરૂપ થાય છે. તો બહેનો, છે ને મજાની વાત હેલ્ધી ભેળ.
0: અને જીજ્ઞાબેન, બહેનોને આપણે ચોક્કસ કહીએ કે આ રીતનું મિશ્રણ તો કદાચ તમે કરતા જ હશો, પણ જો આને વધારે ક્રિસ્પી અને ટેસ્ટી બનાવવી હોય ને તો એનામાં તમે તળેલા મકાઈના પૌવા, કાબુલી ચટપટી ચણા આવે છે એ, અથવા તો સેવ અને અલગ અલગ જાતના ચેવડા ઉપર નાખીને જો એને સર્વ કરો ને તો એમાં એક ક્રન્ચી ટેસ્ટ પણ આવશે. અને એવી જ રીતે ઓટ્સ અને શાકભાજીના ઉત્તપમ. ઓટ્સ અને શાકભાજીના ઉત્તપમ બનાવવા માટેની સામગ્રી નોંધી લેશો. 1 કપ ઓટ્સનો પાવડર, 1/2 કપ સોજી, 1/2 કપ દહીં, ઝીણા સમારેલા કેપ્સિકમ, ગાજર અને પાલક. ઓટ્સ અને શાકભાજીના ઉત્તપમ બનાવવા માટેની રેસીપી નોંધી લેશો. ઓટ્સ પાવડર, સોજી અને દહીંને મિક્સ કરી થોડું પાણી

0: ઉમેરી ખીરો તૈયાર કરો અને ત્યારબાદ તેને 15 મિનિટ રહેવા દો. હવે એમાં બધી શાકભાજી, મીઠું અને થોડા મરીનો પાવડર ઉમેરી નોનસ્ટિક તવા પર થોડું તેલ લઈ અને નાના નાના ઉત્તપમ ઉતારો અને બંને બાજુ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકો. તો આવા ઓટ્સ કોલેસ્ટ્રોલ ઘટાડવામાં પણ મદદ કરે છે અને શાકભાજી આપણા શરીરને વિટામિન્સ પૂરા પાડે છે. તો બહેનો, આવી સરસ મજાની ચટાકેદાર વાનગીઓ બનાવજો અને અમને આપના પ્રતિભાવો પત્રો દ્વારા જરૂરથી જણાવજો અને આ સરસ મજાની ચટાકેદાર વાનગી સાથે થઈ જાય એવી જ ચટાકેદાર વાત.
1: સુંદરતાથી વધીને ચારિત્ર્ય છે,
0: પ્રેમથી વધીને ત્યાગ છે,
1: ધન દોલતથી વધીને માનવતા છે,
0: પણ સુંદર સંબંધોથી વધીને આ દુનિયામાં કઈ જ નથી. તો આવા સરસ મજાના તમારા અને અમારા સુંદર સંબંધોને નિભાવવાના વાયદા સાથે આજનો સહિયર કાર્યક્રમ અહીં જ સમાપ્ત કરીએ.
1: ફરી મળીશું આવતા મંગળવારે બરાબર 12:30 વાગે.
0: તો ત્યાં સુધી આવજો બહેનો, આવજો જીજ્ઞાબેન,
1: આવજો બહેનો.

0: Czyn.
1: આકાશવાણીનો અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર છે. સુગમ સંગીતનો કાર્યક્રમ સાંભળીએ. સુદીપ મુખર્જીને સાંભળીએ. રચના છે સૈફ પાલનપુરીની.

આકાશવાણી સમાચાર બકુલા પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. G7 સમિટમાં ભાગ લેવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સ્લોવાકિયાથી ફાન્સ જવા રવાના. આધારકાર્ડનો નાગરિકતા અને સરનામાના પુરાવા તરીકે દુરૂપયોગને લગતી અરજી પર કેન્દ્ર અને રાજ્ય પાસેથી સર્વોચ્ચ અદાલતે જવાબ માંગ્યો. નીટ યુજીની પુનઃ પરીક્ષા અગાઉ સરકારે 22 જૂન સુધી સોશિયલ મીડિયા એપ ટેલિગ્રામ પર પ્રતિબંધ મૂક્યો. અમેરિકા અને ઇરાન વચ્ચે યુદ્ધ વિરામ બાદ સલામત રીતે બહાર આવેલું ભારતનું પ્રથમ વાણિજ્યિક જહાજ દિશા 18 જૂને ગુજરાતના દહેજ બંદરે પહોંચશે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદનું વિસ્તરણ ફક્ત બિનકાયમી સભ્યપદ પૂરતું મર્યાદિત રહેશે તો સુધારાના પ્રયાસો નિષ્ફળ નીવડવાની ભારતની ચેતવણી. અને ઇરાન અને અમેરિકા વચ્ચેની સંધિની વધતી શક્યતાઓના પગલે ભારતીય શેર બજારમાં સતત ત્રીજા સત્રમાં તેજી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સ્લોવાકિયાની મુલાકાત બાદ આજે ફાન્સ જવા રવાના થયા. તેઓ ફાન્સમાં G7 સમિટમાં ઉપસ્થિત રહેશે. દરમિયાન તેમણે સ્લોવાકિયાની તેમની મુલાકાતના પરિણામો ભારત અને સ્લોવાકિયા વચ્ચે દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવામાં ઘણી મદદ કરશે તેમ કહ્યું છે. સ્લોવાકિયાની મુલાકાત બાદ શ્રી મોદીએ સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું કે બંને દેશો વચ્ચે મજબૂત વેપાર સંબંધો યુવાનોને ખૂબ ફાયદો કરાવશે. તેમણે સ્લોવાકિયાની સરકાર અને લોકોના ઉષ્માભર્યો આભાર વ્યક્ત કર્યો હતો અને તેમના સ્લોવાકિયાના સમકક્ષ રોબર્ટ ફિકોનો આભાર માન્યો હતો. સર્વોચ્ચ અદાલતે આજે યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા જારી કરાયેલા આધારકાર્ડનો નાગરિકતા, નિવાસસ્થાન અને સરનામાના પુરાવા તરીકે દુરૂપયોગ કરવાનો આરોપ લગાવતી અરજી પર કેન્દ્ર અને રાજ્ય પાસેથી જવાબ માંગ્યો છે. અરજીમાં ફક્ત ઓળખ માટે જ તેનો ઉપયોગ પ્રતિબંધિત કરવાની અરજીમાં માંગ કરાઈ હતી. મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત અને ન્યાયાધીશ વી મોહનાની બેન્ચે કેન્દ્ર અને તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને નોટિસ જારી કરી હતી. અરજીમાં દલીલ કરવામાં આવી કે ફોર્મ 6 હેઠળ હાલની ચકાસણી પદ્ધતિ અપૂરતી છે અને યોગ્ય સહાયક દસ્તાવેજો વિના વ્યક્તિઓને ચૂંટણી ડેટાબેઝમાં સામેલ કરવાની મંજૂરી આપી શકે નહીં. 21 જૂને યોજાનારી નીટ યુજીની પુનઃ પરીક્ષા પહેલા સરકારે 22 જૂન સુધી ઓનલાઇન મેસેજિંગ અને સોશિયલ મીડિયા એપ ટેલિગ્રામ પર પ્રતિબંધ મૂક્યો છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી NTAએ ભારતમાં ટેલિગ્રામ એક્સેસને નિર્ધારિત અને મર્યાદિત સમયગાળા માટે પ્રતિબંધિત કરવાના ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલયના નિર્દેશોને આવકાર્યા છે. દરમિયાન મેડિકલમાં પ્રવેશ માટે લેવાનારી નીટ યુજીની પુનઃ પરીક્ષા માટે 10 લાખથી વધુ ઉમેદવારોએ તેમના એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી લીધા છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ જણાવ્યું કે તેની ટીમો બધા ઉમેદવારો માટે સરળ એક્સેસ સુનિશ્ચિત કરવા માટે સર્વર પરના ભારણનું સતત નિરીક્ષણ કરી રહી છે. એજન્સીએ એ પણ સુનિશ્ચિત કર્યું કે બધા ઉમેદવારોને પરીક્ષા માટે સમયસર તેમના એડમિટ કાર્ડ મળી જશે. લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ લોકશાહીમાં વધુ જનભાગીદારીના મહત્વ પર ભાર મૂક્યો. નવી દિલ્હીમાં વિકસિત ભારત યુવા સંસદ 2026ના સહભાગીઓ સાથે વાત કરતા શ્રી બિરલાએ કહ્યું કે વિવિધ સંસ્કૃતિઓ અને વિવિધ ભૌગોલિક પરિસ્થિતિઓ સાથે દેશ વિશ્વની સૌથી મોટી લોકશાહી તરીકે ઉભરી આવ્યો છે. તેમણે કહ્યું કે લોકશાહી દેશની કાર્ય સંસ્કૃતિ અને વિચાર પ્રક્રિયાનો એક અભિન્ન ભાગ રહી છે. તેમણે વિકસિત ભારતના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે લોકશાહીમાં સક્રિય અને સમાવિષ્ટ ભાગીદારીની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. લિક્વિફાઇડ નેચરલ ગેસ LNG વહન કરતું દિશા નામનું જહાજ હોર્મુઝ સામુદ્રધુનીમાંથી સુરક્ષિત રીતે પસાર થયું. આ જહાજ 62,370 મેટ્રિક ટન LNG વહન કરે છે. અમેરિકા અને ઇરાન વચ્ચે પ્રારંભિક યુદ્ધ વિરામ કરવાની જાહેરાત બાદ તે હોર્મુઝ સામુદ્રધુનીમાંથી પરિવહન કરનાર પ્રથમ વાણિજ્યિક જહાજોમાંનું એક છે. બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલયના ડિરેક્ટર ઉપેશકુમાર શર્માએ જણાવ્યું કે આ જહાજ 18 જૂન સુધીમાં ગુજરાતના દહેજ બંદર પર પહોંચવાની શક્યતા છે. અત્યાર સુધીમાં 10 ભારતીય ધ્વજવાળા અને 5 વિદેશી ધ્વજવાળા જહાજો જળમાર્ગ પર સુરક્ષિત રીતે પસાર થયા છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા X હેન્ડલ

0: AIR News અંડરસ્કોર ABAD ને ફોલો કરશો. ઓમાનના દરિયાકાંઠે ભારતીય જહાજ એમટી સેટેબેલો પર હુમલા બાદ 21 ભારતીય ક્રૂ સભ્યો સુરક્ષિત રીતે પરત ફર્યા. ઓમાનના મસ્કત ખાતેના ભારતીય રાજદૂતે બચાવાયેલા ક્રૂ સભ્યો સાથે તેમના પ્રસ્થાન અગાઉ વાતચીત કરીને તેમને શુભેચ્છાઓ પાઠવી હતી. એમ્બેસીએ વિદેશમાં ભારતીય નાગરિકોના કલ્યાણ અને સલામતી પ્રત્યેની પ્રતિબદ્ધતાનો પુનરોચ્યાર કર્યો હતો. એમટી સેટેબેલો ઓમાનના સોહરના દરિયાકાંઠે લગભગ 30 નોટિકલ માઇલ દૂર હતું ત્યારે તેના પર હુમલો થયો હતો. આ ઘટના બાદ ઓમાન મેરીટાઇમ સિક્યુરિટી સેન્ટરને તાત્કાલિક જાણ કરાતા ઓમાની અધિકારીઓએ શોધ અને બચાવ કામગીરી શરૂ કરી હતી, જેમાં 21 ભારતીય ક્રૂ સભ્યોને સફળતાપૂર્વક બચાવી લેવામાં આવ્યા હતા, જ્યારે આ દુઃખદ ઘટનામાં 3 નાવિકોએ જીવ ગુમાવ્યા હતા. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદનું વિસ્તરણ ફક્ત બિનકાયમી સભ્યપદ પૂરતું મર્યાદિત રહેશે તો તેમાં સુધારાના પ્રયાસો નિષ્ફળ થવાની ભારતે ચેતવણી આપી છે. સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના કાયમી પ્રતિનિધિ પી હરીશે સુરક્ષા પરિષદ સુધારા પર આંતર સરકારી સલાહકાર બેઠકમાં આ નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું કે સુરક્ષા પરિષદમાં જરૂરી સુધારાઓ પ્રાપ્ત કરવામાં ફક્ત બિનકાયમી સભ્યોની સંખ્યામાં વધારો અપૂરતો અને અસફળ રહેશે. તેનાથી હાલના 5 કાયમી સભ્યોની નિર્ણય લેવાની શક્તિના માળખામાં મૂળભૂત ફેરફાર થશે નહીં.
1: यदि संयुक्त राष्ट्र सुरक्षा परिषद में सुधार सिर्फ अस्थायी सदस्य देशों के विस्तार तक ही सीमित रहता है तो ये सुधार अधूरे और नाकाम साबित होंगे. इससे मौजूदा 5 स्थायी सदस्यों की निर्णय लेने की शक्ति संरचना में कोई बुनियादी बदलाव नहीं आएगा. सुरक्षा परिषद और सदस्य देश लंबे समय से सार्थक सुधारों का इंतजार कर रहे हैं.
0: ઈરાન અને અમેરિકા વચ્ચે સંધિની શક્યતાઓને લઈને વૈશ્વિક બજારોની સાથે સાથે ભારતીય શેર બજારોમાં પણ તેજીનો માહોલ સર્જાયો છે. આજે સતત 3જા સત્રમાં શેર બજાર વધારા સાથે ખુલ્યું હતું. પ્રારંભે 350 અંકના વધારા સાથે ખુલેલા માર્કેટમાં હજુ પણ તેજીનો માહોલ યથાવત છે. આઈટી સેક્ટરની આગેકૂચના પગલે સેન્સેક્સમાં 400 અંકોનો અને નિફ્ટીમાં 90 પોઈન્ટના વધારા સાથે કારોબાર થઈ રહ્યો છે. ફિફા વર્લ્ડ કપમાં કેપવર્ડે અને સ્પેન વચ્ચેની મેચ 0-0 ગોલ સાથે ડ્રો રહી. દરમિયાન ગ્રુપ જીની પહેલી મેચમાં ઈરાન અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની મેચ પણ 2-2 ડ્રો થઈ હતી. કેલિફોર્નિયાના લોસ એન્જલસ સ્ટેડિયમ ખાતે રમાયેલી આ મેચ રોમાંચક રહી હતી. બીજી મેચમાં બેલ્જિયમ અને ઈજિપ્ત વચ્ચેની ગ્રુપ જીની પહેલી મેચ 1-1 ડ્રો રહી. સાઉદી અરેબિયા અને ઉરુગ્વે વચ્ચે ગ્રુપ એચની પહેલી મેચ આજે અમેરિકાના મિયામી સ્ટેડિયમ ખાતે 1-1 ડ્રો રહી. સાઉદી અરેબિયા માટે અબ્દુલ્લાહ અલ અમરીએ 41મી મિનિટે રીબાઉન્ડથી ગોલ કર્યો, જ્યારે ઉરુગ્વેના મેક્સી અરાઉજોએ 80મી મિનિટે બરાબરી કરી હતી. ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડમાં રમાઈ રહેલી એફઆઈએચ હોકી નેશન્સ કપની સેમીફાઇનલમાં ભારતીય મહિલા ટીમે પ્રવેશ કર્યો છે. ભારતે બીજા પુલ એ મેચમાં જાપાનને 2-1 હરાવ્યું. અમેરિકા અને જાપાન સામેની જીતથી 6 પોઈન્ટ સાથે પુલ એમાં જીતથી ભારત ટોચ પર પહોંચ્યું છે. આગામી ગુરૂવારે ટુર્નામેન્ટના છેલ્લા પુલ એ મેચમાં ભારતનો મુકાબલો ઉરુગ્વે સામે થશે, જ્યારે જાપાન અને અમેરિકા પુલ એમાંથી બીજી સેમીફાઇનલમાં સ્થાન મેળવવા માટે ટકરાશે. દરમિયાન પુરૂષોની હોકીમાં ભારત નેધરલેન્ડના રોટરડેમમાં એફઆઈએચ હોકી પ્રો લીગમાં જર્મનીનો સામનો કરશે. શ્રીલંકામાં ચાલી રહેલી ત્રિકોણીય શ્રેણી માટે ઇજાગ્રસ્ત યુદ્ધવીર સિંહના સ્થાને ઝડપી બોલર અશોક શર્માનો ભારત એ ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. બોલિંગ કરતી વખતે યુદ્ધવીરને જમણા ખભામાં ઇજા થઈ હતી અને ફિલ્ડિંગ સેશન દરમિયાન પણ દુખાવો થયો હતો. ભારત એ ત્રિકોણીય શ્રેણીમાં સતત 2 મેચ અફઘાનિસ્તાન એ અને યજમાન શ્રીલંકા એ સામે હારનો સામનો કરવો પડ્યો છે. ભારત એ આવતીકાલે અફઘાનિસ્તાન એ સામે ટકરાશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. G7 સમિટમાં ભાગ લેવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સ્લોવાકિયાથી ફ્રાન્સ જવા રવાના. આધાર કાર્ડનો નાગરિકતા અને સરનામાના પુરાવા તરીકે દુરૂપયોગને લગતી અરજી પર કેન્દ્ર અને રાજ્ય પાસેથી સર્વોચ્ચ અદાલતે જવાબ માંગ્યો. નીટ યુજીની પુનઃ પરીક્ષા અગાઉ સરકારે 22મી જૂન સુધી સોશિયલ મીડિયા એપ ટેલિગ્રામ પર પ્રતિબંધ મૂક્યો. અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ વિરામ બાદ સલામત રીતે બહાર આવેલું ભારતનું પ્રથમ વાણિજ્યિક જહાજ દિશા 18મી જૂને ગુજરાતના દહેજ બંદરે પહોંચશે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદનું વિસ્તરણ ફક્ત બિનકાયમી સભ્યપદ પૂરતું મર્યાદિત રહેશે તો સુધારાના પ્રયાસો નિષ્ફળ નીવડવાની ભારતની ચેતવણી. અને ઈરાન અને અમેરિકા વચ્ચેની સંધિની વધતી શક્યતાઓના પગલે ભારતીય શેર બજારમાં સતત 3જા સત્રમાં તેજી. आकाशवाणी पर समाचार पूरा था।

0: થયા. હવે પછી આપ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
1: યહ આકાશવાણી કા અહેમદાબાદ, વડોદરા, રાજકોટ ઓર ભુજ કેન્દ્ર.

આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર બકુલા પરમાર વાંચે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સરકારને 12 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે શુભેચ્છાઓ પાઠવી. આ સમયગાળામાં તમામ ક્ષેત્રમાં નવી ઊંચાઈઓ હાંસલ કરવામાં આવી છે. ભરૂચના વિલાયતમાં ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ જીઆઈડીસી ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ ખાતે આદિત્ય બિરલા લુબ્રીઝોલના નવા સીપીવીસી પ્લાન્ટના ઉદઘાટન સમારોહને સંબોધતા

0: શ્રી પટેલે આ વાત કહી હતી. દરમિયાન તેમણે ગઇકાલે જાહેર કરાયેલી નવી ઔદ્યોગિક નીતિ 2026 થી ભવિષ્યના ઉદ્યોગોને ઘણો લાભ થશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
1: વડાપ્રધાનશ્રીએ વિશ્વાસ અપાવ્યો કે ઉદ્યોગ કોઈ પણ હોય ગુજરાત દરેક સેક્ટર માટે સજ્જ છે. સનરાઈઝ સેક્ટર અને ગ્રીન રોડ જેવા ઇમર્જિંગ સેક્ટરના ઉદ્યોગ દ્વારા ગુજરાતની આ સજ્જતાને વ્યાપક રૂપ આપવા ગઈકાલે જ નવી ઔદ્યોગિક નીતિ 2026ની જાહેરાત કરી છે. હવે ગ્રીન અને ફ્યુચરિસ્ટિક ઇન્ડસ્ટ્રીઝ માટે પણ ગુજરાત ફર્સ્ટ ચોઇસ બનશે અને નવો ઇતિહાસ સર્જશે એવો મને વિશ્વાસ છે.
0: ઉપરાંત શ્રી પટેલ ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇઝર્સ અને કેમિકલ્સ લિમિટેડ GNFCની સુવર્ણ જયંતિની ઉજવણી નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં પણ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે તેમણે કહ્યું કે GNFCની 5 દાયકાની સફર રાજ્યના વિકાસ, ખેડૂતોની સમૃદ્ધિ અને આત્મનિર્ભર ભારતમાં આપેલા યોગદાનની સિદ્ધિ છે. રાજ્યમાં TD અને DPT ત્રિગુણી રસીકરણ અભિયાન 2026નો આજથી પ્રારંભ થયો છે. આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયાએ ગાંધીનગરની PM શ્રી બોરીજ શાળા ખાતેથી અભિયાનની શરૂઆત કરાવી. આ દરમિયાન જેમાં ધોરણ 5 અને 10ના વિદ્યાર્થીઓ તેમજ 5 વર્ષ પૂર્ણ કરનારા બાળકોને રસી આપવામાં આવી. આ પ્રસંગે શ્રી પાનસેરિયાએ જણાવ્યું કે સર્વાઇકલ કેન્સર રસીકરણમાં ગુજરાત દેશમાં પ્રથમ ક્રમે રહ્યું છે. તેમણે પોલિયોની જેમ જ અન્ય ગંભીર બીમારીઓને નાબૂદ કરવા આરોગ્ય તંત્ર કટિબદ્ધ હોવાનું જણાવ્યું હતું.
2: પૂરા ગુજરાતની અંદર 2 મહિના આ રસીકરણનો અભિયાન ચાલશે. 12+12+12 એમ કુલ 36 લાખ બાળકો સુધી રસી આપવામાં આવશે. દરેક શાળાની અંદર આ બાળકો 5 થી 10 ધોરણના TD રસી, યાને કે ધનુર અને ટીટીનેસ અને ડેપ્ટેરિયાની રસી, 5 વર્ષના બુસ્ટર ડોઝની રસી. આ એક અભિયાનથી તંદુરસ્ત ભારતના નિર્માણ માટે નાનપણથી બાળકને એ રસી આપવાથી ભવિષ્યમાં એને એવા ગંભીર પ્રકારના રોગ ન થાય.
0: ઉલ્લેખનીય છે કે ત્રિગુણી રસી અભિયાન અંતર્ગત રાજ્યની 48,295 શાળાઓમાં અંદાજે 18,75,000 બાળકોને આવરી લેવાશે. કેન્દ્રમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સરકારના 12 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે રાજ્યભરમાં 12 વર્ષ વિશ્વાસના, વિકાસના અને જનકલ્યાણના અભિયાન હેઠળ વિવિધ કાર્યક્રમ યોજાઈ રહ્યા છે. કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં પ્રગતિ લોકયાત્રા અંતર્ગત જિલ્લાના જનપ્રતિનિધિઓ અને 800થી વધુ નાગરિકોએ સેલવાસના વિવિધ વિકાસ કાર્યોનું નિરીક્ષણ કર્યું. તો જામનગરમાં વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયા, શિક્ષણ રાજ્યમંત્રી રીવાબા જાડેજા સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં વિકસિત ભારત સંકલ્પ સંમેલન યોજાયું. આ પ્રસંગે શ્રી મોઢવાડિયાએ દેશના છેવાડાના માનવી સુધી સરકારની યોજનાઓનો લાભ પહોંચાડવાનો સંકલ્પ સફળતાપૂર્વક સાકાર થઈ રહ્યો હોવાનું જણાવ્યું હતું. ગુજરાત પોલીસે ઓપરેશન ચાઇલ્ડહુડ ફ્રીડમ અંતર્ગત 14 દિવસમાં 84 બાળમજૂરોને મુક્ત કરાવ્યા છે. ઉદ્યોગો અને કારખાનાઓમાં બાળમજૂરો રાખી તેમનું શોષણ કરતા લોકો સામે પોલીસે શરૂ કરેલ આ રાજ્યવ્યાપી અભિયાનમાં 26 લોકો સામે કેસ નોંધાયા છે. રાજ્યના પોલીસ વડા GS મલિકે જણાવ્યું કે આ અભિયાનમાં 67 બાળકોનું પુનર્વસન કરાયું, જ્યારે રાજ્યભરમાં 160 જેટલા જાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવ્યા છે. આ અભિયાન હેઠળ ગુજરાત પોલીસ 50,000થી વધુ સ્થળોની તપાસ કરશે અને 5,000થી વધુ બાળમજૂરોને મુક્ત કરવાનું લક્ષ્ય રખાયું છે. ભરૂચ જિલ્લાના કંથારિયા ગામમાં આગની ઘટના સામે આવી છે. કેટલાક મકાનોમાં અચાનક આગ લાગતા ગેસ સિલિન્ડર ફાટ્યો હતો. ઘટનામાં કેટલાક લોકો દાઝ્યા હોવાની પ્રાથમિક માહિતી છે. આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી. ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડ સ્થળ પર પહોંચી આગને કાબૂમાં લેવા અને બચાવ કામગીરીમાં જોડાઈ હતી. કચ્છમાંથી 37 કિલો માદક પદાર્થના જથ્થા સાથે 2 શખ્સ ઝડપાયા છે. અમારા પ્રતિનિધિ હેમાંગ પટણી જણાવે છે કે નંદગામ વરસાણા રોડ પરથી SOG ઓડિશાના 2 શખ્સો પાસેથી માદક પદાર્થ કબજે કર્યો, જેની બજાર કિંમત 18,55,000 આંકવામાં આવી છે. આ મામલે પોલીસ NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે આધુનિક ટેકનોલોજીનો શ્રેષ્ઠ ઉપયોગ કરવા બદલ નવસારી LCBના 4 પોલીસકર્મીઓનું રાજ્ય પોલીસ વડા GS મલિકે ઈ ગુજકોપ એવોર્ડથી સન્માન કર્યું. જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર વિરાજ જાડેજા, ASI લલિતભાઈ અને સુનિલસિંહ તેમજ આર્મ્સ પોલીસ કોન્સ્ટેબલ સંદીપભાઈએ આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા કુલ 11 આરોપીઓની અલગ અલગ રાજ્યોમાંથી ધરપકડ કરી હતી. આ કામગીરીથી કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલીના સેલવાસ પોલીસ સ્ટેશન, મધ્યપ્રદેશ તેમજ રાજ્યના કુલ 14 જેટલા ગુનાઓનો ભેદ ઉકેલાયો છે. આ સમાચાર આપ આકાશવાણીના

0: અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABD ને ફોલો કરશો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
1: હવે આપ ગીર સોમનાથ જિલ્લાનું સમાચાર પત્ર સાંભળશો, જેના લેખક છે રાજેશ ભજગોતર. ગીર સોમનાથ જિલ્લામાં 18 જૂનથી 21 તારીખ સુધી છૂટાછવાયા સ્થળ પર ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. દરમિયાન જિલ્લામાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસથી નીચે આવી જતા લોકોને ઠંડકનો અહેસાસ થઈ રહ્યો છે. સનાતન ધર્મમાં અધિક માસને ધર્મ કર્મ અને પુણ્ય અર્જનનો પવિત્ર મહોત્સવ કહેવામાં આવે છે, ત્યારે આ વર્ષે અધિક જેઠ માસના અંતિમ ચરણમાં પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના શિવ દરબારમાં આસ્થાનો અદભુત સંગમ જોવા મળી રહ્યો છે. અધિક માસના અંતિમ ચરણમાં પ્રતિ દિવસ 1 લાખથી વધુ ભક્તો દર્શને આવી રહ્યા છે. માસિક શિવરાત્રીના પાવન પર્વે શ્રી સોમનાથ મહાદેવના દર્શનાર્થે આવનારા ભાવિકોની સંખ્યામાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો. માસિક શિવરાત્રી નિમિત્તે યોજાયેલા જ્યોતપૂજન, મધ્યરાત્રિની મહાપૂજા અને મહાઆરતીના અલૌકિક દર્શન માટે હજારો ભક્તોથી મંદિર પરિસર તરબોળ થયું હતું. સમગ્ર પરિસર હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યું હતું અને મધ્યરાત્રિ સુધી ભક્તોનો અવિરત પ્રવાહ જોવા મળ્યો. હાલમાં રાજ્યમાં રાજ્યસભાની 4 બેઠક માટે ભાજપે જાહેર કરેલા 4 ઉમેદવાર બિનહરીફ ચૂંટાયા છે. તેમાંથી 1 ઉમેદવાર માનસિંહ પરમાર છે, જે ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના કાજલી ગામના વતની અને ગુજરાત પ્રદેશ ભાજપ બક્ષીપંચ મોરચાના પ્રદેશ અધ્યક્ષ છે. રાજ્યસભા સાંસદ તરીકે બિનહરીફ વરણી થતાં તેમના વતન કાજલી ખાતે તેમનું ભવ્ય સ્વાગત કરાયું હતું. સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણી પૂર્ણ થયા બાદ વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીએ સત્તા જાળવી રાખી છે. આગામી વિધાનસભા ચૂંટણીના સમીકરણોને ધ્યાનમાં રાખી ભાજપ હાઈકમાન્ડ દ્વારા જ્ઞાતિ જાતિના ગણિત સાથે નવા હોદ્દેદારોની પસંદગી કરવામાં આવી. તેમાં ખારવા સમાજના નરેશ ગોહિલને પ્રમુખ તરીકે અને પ્રજાપતિ સમાજના હેમીબેન જેઠવાની ઉપપ્રમુખ તરીકે વરણી કરવામાં આવી. ગીર સોમનાથ જિલ્લાની 6 તાલુકા પંચાયત માટે પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી માટે આજે તાલુકા પંચાયત કચેરી ખાતે સામાન્ય સભા યોજાઈ ગઈ. તેમાં વેરાવળ, સુત્રાપાડા, તલાડા, ઉના અને ગીરગઢડા તાલુકા પંચાયતમાં ભાજપના પ્રમુખ અને ઉપપ્રમુખ ચૂંટાઈ આવ્યા હતા, તો કોડીનાર તાલુકા પંચાયતમાં કોંગ્રેસના પ્રમુખ અને ઉપપ્રમુખની પણ વરણી કરવામાં આવી. શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા ત્રિવેણી સંગમ ખાતે અધિક જેઠ માસમાં આવેલી શુક્લા દશમી નિમિત્તે ગંગા દશેરાની ઉજવણી કરવામાં આવી હતી. જેઠ શુક્લ દશમીના પવિત્ર અવસર પર માતા ગંગાનું પૃથ્વી પર અવતરણ થયું હોવાનો શાસ્ત્રોમાં ઉલ્લેખ હોવાનું મનાય છે. આ દિવસે ગંગા માતાના દર્શન અને આરતીનું અનેરું મહાત્મ્ય છે. આપણી સંસ્કૃતિ નદીઓને માતાનો દરજ્જો આપે છે, પર પ્રભાસ ક્ષેત્રમાં જ્યાં હિરણ, કપિલા અને સરસ્વતી નદીઓનું સમુદ્ર સાથે સંગમ થાય છે, જ્યાં ભગવાન શ્રીકૃષ્ણએ પોતાના બાંધવોની મુક્તિ માટે તર્પણ કર્યું હતું, શાસ્ત્રોક્ત રીતે પરમ પવિત્ર ત્રિવેણી સંગમ પર ગંગા દશેરાની ભક્તિમય ઉજવણી કરવામાં આવી. સરકારના પ્રજાભિમુખ અભિગમને કેન્દ્રમાં રાખી જિલ્લા કલેક્ટર જીતેન્દ્રસિંહ વાઘેલાની અધ્યક્ષતામાં જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાઈ ગયો. નાગરિકોના પડતર પ્રશ્નો અને રજૂઆતોનો ઝડપી તેમજ સંતોષકારક નિકાલ લાવવા કલેક્ટરે અરજદારોની રજૂઆતો રૂબરૂ સાંભળી હતી. આ કાર્યક્રમમાં અરજદારોએ જમીન માપણીમાં વિલંબ, ગેરકાયદેસર રીતે તૈયાર કરેલી પવનચક્કીનું કામ અટકાવવા બાબત, પેશકદમી બાબત, દબાણ દૂર કરી જાહેર રસ્તો ખુલ્લો કરાવવા બાબત, આયુષ્યમાન કાર્ડ તેમજ ડેટા મેપિંગના વિરોધાભાસ બાબત, રસ્તાનું અધૂરું કામ પૂરું કરવા બાબતે, ઘઉં ખરીદીમાં વિલંબ, ટેકાના ભાવે ઘઉં ખરીદી બાબત સહિતના પ્રશ્નો રજૂ કર્યા હતા. હમણાં જ આપ ગીર સોમનાથ જિલ્લાનો સમાચાર પત્ર સાંભળી રહ્યા હતા, જેના લેખક હતા રાજેશ ભજગોતર. આ પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. નમસ્કાર.

આજે આકાશવાણીનું અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર પ્રસ્તુત છે ગુજરાતી ગીતોનો કાર્યક્રમ.

અમી કોટીચાને આપ સાંભળી રહ્યા હતા રચનાથી વંચિત કુકમાવાલાની. ગુજરાતી ગીતોનો કાર્યક્રમ સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રો પરથી કરવામાં આવ્યું. બપોરના 3 થયા છે. અમારી આજની પ્રથમ સભા અહીં સમાપ્ત થાય છે. ફરી મળીશું આજ મીટર્સ પર સાંજે 5 વાગે અમારી બીજી સભાના આરંભે. ત્યાં સુધી આપની રજા લઈએ સાંભળતા રહેશો અમારું DTHનું પ્રસારણ. અત્યારે રજા આપશો. નમસ્કાર.

પ્રસ્તુત કરીએ છીએ સુગમ સંગીત, કલાકાર રિયાઝ મીર. કીબોર્ડ પર છે ધર્મેશ પંડ્યા, ઓક્ટોપેડ પર નિલેશ પાઠક, તબલાની સંગત આપી રહ્યા છે મિતેશ ઓઝા અને ગિટાર કરણ તન્ના. શ્રોતા મિત્રો, આવો સાંભળીએ પ્રથમ સુરેશ દલાલની આ શબ્દરચનાને રિયાઝ મીરના સ્વરમાં.

0: અરે ભાઈ, તે આ સાંભળ્યું? આપણે દરિયામાં હોઈએ તો આ ઇન્ટરસેપ્ટર બોટ આપણી અને દેશની રક્ષા કરે છે.
1: ગુજરાત રાજ્યના દરિયા કિનારે કુલ 27 ઇન્ટરસેપ્ટર બોટ આપણી સુરક્ષા માટે દરિયામાં સતત પેટ્રોલિંગ કરે છે, અને આપણે પણ તપાસ દરમિયાન જરૂરી દસ્તાવેજો અને સાચી માહિતી આપી તેમને સંપૂર્ણ સહકાર કરવો જોઈએ. આપણને દરિયામાં કે કિનારે અજાણી બોટ, વ્યક્તિ કે શંકાસ્પદ હિલચાલ દેખાય તો તરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી જોઈએ. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
2: છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફળ છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની, અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની, અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના.

0: વિકાસ ના જન કલ્યાણ ના.
1: શ્રોતા મિત્રો, સાંભળી રહ્યા છીએ સુગમ સંગીતમાં રિયાસ મીરનો સ્વર. હવે સાંભળીએ કબીર સાહેબની આ શબ્દ રચનાને.

શ્રોતા મિત્રો, આ સાથે જ સુગમ સંગીતનો કાર્યક્રમ અહીં સંપન્ન કરીએ. આપે સાંભળ્યો રિયાઝ મીરનો સ્વર. કીબોર્ડ પર ધર્મેશ પંડ્યા, ઓક્ટોપેડ પર હતા નિલેશ પાઠક, તબલાની સંગત નિતેશ ઓઝાએ આપી અને ગિટાર પર હતા કરણ તન્ના. આપે પ્રથમ સાંભળી સુરેશ દલાલની અને ત્યારબાદ કબીર સાહેબની શબ્દ રચનાઓ. સાંભળતા રહો આકાશવાણીનું રાજકોટ કેન્દ્ર.

મીડિયમ વેવ 370.3 મીટર્સ એટલે કે 810 કિલો હર્ટ્ઝ પર આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. શ્રોતા મિત્રો, 6:15 થઈ છે. જણાવીએ આપને આજના શેષ અને આવતીકાલના કેટલાક વિશેષ કાર્યક્રમો. હમણાં જ 6:30 પ્રસારિત કરીશું યુવા દોસ્તો માટેનો કાર્યક્રમ યુવવાણી, જેમાં ભુજ કેન્દ્રનું પ્રદાન રહેશે. 7:22 કાર્યક્રમ ગામનો ચોરો, વડોદરા કેન્દ્રનું પ્રદાન. શ્રોતા મિત્રો, આ બંને કાર્યક્રમો પ્રસારિત કરીશું અમે અમારા અમદાવાદ વડોદરા કેન્દ્રથી. ફિલ્મી ગીતોની સરગમ સારેગામાં 8 વાગ્યે સાંભળશો આપ ગાયક હેમંત કુમારની જન્મજયંતિ નિમિત્તે વિશેષ ગીતો. 9:15 સમાચાર દર્પણ પ્રસારિત કરીશું અમદાવાદ વડોદરા કેન્દ્રથી. વિવિધ ભારતી કાર્યક્રમોમાં 9:30 આજ કે ફનકાર કાર્યક્રમ કેન્દ્રિત રહેશે સંગીતકાર અને ગાયક હેમંત કુમાર પર. 10 વાગ્યે છાયા ગીત અને 10:30 ઢલતી જાહેરાત. આ હતા અમારા આજના શેષ કાર્યક્રમો. આવતીકાલે એટલે કે 17 જૂન 2026 બુધવારની સવારે 6:10 ભક્તિમય સંગીત અર્ચના, 6:35 શ્રીરામચરિત માનસ ગાન, કૃષિ માહિતી 6:45 વિરલ રાવલની પ્રસ્તુતિ, વિષય જીપ્સમ એક અગત્યનું જમીન સુધારક, 7:20 ફિલ્મી ભક્તિ સંગીત. શ્રોતા મિત્રો, શાસ્ત્રીય સંગીતમાં 7:30 અનિલ ઠાકરનું બાંસુરી વાદન આપ સાંભળશો, રાગ બે રાગી, તબલા કુણાલ વ્યાસ. 7:55

કમ્યુનિટી પર્યાવરણ વિષયક 5 મિનિટ, વિષય કુદરતી સંપત્તિ ટકાવી રાખવા માનવીય ઉપાયો, રજૂઆત દર્શના દેસાઈ. કાર્યક્રમ નિરખની ગગનમાં 8:30 માણી શકશો. કલાકાર હેમંત ચૌહાણ. 8:50 વિજ્ઞાન કાર્યક્રમ અંતર્ગત વાદળ અને વરસાદ. વક્તા પ્રેરક વૈદ્ય. આપનું મનપસંદ ચિત્રપટ સંગીત મનોરંજન 9:15 માણશો આપ શબ્દ જીયા પર ફિલ્મ આવેલા વિશેષ ગીતો. કાર્યક્રમ લોકસંગીત અંતર્ગત સાંભળશો લોકગીતો રશ્મિતા ગુંડલિયા તથા દુહા અને છંદ પ્રભુદાન સોરુના સ્વરમાં 10:30. આવતીકાલે બપોરે 11 વાગ્યાથી 3 વાગ્યા સુધીનું પ્રસારણ અમારા અમદાવાદ વડોદરા કેન્દ્રથી, જેમાં 12 વાગ્યે ગુજરાતી ગીતો. 12:30 કાર્યક્રમ સહિયરમાં અમદાવાદ કેન્દ્રનું પ્રદાન. 1:10 સુગમ સંગીત સાધનાના સ્વરમાં આપ માણી શકશો. 1:30 અમદાવાદ કેન્દ્રનું પ્રદાન રહેશે ફોજી જવાનો માટેના કાર્યક્રમ જય ભારતીમાં. 2:40 ગુજરાતી બિનફિલ્મી ગીતો. આવતીકાલે અમારી સાંધ્યકાલીન સભામાં 6 વાગ્યે હવેલી સંગીતમાં ભરત થીનુજાનો સ્વર આપ માણી શકશો. 6:30 આઈસીસી વિમેન્સ T20 ક્રિકેટ વર્લ્ડ કપ 2026 અંતર્ગત હેડિંગલી સ્ટેડિયમ લીડ્સ ઇંગ્લેન્ડ ખાતે ભારત અને નેધરલેન્ડ વચ્ચે રમાનાર T20 ક્રિકેટ મેચની રમતનો આંખે જોયો અહેવાલ કાર્યક્રમના અંત સુધી પ્રસારિત કરીશું અમારા દિલ્હી કેન્દ્રથી. શ્રોતા મિત્રો, આ હતા અમારા આજના શેષ અને આવતીકાલના કેટલાક વિશેષ કાર્યક્રમો. આપ માણી રહ્યા છો આકાશવાણીનું રાજકોટ કેન્દ્ર. જોડાયેલા રહેશો અમારી સાથે સતત. થોડી જ વારમાં અમારા દિલ્હી કેન્દ્રથી સંસ્કૃતમાં સમાચાર પ્રસારિત કરીશું.

નમસ્કાર શ્રોતા મિત્રો, હું છું આપની દોસ્ત અને હોસ્ટ અમી કારિયા, અને મારી સાથે છે કેવિન સોની. આપ સાંભળી રહ્યા છો આપનો સૌથી માનીતો કાર્યક્રમ યુવાણી. મિત્રો, અત્યારે ઉનાળાનું વેકેશન ચાલી રહ્યું છે. વેકેશન એટલે વહેલી સવારે એલાર્મ વગર જાગી જવું, હોમવર્કની કોઈ ચિંતા ન હોવી અને આખો દિવસ બસ ધમાલ મસ્તી કરવી. પણ આજકાલના વેકેશનમાં કંઈક ખૂટી રહ્યું છે, એવું તમને નથી લાગતું? આજે આપણે એક એવા વિષય પર વાત કરવાના છીએ જે આપણા બાળપણની સૌથી સુંદર યાદ છે, વેકેશનમાં શેરી રમતોનું મહત્વ. આજે ડિજિટલ સ્ક્રીનની દુનિયામાંથી બહાર નીકળીને આપણે આપણી એ જૂની ધૂળ ભરી પણ જીવંત શેરીઓમાં લટારા મારવાના છીએ. મારી સાથે સ્ટુડિયોમાં કેવિન પણ હાજર છે. શ્રોતા મિત્રો, આપણો આ યુવાણી કાર્યક્રમ આજે આપણી બાળપણની યાદો માટે છે. આજે મારે તમને

0: એ પૂછવું છે કે તમારું વેકેશન ક્યાં પસાર થાય છે? સ્માર્ટફોનની 6 ઇંચની સ્ક્રીન પર પબજી અને ફ્રી ફાયર રમવામાં કે પછી ટીવી સામે સોફા પર પડ્યા રહેવામાં? મિત્રો, એક જમાનો હતો જ્યારે વેકેશન પડતા જ બપોરના 2 વાગ્યા નથી કે શેરીઓ બાળકોના અવાજથી ગુંજી ઉઠતી હતી. લંગડી, પકડદાવ, સંતાકુકડી, સતોડિયું, ગિલ્લીદંડા અને આપણું ફેવરેટ ગલી ક્રિકેટ, આ એ રમતો હતી જેમાં કોઈ ચાર્જરની જરૂર નહોતી પડતી. બસ થોડા મિત્રો અને અખૂટ ઉર્જા કાફી હતી. વૈજ્ઞાનિકો અને બાળ મનોવૈજ્ઞાનિકો પણ કહે છે કે જે મજા અને જે શીખ આપણને શેરીની રમતોમાંથી મળે છે તે દુનિયાની કોઈ મોંઘી વિડીયો ગેમ નથી આપી શકતી. શેરીમાં જ્યારે આપણે રમીએ છીએ ત્યારે માત્ર આપણું શરીર ફિટ નથી થતું, પણ આપણું મગજ સામાજિક બનતા શીખે છે. ટીમવર્ક શું કહેવાય, મુશ્કેલ પરિસ્થિતિમાં નિર્ણય કેવી રીતે લેવો અને સૌથી મહત્વનું, હાર્યા પછી પણ મિત્રતા કેવી રીતે જાળવી રાખવી, આ બધું જ આપણને શેરી રમતો મફતમાં શીખવી દે છે. ગલી ક્રિકેટનો તો પોતાનો જ એક અલગ કાયદો છે, ખરું ને? જેનો બેટ હોય એ પહેલી બેટિંગ કરે, જે બોલ ખોવાય એને શોધવા જવાનો, અને જો બોલ કોઈના ઘરમાં ગયો અને કાચ તૂટ્યો તો એ આખી ટીમ રન આઉટ. આ નિયમો કોઈ સચિન તેંડુલકરે નહોતા બનાવ્યા, અને આ જ નિયમો આપણને એડજસ્ટમેન્ટ કરતા શીખવતા હતા. આજે જ્યારે બાળકો ઘરમાં એકલા બેસીને ગેમ રમે છે ત્યારે તેઓ એકલતાનો ભોગ બને છે, પણ શેરી આપણને હસતા, રડતા અને સાથે મળીને જીવતા શીખવે છે. તો મિત્રો, આપણે વેકેશનના સુવર્ણ દિવસો યાદ કર્યા. કેવિન, વેકેશનમાં તારી શેરીની કઈ રમત તને સૌથી વધુ યાદ આવે છે?
1: વાહ મી, તે તો જૂની યાદો તાજી કરી દીધી. મને તો પેલી ગલી ક્રિકેટ અને જેનો બેટ તેની પહેલી બેટિંગ વાળો કાયદો ખૂબ જ યાદ આવે છે. શ્રોતા મિત્રો, અમીની વાત એકદમ સાચી છે. સ્ક્રીન પર અંગડાઈઓ ઘસવા કરતા શેરીમાં દોડીને પરસેવો પાડવાનો રોમાંચ જ કંઈક અલગ છે. અમી, આજે તારી પાસેથી આ રમતનું મહત્વ એટલું રસપ્રદ અંદાજમાં જાણવું છે કે સાંભળનારા અત્યારે જ ફોન સાઈડમાં મૂકીને શેરીમાં ભાગે.
0: મિત્રો, આપણે ગલી ક્રિકેટની વાત કરી, પણ શું તમને સતોડિયું યાદ છે? 7 સપાટ પથ્થરોને એકની ઉપર એક ગોઠવવાના અને પછી કપડાં કે રબરના દડાથી નિશાનો લગાવીને તેને તોડવાના. જ્યારે એક ટીમ પથ્થર ગોઠવવા માટે દોડતી હોય અને બીજી ટીમ એમને દડાથી મારવા દોડતી હોય ત્યારે જે રોમાંચ આવે છે તે અદ્ભુત છે. મનોવિજ્ઞાનીઓ કહે છે કે આ રમત બાળકોમાં ટાર્ગેટ ફોકસ એટલે કે નિશાના પર ધ્યાન કેન્દ્રિત કરવું અને ગજબનું ટીમવર્ક કોર્ડિનેશન વિકસાવે છે. હવે વાત કરીએ એ રમતની જેમાં દરેક બાળકે જાસૂસ બનવું પડે છે. હા, સંતા કુકડી એટલે કે છુપમ છુપાઈ. એક વ્યક્તિ આંખો બંધ કરીને 100 સુધી ગણે છે અને બાકીના બાળકોએ છુપાઈ જવાનું. આ રમત માત્ર દોડાદોડી નથી પણ પ્રોબ્લેમ સોલ્વિંગ સ્કિલની ઉત્તમ નમૂનો છે. ક્યાં છુપાવવું જોઈએ જેથી કોઈ જોઈ ન જાય, ક્યારે બહાર આવવું અને અવાજ કર્યા વગર કેવી રીતે ચાલવું, આ બધું મગજની જબરદસ્ત કસરત કરાવે છે. આ રમત બાળકોને ધીરજ રાખતા શીખવે છે. અને પેલી લંગડી તો કેમ ભૂલાય, એક પગ ઊંચો રાખીને આખા મેદાનમાં મિત્રોને પકડવા દોડવાનું. આજના જમાનામાં લોકો પોતાના પગના સ્નાયુઓ મજબૂત કરવા માટે 1000 રૂપિયા ખર્ચીને જીમમાં જાય છે, જ્યારે લંગડીની રમત એ જ કસરત મફતમાં કરાવી દેતી હતી. એક પગે બેલેન્સ જાળવવું અને સાથે સાથે સ્પીડમાં દોડવું એ કોઈ સામાન્ય વાત નથી. આ રમતથી શારીરિક બેલેન્સ, સ્ટેમિના અને હાર્ટની ફિટનેસ અનેક ગણી વધી જાય છે. આજે આપણે જોઈએ છીએ કે બાળકો જરાક વાતાવરણ બદલાય એટલે બીમાર પડી જાય છે, વારંવાર શરદી ખાંસી થઈ જાય છે, અને સૌથી મોટું એનું કારણ છે એસી રૂમમાંથી તેઓ બહાર જ નથી આવતા. જ્યારે આપણે શેરીમાં રમીએ છીએ, ધૂળ અને માટીમાં પડીએ છીએ, ત્યારે આપણા શરીરની રોગપ્રતિકારક શક્તિ કુદરતી રીતે મજબૂત બને છે. પરસેવો વળવાથી શરીરનો કચરો બહાર નીકળે છે અને સૂર્યપ્રકાશમાંથી વિટામિન ડી મળે છે, જે હાડકા માટે અમૃત સમાન છે. માટીમાં રમતું બાળક ક્યારેક નાની મોટી બીમારીઓથી ગભરાતું નથી. આ ઉપરાંત શેરી રમતનું સૌથી મોટું વરદાન એ છે કે તે માનસિક તણાવ દૂર કરે છે. આજના બાળકોમાં ભણતરનું કે દેખાવનું જે ટેન્શન જોવા મળે છે તે શેરીમાં મિત્રો સાથે મોકળાશથી હસવાથી અને બૂમ કરવાથી ગાયબ થઈ જાય છે. મોબાઈલની વર્ચ્યુઅલ દુનિયામાં બાળક ભલે હજાર

0: 11 પોઈન્ટ જીતી લે, પણ શેરીની ધૂળમાં પડીને જાતે ઊભા થવામાં જે ખુશી મળે છે તે બીજે ક્યાંય નથી મળતી. કેવિન, આ બધી રમતમાંથી તને કોઈ ખાસ કિસ્સો યાદ આવે છે?
1: એકદમ સાચી વાત કહી અમી. સતોડિયું રમતી વખતે જ્યારે છેલ્લો પથ્થર ગોઠવાનો હોય અને સામેવાળાનો દડો આપણી તરફ હવાની ઝડપે આવતો હોય ત્યારે જે ધબકારા વધી જાય એ થ્રિલ કોઈ મોબાઈલ ગેમમાં નથી આવતો. અને તે જે માટીમાં રમવાથી ઇમ્યુનિટી વધવાની વાત કરી એ 100% સાચી છે. આપણે તો ધૂળવાળા હાથે પાણી પણ પી લેતા હતા, છતાંય કાંઈ થતું નહોતું. શ્રોતા મિત્રો, અમીની આ વાત સાંભળીને તો મને અત્યારે જ સ્ટુડિયોમાંથી બહાર જઈને સતોડિયું રમવાનું મન થઈ ગયું છે.
0: શ્રોતા મિત્રો, વેકેશન અને શેરી રમતોની આ સફરમાં હવે આપણે એવા સુવર્ણ સમયમાં જઈ રહ્યા છીએ જેની યાદો આજે પણ આપણા ચહેરા પર એક મોટું સ્મિત લાવી દે છે. આજે આપણે એ સમયની વાત કરીશું જ્યારે સ્ક્રીન ટાઈમ ન હતો પણ પ્લે ટાઈમ હતો. આપણે સૌ જાણીએ છીએ કે 90નો દાયકો શેરી રમતો માટે એક સુવર્ણ યુગ હતો. એ સમયનો રેટ્રો અને વિન્ટેજ માહોલ જ કંઈક અલગ હતો. શેરીના કોઈ ઘરમાંથી જૂના ટેપ રેકોર્ડર પર ગીતો વાગતા હોય અને બહાર સ્ટ્રીટ લાઇટના પીળા અજવાળામાં બાળકો દૂરથી ખરડાયેલા કપડાં સાથે મન મૂકીને રમતા હોય, એ સાદગીમાં જે ખુશી હતી તે આજે શોધવા છતાં નથી મળતી. ઉનાળાની આકરી ગરમીમાં આખો દિવસ ઘરમાં પુરાઈ રહ્યા પછી જેવી સાંજ પડે અને હળવો પવન ફૂંકાય એટલે આખી શેરી બાળકોના કોલાહલથી જીવંત થઈ ઉઠતી. એ જ ઉનાળાની સાંજની રમતની રાહ જોવામાં જે રોમાંચ હતો તે આજે નવી વેબ સિરીઝના એપિસોડની રાહ જોવામાં પણ નથી. સાંજ પડે એટલે જાણે આખી શેરી મેદાનમાં ફેરવાઈ જતી હતી. સાંજ પડે એટલે સૌથી પહેલો અવાજ આવે લખોટીઓનો. કાચની નાની રંગબેરંગી લખોટીઓથી નિશાન તાકવું એ કોઈ આધુનિક સ્નાઇપર વિડીયો ગેમ કરતાં જરાય ઓછું ન હતું. એક આંખ બંધ કરીને પૂરા ધ્યાનથી લખોટી પર નિશાન લગાવવું એ બાળકોની એકાગ્રતા વધારવાની સૌથી શ્રેષ્ઠ કસરત હતી. અને ભમરડાની તો આખી હરીફાઈ જામતી. લાકડાના ભમરડા પર દોરી વીંટીને જમીન પર જોરથી ફેરવવો અને પછી તેને ફરતો જ હથેળી પર લઈ લેવો એ સમયનું સૌથી મોટું ટેલેન્ટ ગણાતું. જે બાળક આવું કરી લે એ તો આખી શેરીનો હીરો બની જતો અને બધા એની પાસેથી ટ્રીક શીખવવા આવતા. આ રમતો માત્ર મનોરંજન ન હતી પણ આખી શેરીને એક તાંતણે બાંધવાનું કામ કરતી. જ્યારે બાળકો રમતા હોય ત્યારે ઘરના વડીલો અને પાડોશીઓ ઓટલા પર બેસીને વાતો કરતા હોય. આ એક એવો પારિવારિક માહોલ હતો જ્યાં આસપાસના બધા જ ઘરો મળીને એક મોટો પરિવાર બની જતા. કોઈના પણ ઘરનું પાણી પી લેવાય અને કોઈ પણ વડીલ હકથી લડી શકે. શેરીની રમતોનું સૌથી મોટું શિક્ષણ એ હતું કે આપણને નેગોશિએશન કરતા શીખવે છે, એટલે કે વાટોઘાટો કરવો. જ્યારે મેચમાં કોઈ આઉટ થાય અને ઝઘડો થાય ત્યારે કોઈ મોટા અમ્પાયર નહોતા આવતા. બાળકો જાતે જ દલીલ કરીને અને છેલ્લે વચ્ચેનો રસ્તો કાઢીને સમાધાન કરીને ફરીથી રમત ચાલુ કરી દેતા. આ પ્રોબ્લેમ સોલ્વિંગ સ્કિલ રમત રમતમાં જ શીખવા મળી જતી. રમી લીધા પછી જ્યારે પરસેવે રેબજેબ થઈ ગયા હોઈએ ત્યારે શેરીના નાકે આવતા લારીવાળા પાસેથી બરફનો ગોળો કે કુલ્ફી ખાવાની જે મજા આવતી તે અદ્ભુત હતી. મિત્રો સાથે પૈસા ભેગા કરીને એક જ ગોળો શેર કરવામાં જે મીઠાસ હતી તે આજે દુનિયાના કોઈ મોંઘા કેફેમાં પણ નથી મળતી. વહેંચીને ખાવાની એ ભાવના બહુ પવિત્ર હતી. આજે અફસોસ થાય છે કે મોડર્ન ટેકનોલોજી આપણને આખી દુનિયા સાથે તો જોડી દીધા છે પણ આપણી શેરી અને પાડોશીઓથી બહુ દૂર કરી દીધા છે. હાઈ સ્પીડ ઇન્ટરનેટ વાપરતી આ પેઢીને ખબર જ નથી કે જમીન પર બેસીને માટીમાં રમવાનો અને શારીરિક થાક અનુભવવાનો અસલી રોમાંચ શું હોય છે. શ્રોતા મિત્રો, આ શેરીની રમતો આપણું કલ્ચર હતું જે આપણને જમીન સાથે, માટી સાથે અને એકબીજા સાથે જોડી રાખતું. કેવિન, આ લખોટી અને ભમરડાની હરીફાઈ વાળી વાત સાંભળીને તને કેવું લાગ્યું?
1: વાહ અમી, તે તો ખરેખર 90ના દાયકાની આખી ફિલ્મ મારી આંખો સામે ચલાવી દીધી. ભમરડા ફરાવવાની એ જાદુઈ ટ્રિક અને મિત્રો સાથે મળીને બરફનો ગોલો ખાવાની વાત સાંભળીને ખરેખર મારું બાળપણ યાદ આવી ગયું. શ્રોતા મિત્રો, બન્યા રહેજો યુવાણી કાર્યક્રમ પર, કારણ કે હજુ તો આ રમતોનું સફર આગળ વધવાનું છે.
0: શ્રોતા મિત્રો, આપણે વેકેશનની એ શીરી રમતોને યાદ કરી રહ્યા છીએ જેણે આપણું આખું બાળપણ સુધારી દીધું. શ્રોતા મિત્રો, સીરીની રમત એ આપણું પહેલું અને સૌથી

શ્રેષ્ઠ જિમ છે. આજે મોટા મોટા કોર્પોરેટ જગતમાં ફિટનેસ અને ટીમવર્ક શીખવવા માટે લાખો રૂપિયા ખર્ચાય છે, પણ આ જ વસ્તુ આપણને ધૂળમાં રમતા રમતા મફતમાં શીખી લીધી છે. શેરીમાં રમવા માટે આપણને કોઈ મોંઘા સાધનો કે સ્પોર્ટ્સ કિટની ક્યારે જરૂર નથી પડતી. આપણો જુગાડ જ આપણું સૌથી મોટું હથિયાર હતું. અને બેટ તૂટી ગયું હોય તો ઘણા કોઈ પણ જૂના લાકડાના પાટિયામાંથી કામ ચલાવી લેતા. સ્ટમ્પ ન હોય તો દિવાલ પર ઈંટની ત્રણ લીટીઓ દોરી દેવાથી આ નાનકડો જુગાડ આપણને જીવનનો એક બહુ મોટો પાઠ ભણાવતો હતો કે ઉપલબ્ધ સંસાધનોનો મહત્તમ ઉપયોગ કેવી રીતે કરવો. સાધનો ન હોવા છતાં રમત ક્યારે અટકતી નહોતી. શારીરિક મજબૂતીની વાત કરીએ તો આંબલી પીપળી નામની રમત કદાચ તમને યાદ હશે. ઝાડ પર ચડવું, એક ડાળી પરથી બીજી ડાળી પર કૂદવું અને નીચે ઉભેલા મિત્રથી બચવું. આ રમતમાં આખા શરીરના સ્નાયુઓ, હાથની પકડ અને આંખોનું જે બેલેન્સ જોઈતું હતું તે કોઈ આધુનિક કસરત કરતા પણ ચડિયાતું હતું. ઝાડ પર ચડવાથી બાળકોમાં ડરનો નાશ થતો હતો અને આત્મવિશ્વાસ વધતો હતો. આ ઉપરાંત સાકર નામની રમત પણ એટલી જ લોકપ્રિય હતી. એક વ્યક્તિ બીજાને પકડે એટલે બંને હાથ પકડીને ત્રીજાને પકડવા દોડવાનું. આખી સાંકળ બનાવીને જ્યારે 8-10 બાળકો એક સાથે જ એક દિશામાં દોડતા હોય ત્યારે જો કોઈ એક પણ ભૂલ કરે તો આખી સાંકળ તૂટી જાય. એકબીજાનો હાથ પકડીને એકબીજાની સ્પીડ સાથે સ્પીડ મિલાવીને દોડવામાં જે સહકાર અને ટીમ વર્કની ભાવના હતી તે અદ્ભુત હતી. અને પેલું ટાયર ફેરવવું તો કેમ ભૂલાય. કોઈ સાયકલ કે સ્કૂટરનું જૂનું ટાયર મળી જાય એટલે હાથમાં એક લાકડી લઈને ટાયરને મારતા મારતા આખી શેરીમાં દોડવું. ટાયર પડી ન જાય એનું ધ્યાન

0: લાવીને દોડવામાં જે સહકાર અને ટીમવર્કની ભાવના હતી તે અદ્ભુત હતી. અને પેલું ટાયર ફેરવવું તો કેમ ભૂલાય, કોઈ સાયકલ કે સ્કૂટરનું જૂનું ટાયર મળી જાય એટલે હાથમાં એક લાકડી લઈને ટાયરને મારતા મારતા આખી શેરીમાં દોડવું, ટાયર પડી ન જાય એનું ધ્યાન રાખવું અને દોડવાનું પણ ખરું. બપોરના તાપમાં કે સાંજના સમયે આ ટાયર પાછળ દોડવાથી જે સ્ટેમિના અને ફેફસાની મજબૂતી આવતી હતી એના કારણે બાળકો ક્યારે હાફી જતા ન હતા. આ રમતમાં એક બહુ સુંદર કન્સેપ્ટ હતો કાચો લીંબુનો. શેરીમાં જો કોઈ બહુ નાનું બાળક રમવા આવે જેને નિયમો બરાબર ખબર ન હોય તો મોટા બાળકો તેને કાઢી નતા મૂકતા, તેને કાચો લીંબુ બનાવીને રમાડવામાં આવતો હતો. તે આઉટ થાય તો પણ આઉટ ન ગણાય. આ નાનકડી વાતમાં સમાવેશીકરણની અને સહાનુભૂતિની કેટલી મોટી ભાવના છુપાયેલી હતી. દરેકને સાથે લઈને ચાલવાની આ કળા શેરીએ જ શીખવી છે. શેરી રમતે આપણને દર્દ સહન કરતા પણ શીખવ્યું છે. રમતા રમતા પડી જવું અને ઘૂંટણા છોલાઈ જવા એ તો રોજની વાત હતી, પણ એ છોલાયેલા ઘૂંટણા લઈને કોઈ રડતું રડતું ઘરમાં નહોતું બેસી રહેતું. એના પર થોડી ધૂળ કે થૂક લગાવીને 2 મિનિટમાં પાછા ઊભા થઈને રમવા લાગતા. આનાથી શારીરિક પીડા સહન કરવાની ક્ષમતા અને મુશ્કેલીઓમાંથી તરત જ ઊભા થવાની રેઝિલિયન્સનો વિકાસ થતો. શેરીમાં રમતી વખતે સમય જોવા માટે કોઈના હાથમાં સ્માર્ટ વોચ ન હતી. સમયનો અંદાજો તો સૂર્યના પ્રકાશ પરથી જ આવી જતો. અંધારું થવા લાગે અને દરેક ઘરમાંથી મમ્મીઓની બૂમ પાડવા લાગે કે હવે ઘરમાં આવ, હાથ પગ ધોઈ લે, જમવાનું તૈયાર છે. ત્યારે જ માંડ માંડ રમત પૂરી થતી. આપણી બાયોલોજિકલ ક્લોક પ્રકૃતિ સાથે એકદમ સેટ થઈ ગયેલી હતી. આજે પરિસ્થિતિ સાવ બદલાઈ ગઈ છે. આજના યુવાનો અને નાના બાળકોમાં ગરદન અને પીઠના દુખાવાની ફરિયાદ બહુ સામાન્ય બની ગઈ છે, કારણ કે તેઓ આખો દિવસ સતત મોબાઈલ કે લેપટોપ સામે ગરદન ઝુકાવીને બેઠા રહે છે. શેરીની રમતો આપણું શારીરિક પોશ્ચર એકદમ સીધું, સક્રિય અને લવચીક રાખતી હતી. એટલે જ કહું છું કે વેકેશનમાં બાળકોને સ્ક્રીન પરથી હટાવીને ગ્રાઉન્ડ પર મોકલવા બહુ જરૂરી છે. શ્રોતા મિત્રો, શેરી રમતો માત્ર ટાઈમપાસ નથી પણ મજબૂત શરીર અને મજબૂત મન ઘડવાની કળા હતી. કેવિન, આ લાકડાના પાટિયાવાળું બેટ બનાવવાની વાત અને છોલાયેલા ઘૂંટણવાળી વાત સાંભળીને તને શું યાદ આવ્યું?
1: અરે વાહ અમી, આ લાકડાના પાટિયાથી ક્રિકેટ રમવાની વાત અને કાચા લીંબુ બનાવવાની વાત તો જૂના દિવસો એકદમ તાજા કરી દીધા. તે પેલી છોલાયેલી ઘૂંટણવાળી અને ધૂળ લગાવીને જે વાત કરી એ 100% સાચી છે. મિત્રો, આપણું એ જ અસલી ફર્સ્ટ એડ બોક્સ હતું.
0: શ્રોતા મિત્રો, આપણે શારીરિક ફિટનેસ અને જુગારની વાત કરી, પણ હવે આપણે આજના સમયની સૌથી મોટી જરૂરિયાત એટલે કે ડિજિટલ ડિટોક્સ વિશે વાત કરવાના છીએ. આજના ડિજિટલ યુગમાં શેરી રમતોને પાછી કેવી રીતે લાવી શકાય અને તે શા માટે જરૂરી છે એ સમજવું બહુ અગત્યનું છે. આજે વેકેશનની વ્યાખ્યા સાવ બદલાઈ ગઈ છે. પહેલા વેકેશનનો અર્થ આઉટડોર રહેવું એવો થતો હતો, જ્યારે આજે વેકેશન એટલે એસી રૂમમાં ભરાઈને ઇન્ડોર રહેવું. બાળકો સવારના ઉઠે ત્યારથી લઈને રાત્રે સૂએ ત્યાં સુધી તેમના હાથમાં કોઈને કોઈ સ્ક્રીન હોય છે, પછી એ ટીવી હોય, મોબાઈલ હોય કે ટેબ્લેટ. આ હાઈ સ્પીડ ઇન્ટરનેટ અને સ્ક્રીન ટાઈમે બાળકો પાસેથી તેમની શેરીઓ છીનવી લીધી છે. ડિજિટલ ડિટોક્સ એટલે અમુક ચોક્કસ સમય માટે ઇરાદાપૂર્વક આ બધા જ ઇલેક્ટ્રોનિક્સ ગેજેટ્સથી દૂર રહેવું. મનોવૈજ્ઞાનીઓ ભારપૂર્વક કહે છે કે વેકેશનમાં બાળકો માટે ડિજિટલ ડિટોક્સ બહુ જરૂરી છે. જ્યારે બાળક મોબાઈલ મૂકીને બહાર રમવા જાય છે ત્યારે તેના મગજને આરામ મળે છે અને વાસ્તવિક દુનિયા સાથેનું તેનું કનેક્શન ફરીથી જોડાય છે. શેરીની રમતો આ ડિટોક્સ માટેનો સૌથી ઉત્તમ, સરળ અને મફત ઉપાય છે. મોબાઈલ ગેમ્સ રમતી વખતે મગજમાં જે ડોપામાઇન રિલીઝ થાય છે તે આર્ટિફિશિયલ અને ક્ષણિક હોય છે. તે બાળકને વધુ ને વધુ ગેમ રમવા માટે બંધાણી બનાવે છે. પણ જ્યારે બાળક શેરીમાં દોડીને કોઈ મિત્રને પકડે છે અથવા સંતા કુકડીમાં કોઈને શોધી કાઢે છે ત્યારે મળતો આનંદ સાચો અને શુદ્ધ હોય છે. એ ખુશીમાં કોઈ વ્યસન નથી હોતું, પણ એ એક પ્રકારની આંતરિક શાંતિ અને શારીરિક સંતોષ હોય છે. શેરી રમતોનો સૌથી મોટો ફાયદો એ છે કે તે આપણને ઇમોશનલ ઇન્ટેલિજન્સ શીખવે છે. મોબાઈલ પર ચેટિંગ કરતી વખતે આપણે માત્ર પીળા કલરના ઇમોજી જોઈએ છીએ, પણ શેરીમાં રમતી વખતે આપણે મિત્રોના

0: असली चेहरा वाचता शीखीए छीए। कोण गुस्सामां छे, कोण उदास छे અને કોને ખરેખર મદદની સૌથી વધુ જરૂર છે, આ બધું સામસામે રમવાથી જ સમજાય છે। આ કળા જીવનમાં બહુ કામ આવે છે। 90ના દાયકામાં વેકેશનમાં ઘણીવાર એવો સમય આવતો જ્યારે આપણે કંટાળો આવતો અને આ કંટાળો જ આપણી સર્જનાત્મકતાનો પાયો હતો। કંટાળો આવે એટલે આપણે જાતે જ નવી રમતોની શોધ કાઢતા, નવા નિયમો બનાવતા। આજે બાળકને જરાક પણ કંટાળો આવે એટલે તરત જ તે યુટ્યુબ ખોલીને શોર્ટ્સ જોવા લાગે છે। તેની સર્જનાત્મકતા ત્યાં જ ખતમ થઈ જાય છે। શેરી રમતો આ કંટાળાને ક્રિએટિવિટીમાં બદલવાની તાકાત ધરાવે છે। ખુશીની વાત એ છે કે હવે ધીમે ધીમે સમાજમાં જાગૃતિ આવી રહી છે। ઘણા શહેરોમાં હવે સન્ડેના દિવસે હેપી સ્ટ્રીટ કે રવિવારીય રમતોત્સવ યોજાય છે, જ્યાં રસ્તાઓ પર વાહનો બંધ કરીને માત્ર જૂની શેરી રમતો રમાડવામાં આવે છે। લંગડી, કોથળા દોડ અને સતોડિયું જેવી રમતો હવે ફરીથી લાઇમ લાઇટમાં આવી રહી છે। આ દેશી રમતોનું કમબેક આજના ડિજિટલ સમયની સૌથી મોટી જરૂરિયાત છે। આ બદલાવ લાવવામાં માતા પિતાને વડીલોનો રોલ સૌથી મોટો હોય છે। જો ઘરમાં વડીલો જ આખો દિવસ ફોનમાં વ્યસ્ત રહેશે તો બાળકો પણ એ જ શીખશે। વડીલોએ જાતે જ પહેલ કરીને બાળકો સાથે થોડો બહાર રમવા જવું જોઈએ। જ્યારે એક પિતા પોતાના દીકરા સાથે ગલી ક્રિકેટ રમે છે કે માતા પોતાના બાળકને ભમરડો ફેરવતા શીખવે છે, ત્યારે માત્ર રમત નથી રમાતી પણ બે પેઢી વચ્ચેના સંબંધો મજબૂત બને છે। એ વાત સાચી છે કે આજે શહેરીકરણના કારણે પહેલા જેવી મોટી અને ખુલ્લી શેરીઓ બધે જોવા નથી મળતી, પણ આજે ફ્લેટના કમ્પાઉન્ડ, સોસાયટીના કોમન પ્લોટ્સ કે બિલ્ડિંગના ધાબા તો છે જ ને। જગ્યા ભલે બદલાઈ ગઈ હોય પણ રમતો એ જ રહી છે। જો આપણે ધારીએ તો આધુનિક સોસાયટીના સિમેન્ટના રસ્તાઓ પર પણ એ જૂની માટીની મહેક અને આનંદ ઉભો કરી શકીએ છીએ। કેવેના ડિજિટલ ડિટોક્સ વિશે તારો શું અભિપ્રાય છે?
1: અમી, તે જે ડિજિટલ ડિટોક્સ અને મોબાઈલની આર્ટિફિશિયલ ખુશીની વાત કરી તે ખરેખર આંખ ઉગાડનારી છે। કંટાળો આવો તે પણ ક્રિએટિવિટી માટે જરૂરી છે। આ પોઈન્ટ મને બહુ જ ગમ્યો। શ્રોતા મિત્રો, અમીએ સાચું જ કહ્યું, આપણે જ પહેલ કરવી પડશે। જગ્યા ભલે કોઈ પણ હોય પણ જો રમવાની દાનત હોય તો બધું જ શક્ય છે। તો ચાલો મિત્રો, એક મસ્ત મજાનું ગીત સાંભળીએ।

શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ યુવાણી. કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના ભુજ, અમદાવાદ, વડોદરા અને રાજકોટ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

શ્રોતા મિત્રો, થોડી જ વારમાં અમારા અમદાવાદ વડોદરા કેન્દ્રથી પ્રાદેશિક સમાચાર પ્રસારિત કરીશું. સાંભળતા રહો આકાશવાણી રાજકોટ કેન્દ્ર.

આજે ભારતના ગામે ગામમાં ઘરની છતોનો નજારો બદલાઈ ગયો છે. જ્યાં પહેલા આગાશીઓ પર માત્ર પાપડ અને કપડાં જ સુકાતા, ત્યાં હવે લાઇટ બિલ ઝીરો થઈ રહ્યા છે. ગામે ગામ લોકો હવે સોલર પેનલ નંખાવી રહ્યા છે. તમે પણ લગાવી લેજો, કેમ કે ભારત સરકાર આપી રહી છે પૂરા 78,000 સુધીની સબસિડી. 30 લાખ થી વધુ પરિવારો તો અત્યાર સુધીમાં આનો લાભ લઈ ચુક્યા છે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો PM સૂર્યઘર.gov.in પર.

0: નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર પ્રવેશ અડીયા વાંચે છે. મુખ્ય સમાચાર. રાજ્યમાં ટીડી અને ડીપીટી ત્રિગુણી રસીકરણ મહાઅભિયાનનો આજથી પ્રારંભ. એક જ વર્ષમાં 5 કે તેથી વધુ વખત ચલણ ધરાવતા વાહન ચાલકોનું ડ્રાઇવિંગ લાયસન્સ તાત્કાલિક ધોરણે રદ કરાશે. રાજ્યભરમાંથી 5 કરોડ રૂપિયાથી વધુનો અખાદ્ય જથ્થો જપ્ત. 226 કરોડ રૂપિયાથી વધુના આતંકવાદી ફંડિંગ નેટવર્ક મામલે અમદાવાદથી વધુ એક આરોપીની ધરપકડ. દક્ષિણ ગુજરાતમાં આવતીકાલથી 2 દિવસ હળવા વરસાદની આગાહી. અને સુરતમાં યોજાયેલી ગુજરાત સ્ટેટ પાવર લિફ્ટિંગ સ્પર્ધામાં કચ્છના 2 ખેલાડીએ સુવર્ણચંદ્રક જીત્યા. સમાચાર વિગતવાર. આરોગ્યમંત્રી પ્રભુ પાનશેરિયાએ ગાંધીનગરની પીએમ શ્રી બોરિટ શાળા ખાતેથી ટીડી અને ડીપીટી ત્રિગુણી રસીકરણ મહાઅભિયાનનો પ્રારંભ કરાવ્યો. આ પ્રસંગે તેમણે પોલિયોની જેમ જ અન્ય ગંભીર બીમારીઓને નાબૂદ કરવા આરોગ્યતંત્રની કટિબદ્ધતા વ્યક્ત કરી. તેમણે બાળકોને પૌષ્ટિક આહાર અને સ્વચ્છતાની ટેવ કેળવવા પણ અનુરોધ કર્યો હતો. ગાંધીનગરમાં પત્રકારો સાથેની વાતચીતમાં શ્રી પાનશેરિયાએ લોકોને તબીબોના પ્રિસ્ક્રિપ્શન વગર દવાઓ ન લેવા અને ઓનલાઈન દવાઓ ન મંગાવવા અપીલ કરી હતી. ઉલ્લેખનીય છે કે આરોગ્ય વિભાગ દ્વારા સગર્ભ માતાઓ અને બાળકોને 11 જેટલા ઘાતક રોગથી સુરક્ષિત કરવાના હેતુસર શરૂ કરાયેલા આ અભિયાન અંતર્ગત રાજ્યની 84,295 શાળામાં અંદાજે 18,75,000 જેટલા બાળકોને આવરી લેવા 48,529 ટીડી રસીકરણ સત્ર યોજાશે. રાજ્યમાં એક જ વર્ષમાં 5 કે તેથી વધુ વખત ચલણ ધરાવતા વાહન ચાલકોનું ડ્રાઇવિંગ લાયસન્સ હવે તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ રદ કરાશે. કેન્દ્રીય મોટર વાહન નિયમોમાં કરાયેલા સુધારા મુજબ ઈ ચલણ માટે વાંધો કે ફરિયાદ કરવા 45 દિવસ અપાશે. આ સમયગાળામાં કોઈ વાંધો રજૂ ન થાય તો ચલણ આપોઆપ સ્વીકૃત ગણાશે. તેમજ સમયસર ચલણ નહીં ભરાય તો વાહન પોર્ટલ પર વાહન બ્લોક કરી દેવાશે. રાજ્ય સરકારે નાગરિકોને ટ્રાફિકના નિયમોનું કડક પાલન કરવા અને બાકી ઈ ચલણ સમયસર ભરી દેવા અનુરોધ કર્યો હોવાનું સત્તાવાર યાદીમાં જણાવાયું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જાહેર ક્ષેત્રના એકમોને વધુ કાર્યક્ષમ, પારદર્શક અને સ્પર્ધાત્મકતા સાથે વ્યવસાયિક અભિગમથી તેમને નફાકારક બનાવ્યા છે. ભરૂચમાં ગુજરાત નર્મદા વેલી ફર્ટિલાઇઝર્સ અને કેમિકલ્સ લિમિટેડ GNFCની સુવર્ણ જયંતિની ઉજવણી નિમિત્તે યોજાયેલા કાર્યક્રમને સંબોધતા શ્રી પટેલે 5 દાયકાની સફળતા બદલ GNFCને અભિનંદન પાઠવ્યા હતા.
1: શ્રી મોદી સાહેબે પીએસયુના કર્મચારીઓ ભરોસો મૂક્યો અને તેમની સરકારી ગેરેજમાંથી બહાર લાવીને ઇનોવેટિવ પ્રોજેક્ટ માટે પ્રોત્સાહન આપ્યું. GNFC પણ આવું જ એક પીએસયુ છે. તેની 5 દાયકાની સફર માત્ર કંપનીની સફળતાની ગાથા જ નથી, પણ રાજ્યના વિકાસ, ખેડૂતોની સમૃદ્ધિ અને આત્મનિર્ભર ભારતના નિર્માણમાં આપેલા યોગ

0: દાની અનન્ય સિદ્ધિ છે.
1: રાજ્યભરમાં ખાદ્ય અને ઔષધ નિયમન તંત્ર દ્વારા વિશેષ ઝુંબેશ હેઠળ 5,89,00,000 રૂપિયાથી વધુની કિંમતનો 2,00,000 કિલોથી વધુનો અખાદ્ય જથ્થો જપ્ત કરાયો. એક વિડીયો સંદેશમાં ભેળસેળવાળા ખાદ્ય પદાર્થ સામે શૂન્ય સહિષ્ણુતાનો પુનરોચ્ચાર કરતા આરોગ્યમંત્રી પ્રફુલ પાનશેરિયાએ કહ્યું હતું કે અમદાવાદ, ગાંધીનગર, સુરત, રાજકોટ સહિત અન્ય જિલ્લાઓમાં પણ તપાસ ચાલી રહી છે. તેમણે અખાદ્ય ખોરાક સામે કડક કાર્યવાહી યથાવત રહેવાની પણ સ્પષ્ટ સૂચના આપી હતી.
2: તમામ ફૂડ પ્રોડક્શનના અથવા તો તેલ, ઘી, પનીર તમામની ડ્રાઈવ શરૂ છે. નાના નાના વેપારીઓ વગેરેની રોજબરોજની નોટિસો એમને આપવામાં આવે છે અને હવે કેસ દાખલ કરીને પણ વકીલ દ્વારા, સરકારી વકીલ દ્વારા એ કેસનું મોનિટરિંગ થાય અને સજા થાય ત્યાં સુધીના આખું અમારું ફૂડ ડ્રગ વિભાગ કામગીરી કરી રહ્યું છે. લોકોના હેલ્થના ચેડા કરનાર એક પણ વ્યક્તિને બક્ષવામાં નહીં આવે.
1: ગાંધીનગર સ્ટેટ સાયબર ઓફ એક્સલન્સ દ્વારા 226 કરોડ રૂપિયાથી વધુના આતંકવાદી ફંડિંગ નેટવર્ક મામલે અમદાવાદથી વધુ એક આરોપીની ધરપકડ કરવામાં આવી. આ આરોપી આતંકી સંગઠનો માટે ક્રિપ્ટો વોલેટનો ઉપયોગ કરતા એફઆઈઆરના જણાવ્યા મુજબ મુખ્ય આરોપીઓ સાથે નાણાકીય લેવડદેવડ કરતો હતો. આ સાથે તે સોશિયલ મીડિયા પર સંપર્ક કરી યુનાઇટેડ કિંગડમમાં કેટલાક લોકોને કેફી પદાર્થની હેરાફેરી કરતો હોવાનું પણ સ્ટેટ સાયબર ઓફ એક્સેલન્સના એસપી ડોક્ટર રાજદીપસિંહ ઝાલાએ જણાવ્યું.
3: ગુજરાત સાયબર સેન્ટર ઓફ એક્સેલન્સની ટીમ દ્વારા 226 કરોડ રૂપિયાના નાણાકીય વ્યવહારો, જે ક્રિપ્ટો ટેરર ફંડિંગ જે ગેંગ પકડેલી હતી, એમાં વધુ એક આરોપી શબ્બર હુસેન મોહમ્મદ હનીફ પડેલા નાઓની ધરપકડ કરવામાં આવેલી છે. ક્રિપ્ટો વોલેટ મારફતે આ પૈસા કેશમાં કન્વર્ટ કરાવેલા હતા. બ્રિટનમાં લોકોને ડ્રગ્સ પહોંચાડતા હતા અને એના પૈસા ક્રિપ્ટોથી લેવામાં આવતા હતા.
1: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABID ને ફોલો કરશો. કેન્દ્રમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સરકારના 12 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે રાજ્યભરમાં 12 વર્ષ વિશ્વાસના, વિકાસના અને જનકલ્યાણના અભિયાન હેઠળ વિવિધ કાર્યક્રમ યોજાઈ રહ્યા છે. તેના ભાગરૂપે અમદાવાદના બોડકદેવમાં પંચાયત અને ગ્રામ ગૃહ નિર્માણ મંત્રી ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં જનકલ્યાણ શિબિરનો પ્રારંભ કરાયો. આ પ્રસંગે તેમણે કહ્યું કે ગત 12 વર્ષમાં સરકારની યોજનાઓએ દરેક વર્ગના લોકોમાં વિશ્વાસ અને સુખાકારીની અનુભૂતિ કરાવી છે. કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીપદ નાયકે આજે સિલવાસામાં ભાજપના હોદ્દેદારો સાથે નમો મેડિકલ મહાવિદ્યાલયની મુલાકાત લીધી, જ્યારે મહેસાણામાં પ્રભારી મંત્રી પ્રવીણ માળીની ઉપસ્થિતિમાં વિકસિત ભારત સંકલ્પ સંમેલન યોજાયું, તો વલસાડના ધરમપુરના હનુમંત માળ ખાતે અને નવસારી ગ્રામ્ય તાલુકા સિસોદરા ગણેશ ગામની કુમારશાળા ખાતે જનકલ્યાણ શિબિર યોજાઈ ગઈ. તેમાં વિવિધ સરકારી યોજનાઓના લાભ અપાયા હતા. તો ગીર સોમનાથના વેરાવળ ખાતે પ્રાકૃતિક પરિસંવાદ સહ પ્રદર્શન યોજાયું. રાજ્યમાં આગામી 3 દિવસ કેટલાક વિસ્તારમાં સામાન્ય વરસાદની શક્યતા છે. હવામાન વિભાગના પ્રાદેશિક નિયામક ડોક્ટર AK દાસે કહ્યું કે 18 જૂને પશ્ચિમી વિક્ષેપ સક્રિય થવાની આગાહીના કારણે આવતીકાલથી 2 દિવસ દક્ષિણ ગુજરાતમાં હળવો વરસાદ થઈ શકે છે. આ સાથે ચોમાસા માટે હજી થોડી રાહ જોવી પડશે તેમ પણ શ્રી દાસે ઉમેર્યું હતું.
4: आज का जो फोरकास्ट दिया गया है इसमें गुजरात रीजन है 16 जून से लेकर 18 जून तक हल्का से मध्यम बरसात होने का संभावना रहेगा. आज जो डिस्ट्रिक्ट हम हल्का से मध्यम बरसात के लिए पूर्वानुमान दे रहे हैं इसमें बनासकांठा, साबरकांठा, अरावली के लिए दिया गया है. 17-18 जून को दक्षिण गुजरात की जो जिलाएं है सूरत, तापी, नवसारी, वलसाड, दमन, दादरा नगर हवेली और डांग के लिए दिया गया है.
1: કચ્છ ભુજના 2 ખેલાડીએ સુરતમાં યોજાયેલી ગુજરાત સ્ટેટ પાવર લિફ્ટિંગ સ્પર્ધામાં સુવર્ણચંદ્રક જીત્યા છે. અમારા પ્રતિનિધિ હેમાંગ પટણી જણાવે છે કે 20 વર્ષના દિવ્યાંગ ખેલાડી નિત્ય અશોક હાથીએ પગમાં તકલીફ હોવા છતાં 2 હાથ બેન્ચ પ્રેસમાં ભારે વજન ઉપાડી આ સિદ્ધિ મેળવી હતી. આ સાથે જ 18 વર્ષના ખેલાડી ધારા શર્માએ પણ પાવર લિફ્ટિંગમાં સુવર્ણચંદ્રક જીતી રાજ્યનું નામ રોશન કર્યું છે.

0: રાજ્યમાં આ વર્ષે વરસાદ ખેંચાતા પ્રવાસીઓની સુવિધા માટે ગીર અભયારણ્યમાં આગામી 22 તારીખે વેકેશન પડશે. સાસણગીરના વન અધિક્ષક અગ્નેશ્વર વ્યાસે આ અંગે કહ્યું કે સિંહ દર્શનની સાથે રોજગારીને ધ્યાનમાં રાખી આ નિર્ણય કરાયો છે.
1: यहाँ पर इको टूरिज्म की दृष्टि से स्थानिक लोगों को रोजगार देने के लिए और यहाँ आने वाले प्रवासियों को लायन कंजर्वेशन और बायोडाइवर्सिटी के विषय में जानने को मिले, इसलिए जंगल सफारी का आयोजन किया जाता है. इस साल सरकार द्वारा निर्णय लिया गया है कि 22 जून तक हमारे यहाँ पर जंगल सफारी का आयोजन होगा. 23 जून से हमारे अभयारण्य विस्तार को बंद किया जाएगा.
0: राज्य सहित देशभरमां गत 12 वर्षमां डिजिटल क्रांतिनो नवो युग शुरू थयो छे. राज्यस्तरनी बैंकर्स समितिना जणाव्या मुजब राज्यमां अत्यार सुधीमां 6.99 करोड़ बचत खाताओमां ओछामां ओछी एक डिजिटल बैंकिंग सेवा उपलब्ध छे, जयरे 63.19% खाताधारको यूपीआई मोबाइल बैंकिंग अने यूएसएसडी एटले के इंटरनेट विना फोनथी बैंकिंग सेवानो उपयोग करे छे. अंतमां मुख्य समाचार फरी एकवार. રાજ્યમાં TD અને DPT ત્રિગુણી રસીકરણ મહાઅભિયાનનો આજથી પ્રારંભ. એક જ વર્ષમાં 5 કે તેથી વધુ વખત ચલણ ધરાવતા વાહન ચાલકોનું ડ્રાઇવિંગ લાયસન્સ તાત્કાલિક ધોરણે રદ કરાશે. રાજ્યભરમાંથી 5 કરોડ રૂપિયાથી વધુનો અખાદ્ય જથ્થો જપ્ત. 226 કરોડ રૂપિયાથી વધુના આતંકવાદી ફંડિંગ નેટવર્ક મામલે અમદાવાદથી વધુ એક આરોપીની ધરપકડ. દક્ષિણ ગુજરાતમાં આવતીકાલથી 2 દિવસ હળવા વરસાદની આગાહી અને સુરતમાં યોજાયેલી ગુજરાત સ્ટેટ પાવરલિફ્ટિંગ સ્પર્ધામાં કચ્છના 2 ખેલાડીએ સુવર્ણચંદ્રક જીત્યા. આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રે 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.
2: यार कोई ऐसी लाइफ इंश्योरेंस पॉलिसी बताओ जिसमें कम प्रीमियम हो, बोनस भी अच्छा मिले और भरोसे वाला भी हो.
3: TLI है ना.
4: सरकारी कर्मचारी के साथ साथ सभी प्रोफेशनल, ग्रेजुएट और डिप्लोमा होल्डर्स ले सकते हैं PLI पॉलिसी का फायदा और साथ में पोस्टल डिपार्टमेंट का भरोसा भी. अपने नजदीकी पोस्ट ऑफिस से आज ही संपर्क करें या लॉगिन करें indiapost.gov.in पर.

0: ખેડૂત મિત્રો, રામ રામ શ્રોતા મિત્રો. મિત્રો, આજે આપણે ગામનું ચોરું કાર્યક્રમમાં માહિતી મેળવવાના છે કમલમ પાકની ખેતી પદ્ધતિ વિશેની, જેને મિત્રો આપણે ડ્રેગન ફ્રૂટ તરીકે પણ ઓળખીએ છીએ. મિત્રો, આ વિષય પર વિસ્તૃત માહિતી આપવાના છે સંકલ્પ કુમાર પટેલ સાહેબ. તો ચાલો મિત્રો સાંભળીએ માહિતી કમલમ પાકની ખેતી પદ્ધતિ, એટલે કે ડ્રેગન પાકની ખેતી પદ્ધતિ.
1: નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે ડ્રેગન ફ્રૂટ, જેને આપણે કમલમ તરીકે ઓળખીએ છીએ, તેની ખેતી વિશે ચર્ચા કરીશું. ડ્રેગન ફ્રૂટ શું છે, એની ખેતી કેવી રીતે થાય છે, ખેડૂતોને એમાં શું ફાયદો થાય છે, એ વિશે હું આપને થોડુંક આજે જણાવીશ. સૌપ્રથમ તો વાત કરીએ તો ડ્રેગન ફ્રૂટ છે, ડ્રેગન ફ્રૂટ એટલે એક થોડ પ્રજાતિનું ફળ, જેની ઉત્પત્તિ વાત કરીએ તો દક્ષિણ અમેરિકા અને મેક્સિકોમાં એની ઉત્પત્તિ થઈ હતી. પછી ત્યાંથી આપણે બધા પ્લાન્ટિંગ મટીરિયલ ઇમ્પોર્ટ થયું અને ધીરે ધીરે પછી દુનિયાના બીજા દેશોમાં એનું વાવેતર ચાલુ થયું. આપણે ગુજરાતમાં છેલ્લા 4-5 વર્ષથી એની ખેતી દિન પ્રતિદિન વધતી જાય છે. તો આપણે ડ્રેગન ફ્રૂટની ખેતી કેમ કરવી જોઈએ, એનું શું મહત્ત્વ છે? તો ડ્રેગન ફ્રૂટની ખેતી એટલા માટે કરવી જોઈએ આપણે કે તેની

ખેતી કરવી એકદમ ઇઝી છે, એમાં કોઈ વધારે મહેનત નથી, લેબર નથી, એની આવક પણ વધારે થાય છે. ઇકોનોમિકલી જે ખેડૂતને બેનિફિટ થવો જોઈએ એ પણ વધારે થાય છે, અને એના મેડિસિનલ પ્રોપર્ટીઝ ઘણી બધી છે. જેમ કે એમાં કેલરીઝ ઓછી છે, ફેટ ઓછી છે, બીજી એની મેડિસિનલ વેલ્યુ બી ઘણી બધી છે, વિટામિન્સ છે, એ બધું ઘણું છે અંદર. હવે આપણે પહેલાં પહેલું ડ્રેગન ફ્રૂટની ખેતી કેવી રીતે થાય એ જાણીએ. તો ડ્રેગન ફ્રૂટની ખેતી એટલે કમલમ, એને કેવી રીતે રોપાય, ક્યાં આગળ રોપાય, કેવું વાતાવરણ, કેવી જમીન જોઈએ છે. તો ડ્રેગન ફ્રૂટની ખેતી કોઈ બી સારી જમીન જેમાં ઓર્ગેનિક કાર્બન વધારે હોય, એ કોઈ બી જમીન હોય એમાં ડ્રેગન ફ્રૂટની ખેતી આપણે કમલમની ખેતી કરી શકીએ છીએ. હવે એમાં પાણીની વાત કરીએ તો પાણી કેવું જોઈએ, તો પાણી 3000 TDS સુધીનું પાણી હોય ત્યાં સુધી ડ્રેગન ફ્રૂટની ખેતી થઈ શકે, એમાં કોઈ વાંધો આવતો નથી. હવે એ ખેતી ખેડૂતોની તૈયારી કેવી રીતે કરી, શરૂઆતમાં કેવી રીતે કરવી, તો ડ્રેગન ફ્રૂટની ખેતી માટે કાળી જમીન પણ ચાલશે, ગોરાળું પણ ચાલશે, બરાબર, નિતારવાળી જમીન જોઈએ કે જ્યાં પાણી ભરે રહેતું ના હોવું જોઈએ, એ બધી જમીનમાં ખેતી ચાલશે. ડ્રેગન ફ્રૂટની ખેતીમાં એનું વાવેતર કેવી રીતે કરવાનું, તો ડ્રેગન ફ્રૂટની ખેતીમાં અલગ અલગ રીતે વાવેતર થાય છે. એક કટકા કલમથી થાય છે, બીજથી થાય છે, અને ટીસ્યુ કલ્ચર રોપા, એ રીતે એનું 3 રીતે વાવેતર થાય છે. આપણે મોસ્ટલી બધા ખેડૂતો કટકા કલમથી એનું વાવેતર વધારે કરે છે, કારણ કે ઇઝીલી વાવેતર થાય છે, પ્લાન્ટિંગ મટીરિયલ સસ્તું પડે છે. એમાં છોડની જ્યારે આપણે પ્લાન્ટિંગ મટીરિયલ સિલેક્ટ કરીએ ત્યારે શું કાળજી રાખવાની હોય, તો પહેલાં પહેલું રોગમુક્ત અને જીવાતમુક્ત તંદુરસ્ત છોડ હોવો જોઈએ. એ છોડની લંબાઈ 20-25 સેન્ટીમીટર જેટલી હોવી જોઈએ, અને પ્રોપર એનું રૂટિંગ હોવું જોઈએ. ખાલી કટકો લાઈન તમે રોપી દેશો તો એ રીતે નહીં થાય, એને પહેલાં તમારે ઠેલીમાં ઉછેરવાની, એના રૂટિંગ થઈ જાય, મૂળ એના વિકસિત થઈ જાય, પછી તમારે ખેતરમાં એને ટ્રાન્સપ્લાન્ટ કરવાનું. હવે એમાં કેટલા ડિસ્ટન્સ આપણે રોપવી પડે, તો એ ડ્રેગન ફ્રૂટ છે ને, તમારે થાંભલા એક બે રીતે થાય, એક થાંભલા પદ્ધતિથી થાય અને એક ટ્રેલિસ પદ્ધતિથી થાય. તો બે થાંભલા વચ્ચેનું અંતર તમારે 8-1 ફૂટ જેટલું રાખે છે, દરેક ખેડૂતને પોતાની અનુકૂળતા પ્રમાણે રાખે, અને બે હાર વચ્ચેનું અંતર છે એ 10 ફૂટ રાખે છે, કે જેથી બીજા અંદર ઇન્ટરકલ્ચર ઓપરેશન કરવા હોય તો ઇઝી પડે. એમાં એક તમે થાંભલા રીતે રોપો તો એક થાંભલાની ફરતે 4 છોડ આવે છે, અને ચારે ચાર છોડ થાંભલાથી અડીને 2-3 સેન્ટીમીટર દૂર, કે ચાર આંગળ આપણે કહેવાય દેશી ભાષામાં, એટલા તમારે દૂર રાખવાના, અને ચાર દિશામાં ચાર છોડ તમારે રોપવાના. હવે પોલની સાઇઝ, તો પોલની સાઇઝ કેટલી રાખવાની, તો પોલની સાઇઝ છે ને તમારે 7 ફૂટ હાઇટ જોઈએ, 5 ઇંચ 5 ઇંચ જાડાઈ અને પહોળાઈ 5 ઇંચની હોય, અને એની હેડરિંગ, તો હેડરિંગ ચોરસ બી આવે છે અને ગોળ પણ આવે છે, તો ઓછામાં ઓછી ચોરસ હોય તો 1.5 ફૂટ બાય 1.5 ફૂટ હોવી જોઈએ, અને ગોળ હોય તો 1.5 ફૂટનો વ્યાસ આવવો જોઈએ એનો. હવે રોપણીનો સમય કયો છે, તો રોપણી તમારે જૂન મહિનાથી ચોમાસું જે હોય એમાં જૂન મહિનાથી જૂનથી જાન્યુઆરી સુધી એની તમે રોપણી સારી રીતે કરી શકો છો. રોપણીનું અંતર આપણે વાત થઈ, પછી એમાં પાયામાં તમારે ખાતર આપી દેવાના, જેમ કે આપણે છાણિયું ખાતર છે, બરાબર, દિવેલી ખોળ છે, પછી ફૂગનાશક દવા છે, થોડુંક પાયામાં તમારે એના ખાતર આપી દેવાના. હવે કઈ કઈ જાત તમે રોપી શકો, તો ડ્રેગન ફ્રૂટમાં રેડ ફ્લસ આવે છે, એટલે શું કે ઉપરની સ્કિન રેડ હોય એની અંદર પલ્પ પણ રેડ આવે છે, પછી ઉપરની સ્કિન રેડ હોય એની અંદર પલ્પ વ્હાઈટ કલરનો આવે છે, પછી ઉપરની સ્કિન યલો હોય પલ્પ વ્હાઇટ હોય, એવી ત્રણ અલગ અલગ જાત આવે છે. દરેક જણ પોતપોતાના નામથી કોઈ અલગ અલગ નામથી બધા બોલે છે. સપોઝ કે સી વેરાયટી કે છે, કોઈ કે છે કે રેડ ડાયમંડ છે, અલગ અલગ રોયલ છે, અલગ અલગ પોતપોતાના ખેડૂતો જે નર્સરી તૈયાર કરે છે એ લોકો પોતપોતાની રીતે અલગ અલગ નામ આપે છે. આપણે પિયત વ્યવસ્થાની વાત કરીએ એમાં તો ડ્રેગન ફ્રૂટ છે થોર પ્રજાતિનો છોડ કહેવાય, એટલે પાણીની જરૂરિયાત તો એને ઓછી જ પડતી હોય છે. એના છોડની સિસ્ટમ કેવી હોય, તો છોડના મૂળ છે ને જમીનના ઉપરના ભાગમાં રહે, છીછરા રહે, એટલે 1 ફૂટ સુધી ઊંડાઈ જાય એટલો ભેજ આપણે રાખવો જોઈએ. સારી ગુણવત્તા ફળ મેળવવા માટે ટપક સિંચાઈ પદ્ધતિ આપણે અપનાવીએ તો વધારે સારું, એનાથી નિંદામણ પણ કંટ્રોલ થશે અને પ્રોપર છોડને પાણી મળશે. અને ચોમાસામાં ક્યારે જરૂર જણાય, ચોમાસામાં તો જરૂર જણાય તો જ પાણી આપવું, બાકી વધારે પાણી આપવાની કોઈ જરૂર રહેતી નથી. હવે ઉનાળાની છોડમાં છે ને, ઉનાળામાં એની ઋતુમાં છોડમાં છોડ દીઠ તમારે 2-4 લિટર પાણી અઠવાડિયામાં આપવું જોઈએ. છેલ્લા તો એવું કહીશ કે તમારે ત્યાં પરિસ્થિતિ જોવાની, આબોહવા તઈની જમીનની પ્રત જોઈને પછી એ પ્રમાણે પાણી આપવાનું. છોડને છે ને હંમેશા ભેજ જોઈએ છે, પાણી નહીં, એટલે જમીનમાં ભેજ રાખવાનો. વધારે પડતું પાણી રાખશો તો એનો કુવારો લાગશે, એટલે ખાલી ભેજ રહે એ પ્રમાણે તમારે પાણી આપવાનું. બીજું, હવે એમાં ખાસ માવજત શું આપવી પડે, આપણે એને ટેકો આપવો પડે, તો ટેકો ક્યારે અને કેવી રીતે આપવાનો, તો છોડની ઊંચા વધવાની પ્રકૃતિ ખરી નાની અને નબળું થળ હોય છે, એટલે શરૂઆતથી જ એને ટેકાની જરૂર પડે છે. એમાં ટેકા આપવા માટે અલગ અલગ સિસ્ટમ છે,
એક સીમેના થાંભલા સાથે સિમેન્ટની રિંગ ઉપર હોય અથવા લોખંડની રિંગ હોય અથવા ટી આકાર ટ્રેલિસ અને સતત પિરામિડ આકાર ટ્રેલિસ જેવી પદ્ધતિઓ અલગ અલગ અપનાવવામાં આવે છે. સિમેન્ટના થાંભલા સાથે સિમેન્ટની રિંગવાળી પદ્ધતિમાં ખેડૂતમાં વધારે પ્રચલિત છે. સ્તંભ અને રિંગની કિંમત શરૂઆતમાં છે તેની સાઇઝ પર આધાર રાખે છે. આ પદ્ધતિમાં શરૂઆતમાં રોકાણ વધારે હોય છે, પરંતુ તેની ટકાઉ શક્તિ વધારે હોય અને ઉત્પાદન પણ એનું સારું મળે છે. એટલે શરૂઆતમાં તમારે રોકાણ વધારે હોય, પણ પછી પાછળથી લોંગ

0: ડ્યુરેશન સુધી એની આવક કોન્સ્ટન્ટ ચાલુ રહે છે. છોડની વૃદ્ધિ પ્રમાણે છોડને ઢીલા કપડા વડે એને બાંધવાનો રહેતો. હવે ટેમ્પરેચર, તો ટેમ્પરેચર કેટલું હોવું જોઈએ? તો ડ્રેગન ફ્રૂટમાં છે ને તમારે 35-37 ડિગ્રી ટેમ્પરેચર હોય ત્યાં સુધી એ તમારે ચાલે. એનાથી વધારે જાય તો શું થાય? તો એનાથી વધારે જાય ને તો ડ્રેગન ફ્રૂટમાં બર્નિંગની ઇફેક્ટ આવે, સનબર્ન થાય છે. એટલે શું, છોડ તમારો પીળો પડે છે. એટલે 35 સુધીનું ટેમ્પરેચર હોય તો એ આઈડિયલ કન્ડિશન છે કે તેમાં તમે ડ્રેગન ફ્રૂટનો સારી રીતે પાક કરી શકો. હવે એમાં ટેમ્પરેચર વધારે જાય તો શું કાળજી રાખવી પડે આપણે? તો ટેમ્પરેચર વધારે જાય તો આમાં એક રિસર્ચ એવું કહે છે કે તમારે નેટ ઉપર મારવાની, 50% નેટ હોય, લીલા કલરની હોય, વાઇટ કલરની હોય, કોઈ બી કલરની નેટ વાપરો, એટલે તમારે 3-4 ડિગ્રી ટેમ્પરેચર તમારું કંટ્રોલ થઈ જાય, ઓછું થઈ જાય બંને ટેમ્પરેચર કરતા. કારણ કે આપણે અહીંયા જોઈએ તો કેટલું 45 ડિગ્રી સુધી તાપમાન આપણું જાય છે ગુજરાતમાં. એટલે તમે નેટનો ઉપયોગ કરો તો ઘણું સારું રહેશે. વાવેતર થઈ જાય પછી એનું ઉત્પાદન ક્યારે ચાલુ થાય એક આપણે પ્રશ્ન આવે. તો વાવેતર થઈ જાય ને એના પછી લગભગ તમારે 12-15 મહિના પછી એનું ઉત્પાદન ચાલુ થાય છે. એમાં શરૂઆતમાં પહેલા વર્ષે છે તમને 1-2 કિલો પર પ્લાન્ટ તમને પ્રોડક્શન, પછી જેમ જેમ વર્ષ વધતા જશે એમ તમારું પ્રોડક્શન વધતું જશે. હવે એમાં ડ્રેગન ફ્રૂટમાં છે ને 1 કિલોના માર્કેટ વેલ્યુ તમે ગણવા જાઓ તો 150-200 રૂપિયા સુધી તમારે 1 કિલોનો ભાવ આવે છે. અને આ ફ્રૂટમાં કેવું છે, દિવસે દિવસે તમારી ડિમાન્ડ વધતી જાય છે. એટલે તમારે એને વેચવા માર્કેટ શોધવાની જરૂર નથી પડતી, લોકો તમારા ખેતરે આવીને લઈ જાય છે. અને એમાં જો તમે પ્રાકૃતિક ખેતીથી કરો છો ડ્રેગન ફ્રૂટ તો તમારે 250-300 રૂપિયા કિલો ડ્રેગન ફ્રૂટ તમારું વેચાય છે.
1: ખેડૂત મિત્રો, પટેલ સાહેબ પાસેથી વધુ ડ્રેગન ફ્રૂટની માહિતી સાંભળતા પહેલા સાંભળીએ આ ગુજરાતી ગીત.

0: નીતિ સાંભળીએ કમલમ પાકની ખેતી પદ્ધતિ વિશેની.
1: ડ્રેગન ફ્રૂટનું ઉત્પાદન ક્યારે ચાલુ થાય? મેં આપણે વાત કરી એ પ્રમાણે 12-15 મહિના પછી, એટલે લગભગ તમે સમજો જૂન મહિનાથી એનું ઉત્પાદન ચાલુ થાય. જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, જુલાઈ, જૂન જુલાઈથી ચાલુ થાય અને ઓક્ટોબર નવેમ્બર સુધીનું ઉત્પાદન ચાલુ રહે છે. એટલે તમે સમજો ને વાતને કે 5-6 મહિના એનું ઉત્પાદન ચાલુ રહે છે અને 5-6 વખત તમારે એનું વિની આવે છે. હવે એમાં બીજું એવું છે કે તમે જ્યારે એને ડ્રેગન ફ્રૂટમાં છે ને, પછી અલગ અલગ જાત આવે છે. એમાં અમુક જાત એવી આવે છે કે જે સેલ્ફ પોલિનેટેડ, એટલે એની જાતે પરાગનયન થાય છે, અને અમુક જાત એવી આવે છે કે જેમાં આપણે જાતે પરાગનયન કરાવવું પડે છે. એટલે પણ મોસ્ટલી આપણે ગુજરાતમાં બધા સેલ્ફ પોલિનેટેડ જે હોય છે એ જ વેરાયટી રોપાય છે. એમાં ઘણા બધામાં ખેડૂતો કાળજી નથી રાખતા, પાણી ભરાય છે કે જીવાતની વચ્ચે નિંદન ને બધું હોય, એટલે જીવાતનો ઉપદ્રવ વધી જાય, તો કયા કયા રોગ આવે છે? તો એમાં છે ને, પહેલો થડનો સડો આવે, પછી બળિયા ટપકા આવે, પછી એન્થ્રેક્નોસ એટલે કારમોરના કહેવાય, એ બધા રોગ આવે છે. તો શું એ થડનો સડો ક્યારે થાય? કે જ્યારે વધારે પડતું પાણી ભરાઈ જાય ને, એટલે થડનો સડો થાય, એટલે શું થાય, થડથી છોડ પોચો થઈ જાય અને પીળો પડી જાય છે. એના માટે આપણે શું કરવું પડે? તો પહેલાં પહેલું તો એ કે છે ને, તમારે એને પાણીનો ભરાવો ના થવા દેવો પડે, અને ડ્રેનેજ પ્રોપર થઈ જાય તો એને કશો વાંધો આવતો નથી. પછી આપણે બળિયા ટપકાનો રોગ આવે છે, કથ્થઈ કલરના ઉપર છે ને ટપકા થઈ જાય, તો એ ટપકાને નિયંત્રણ માટે શું કરવું પડે? તો જે રોગીષ્ટ ડાળીઓ હોય એ તમારે કાઢી નાખવી પડે, અને કોપર ઓક્સીક્લોરાઇડ છે એ 30 ગ્રામ 10 લિટર પાણીમાં નાખીને બોડો મિશ્રણ બનાવવાનું અને એનો છંટકાવ કરવાનો. એ છંટકાવ તમારે દેખાય એટલે તમારે છંટકાવ કરી દેવાનો. નવેમ્બર ડિસેમ્બરમાં ચોમાસું પૂરું થાય, ડ્રેગન ફ્રૂટ ઉતારી લો, એટલે તમારે રોગીષ્ટ ડાળીઓ એને કાપી લેવાની અને પછી એનો છંટકાવ કરવાનો. બીજો છંટકાવ તમારે ફેબ્રુઆરી માર્ચમાં કરવાનો, અને ત્રીજો છંટકાવ તમારે જૂન મહિનામાં, ચોથો તમારે ઓગસ્ટ મહિનામાં કરવાનો. એમાં તમે સ્ટેપ્રોસાયક્લિન પણ એડ કરી શકો કે જેથી કોઈ બેક્ટેરિયલ ઇન્ફેક્શન હોય તો પણ એ કંટ્રોલ થઈ જાય. પછી એન્થ્રેગ્નોસ એટલે કાલવરના જે, તો એમાં પણ એનો કંટ્રોલ કેવી રીતે કરશો? તો કાર્બનડેઝિમ છે, મેન્કોજેપ છે, એ જે ફૂગનાશક છે એ બધી દવાઓ પંપે 5 ગ્રામ પ્રમાણે ઉમેરી એનો સ્પ્રે કરો, એટલે તમારે એનું પણ કંટ્રોલ થઈ જાય છે. પછી જીવાતની વાત કરીએ તો આપણે ફળમાખી, તો ફળમાખી પણ છે ને એ બી તમને ઘણું નુકસાન કરે છે. તો ફળમાખીનો કંટ્રોલ કેવી રીતે કરવો? તો પહેલાં પહેલું તો છે ને, ડ્રેગન ફ્રૂટની વાડીમાં છોડની આજુબાજુમાં ગોળ કરવો. એટલે શું છે, ગોળ કરવાથી સૂર્યપ્રકાશ અને પરપક્ષીઓ જીવાનું જે હશે, પરજીવીઓ, એ બધા વસ્તુનો નાશ થઈ જશે, સૂર્યપ્રકાશ પૂરો મળશે. એટલે પછી એમાં છોડની ગોળ કરેલું હોય એની આજુબાજુમાં ક્વિનાલ ફોસશે, એ બધું તમારે આપી દેવાનું, એટલે જે બી એનું ફળમાખી નીચે હશે એનો કંટ્રોલ થશે. પછી મિથાઇલ બાયોલોજીકલ કંટ્રોલમાં મિથાઇલ્યુઝિનોલ, એના ટ્રેપ મૂકવાના આવે છે. પ્રતિ હેક્ટરે તમે 20 જેટલા ટ્રેપ મૂકો તો આવા બ્લોક છે ને 3-4 મહિના સુધી અસર રહેશે. એ બ્લોક તમે મૂકો એટલે 3-4 મહિના સુધીની અસર રહેશે, એટલે અને એની અસર પૂરી થાય એટલે તમારે સમયાંતરે એને બદલતું રહેવાનું. એની ઉપરાંત તમે લીમડાનાશક, જે કીટનાશક દવા આવે લીમડા આધારિત, નીમ ઓઇલ, એ પણ તમે એને છંટકાવ કરી શકો છો. આમાં બીજી મેજર તકલીફ છે ને, કીડીઓની આવે છે. તો કીડીઓના નિયંત્રણ માટે શું કરવું? તો કીડી માટે તમારે 1 લિટર પાણીમાં 400 ગ્રામ જેટલી ખાંડ નાખવાની અને 150-200 ગ્રામ જેવું બોરિક એસિડ, એનું દ્રાવણ તૈયાર કરવાનું. આ દ્રાવણને તમારે છોડની નજીક મૂકી રાખવાનું, એટલે શું થશે, જે કીડીઓ છે ને એ બધી ખાંડને લીધે પેલી બાજુ આકર્ષાઈ જશે દ્રાવણ બાજુ, એટલે તમારે જે છોડ છે એ છોડ પર એની એટેક થાય નહીં. પછી મેં કીધું સનબર્ન, તો સનબર્નમાં તો કેવું છે, તમારે નેટ જ મારવી પડે ઉપર, તો એ સનબર્નનો કંટ્રોલ થઈ શકે. પછી આવે છે ઉધઈ, તો ઉધઈમાં પણ આપણને ખબર જ છે કે ગોરાળું જમીન હશે તો તે આગળ ઉધઈનો ત્રાસ હશે જ. તેમાં બી ક્લોરોપાયરીફોસ છે અને જે બી દવાઓ, ઉધઈનાશક દવાઓ છે, એનો ઉપયોગ કરવાથી આપણે ઉધઈ પર સારું એવું કંટ્રોલ કરી શકીએ છીએ. પછી બીજો એક આમાં છે ને, ફૂલ ખરી પડે, ફળ પીળા પડી જાય, એ બધી તકલીફ આવે છે. એના માટે બી તમારે એનું કેમ એવું થાય એ પેલા જાણવું પડે. તો પાણી વધારે ઓછું આપો, પછી ન્યુટ્રિશન એટલે ખાતર વધારે ઓછું થાય, પોષક તત્વોની ઉણપ હોય, એ બધાને કારણે તમારે ફળ અને ફૂલનું ખરણ થાય છે. તો તમારે પ્રોપર જે રેકોમેન્ડેડ કરેલો ડોઝ હોય એ પ્રમાણે તમારે ખાતર આપવાનું, તો એનું ખરણ અટકશે. હવે ખાતર, તો ખાતર ક્યારે આપવાનું? આપણે ખાતરની વાત કરીએ તો ફળ ઉતાર્યા પછી નવેમ્બર મહિનામાં નાઇટ્રોજન છે 135 ગ્રામ, ફોસ્ફરસ 70 ગ્રામ અને પોટાસ 90 ગ્રામ પ્રતિ પોલ નવેમ્બર મહિનામાં આપવાનું ફળ ઉતાર્યા પછી. ત્યારબાદ 2 માસ પછી જાન્યુઆરી મહિનામાં 180 ગ્રામ નાઇટ્રોજન પ્રતિ પોલ, 105 ગ્રામ ફોસ્ફરસ અને 45 ગ્રામ પોટાસ એ પ્રતિ પોલ. પછી ફૂલ આવતા પહેલા મે મહિનામાં ફૂલ આવે એની પહેલા 45 ગ્રામ નાઇટ્રોજન, 35 ગ્રામ ફોસ્ફરસ, 90 ગ્રામ પોટાસ પર પોલ. ફળના વિકાસ સમયે 90 ગ્રામ નાઇટ્રોજન, 140 ગ્રામ ફોસ્ફરસ અને 75 ગ્રામ પોટાશ પ્રતિ પોલ આપવાનું. એ રીતે ટોટલ 450 ગ્રામ નાઇટ્રોજન, 350 ગ્રામ ફોસ્ફરસ અને 300 ગ્રામ પોટાશ પ્રતિ પોલ તમારે થાય. હવે એમાં ડ્રેગન ફ્રૂટમાં બાગાયત ખાતું એ આપણને ખેડૂતોને કેવી રીતે સહાય કરે છે એનું જાણીએ આપણે. તો બાગાયત ખાતું ડ્રેગન ફ્રૂટનું વાવેતર વધે એટલે કમલમ જેનું વાવેતર વધે એના માટે સઘન પ્રયત્ન કરી રહ્યું છે. બાગાયત ખાતા તરફથી ખેડૂતોને કમલમ પાકની ખેતીમાં પણ સહાય મળે છે. એમાં બાગાયત ખાતે જે યુનિટ કોસ્ટ નક્કી કરી છે 6 લાખ પ્રતિ હેક્ટર.

0: એમાં જનરલ ખેડૂત હોય એને 50% અને એસટીએસસી ખેડૂતોને 75%. 50%માં કેવી રીતે હોય છે? પ્રથમ વર્ષે જે થયેલ ખર્ચ હોય એને 50% અથવા મહત્તમ 2,44,420 રૂપિયા, અને બીજા વર્ષે જે હેડરિંગ અથવા ટ્રેલિસમાં વાયર વપરાય છે એમાં 50%, એના 50%માં મહત્તમ 55,580 રૂપિયા. અને એસટી ખેડૂતમાં પ્રથમ વર્ષે 75% પ્રમાણે 3,66,630, અને બીજા વર્ષે હેડરિંગ અથવા ટ્રેલિસ માટે 75% પ્રમાણે 83,370 રૂપિયા. ગુજરાતમાં આપણે વાત કરીએ તો લગભગ 1,000 કરતાં વધારે હેક્ટરનું ડ્રેગન ફ્રૂટનું વાવેતર છે. એમાં વડોદરા જિલ્લાની વાત કરીએ તો લગભગ 50 હેક્ટરથી વધારે વડોદરા જિલ્લાનું વાવેતર છે. એટલે દિવસે દિવસે ડ્રેગન ફ્રૂટનું વાવેતર વધતું જાય છે. અને ખેડૂતોને બી હું એવું એડવાઇસ કરીશ કે તમારી લાંબી ચોડી જમીન હોય તો એક ક્રોપના કરતાં અલગ અલગ પાક કરવા જોઈએ. એમાં ડ્રેગન ફ્રૂટ પર તમે કરો. એમાં ખેડૂતો જે સાથે જે એમાં વાર્તાલાપ થાય છે એ પ્રમાણે, ખેડૂતોના અનુભવ પ્રમાણે, જે માર્કેટ છે એ લોકોએ જે કીધું એ પ્રમાણે અંદાજિત તમારે 3 વર્ષે તમારો બધો ખર્ચો નીકળી જાય છે. અને 3 વર્ષ પછી જે થાય છે એ બધી આવક જ છે, એટલે નફો છે. એ 3 વર્ષ પછી જે પૈસા આવે છે, આવક આવે, એ બધો મોસ્ટલી તમારો નફો છે. પોલના પૈસા, પછી પ્લાન્ટિંગ મટીરિયલના પૈસા, છોડના પૈસા, એ બધા તમારે નીકળી જાય છે. અને ઉપરથી સરકાર તમને સહાય આપે છે, એટલે શું 2 વર્ષ પછી તમારે લગભગ નફો આવે છે. ઇનપુટનું જન્મનું આયુષ્ય 25-30 વર્ષનું હોય છે. એમાં ખેડૂતો બીજું કે બાગાયત ખાતું પ્રોસેસિંગમાં પણ સહાય આપે છે. તો જ્યારે બી તમારે ડ્રેગન ફ્રૂટ છે એવું લાગે કે તમને ભાવ નથી મળતો, આ શક્યતા છે બધી, તો તે ઘડી તમે એનું પ્રોસેસિંગ કરો. તો પ્રોસેસિંગ કરીને તમે જામ બનાવો, જેલી બનાવો, એની કેન્ડી બનાવો, ચોકલેટ બનાવો, તો એમાં પણ તમને સારી એવી આવક થશે. અને જે તમે મશીનરી એમાં ખરીદશો એમાં પણ બાગાયત ખાતું તમને સહાય આપે છે. એમાં પણ 40-65% સુધીની સહાય હોય છે. ડ્રેગન ફ્રૂટની મેડિસિનલ વેલ્યુની વાત કરીએ ને તો એમાં એક તો કોલેસ્ટ્રોલ ઓછું હોય છે, પછી વિટામિન અને ખનિજ એની ખાંડ છે એવું તમે સમજો ને. ડ્રેગન ફ્રૂટમાં આયર્ન છે, ફોસ્ફરસ છે, કેલ્શિયમ છે, બધા ખનિજો હોય છે. એમાં વિટામિન સી, વિટામિન B1, B2, B3, પ્રોટીન, ફાઇબર, ઓછામાં ઓછા 80% પાણી સારા પ્રમાણમાં હોય છે. ડ્રેગન ફ્રૂટમાં વિટામિન સી ઊંચા પ્રમાણમાં હોય છે, જે અસ્થમામાં શ્વસન જેવા રોગો સામે લડવામાં મદદ કરે છે. પછી હૃદય માટે પણ લાભદાયક છે ડ્રેગન ફ્રૂટ, રક્તવાહિની આરોગ્ય માટે પણ લાભદાયક છે. ડ્રેગન ફળમાં ચરબીની માત્રા ખૂબ જ ઓછી હોય છે. ડ્રેગનના ફળમાં, એટલે કમલમના ફળમાં ફાઈબરની માત્રા ઊંચી હોય છે, જે ડાયાબિટીસ નિયંત્રણ કરવામાં મદદ કરે છે. પછી સંધિવા, સાંધા ખંજવાળમાં ઘટાડો કરે છે, જેથી તે એક બળતરા વિરોધી પણ ફળ કહી શકાય. કોલેસ્ટ્રોલ ઓછું હોય છે. પાણીનો પીએચ 5.5 થી 6 હોય તો ડ્રેગન ફ્રૂટ માટે ઘણું સારું કહેવાય હોય છે. હવે ડ્રેગન ફ્રૂટ આપણે કઈ કઈ જગ્યાએ વધારે થાય છે તો વડોદરા જિલ્લામાં વાત કરીએ તો વડોદરામાં કરજણ તાલુકો, ડભોઈ તાલુકો, સિનોર તાલુકો, એ બધી જગ્યાએ ડ્રેગન ફ્રૂટનું વાવેતર દિન પ્રતિદિન વધતું જાય છે. પછી બીજી સાઉથ ગુજરાતમાં વાત કરીએ તો સુરત છે. સુરતમાં ઓલપાડ અને પલસાણા તાલુકો છે, ત્યાં આગળ ડ્રેગન ફ્રૂટનું સારું એવું વાવેતર થાય છે. અને કચ્છમાં પણ સૌથી વધારે વાવેતર મારે ધ્યાનમાં છે ત્યાં સુધી કચ્છમાં છે, કારણ કે ત્યાં લાંબી જમીનો હોય છે એટલે ત્યાં લાંબા પટ્ટા જ હોય છે અને વાવેતર પુષ્કળ પ્રમાણમાં છે. હવે ખેડૂતોને ડ્રેગન ફ્રૂટની ખેતી કરવી છે તો પ્લાન્ટિંગ મટીરિયલ ક્યાંથી મળે? તો ખેડૂતોને એવું સજેશન આપીશ, જે બી ખેડૂતો ડ્રેગન ફ્રૂટની ખેતી કરે છે ત્યાં તમે જાઓ, એનું ફળ જુઓ કેવું છે, ત્યાં આગળ છોડ જુઓ કેવા છે. અને એ ખેડૂતો પ્લાન્ટિંગ મટીરિયલ તૈયાર કરતા હોય છે કે ત્યાં આગળ સારું ગુણવત્તાવાળું, રોગ જીવાત મુક્ત, અને જે જાત વેરાયટી છે એ માર્કેટમાં કેવી છે એનું ટેસ્ટ કરો તમે, અને પછી ત્યાંથી એ ખેડૂત પાસેથી બી તમે એનું પ્લાન્ટિંગ મટીરિયલ ત્યાંથી વ્યાજબી ભાવે તમે લઈ શકો છો. તે શું તમારી ચોક્કસ ખાતરીનું કે ભાઈ તમે છોડ જોયો છે, કેવું એનું ફ્રૂટ આવે છે, અને એમાંથી જે પ્લાન્ટ છે એમાંથી જે પ્લાન્ટ તૈયાર કરીને તમને આપશે. અને તમારે ડ્રેગન ફ્રૂટની જો વધારે માહિતી જોઈતી હોય તો તમારે જે તે જિલ્લાની બાગાયતની કચેરી હોય ત્યાં આગળ તમે જાઓ, અથવા તમારા તાલુકા બાગાયત અધિકારીનો સંપર્ક કરો કે જેથી તમને એ ડ્રેગન ફ્રૂટની વિશેષ માહિતી આપશે.
1: ખેડૂત મિત્રો, તમે સાંભળી રહ્યા હતા માહિતી કમલમ પાકની ખેતી પદ્ધતિ વિશેની. અને મિત્રો, આ વિષય પર જાણકારી આપી સંકલ્પ કુમાર પટેલ સાહેબે. ખેડૂત મિત્રો, કાર્યક્રમના અંતમાં સાંભળીએ આ ગીત.

હવે સાંભળીએ આજના હવામાન સમાચાર. આજના હવામાન ખાતાની યાદી જણાવે છે કે ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠા અને અરવલ્લીમાં હળવેથી મધ્યમ વરસાદની સંભાવના છે. બાકીના દક્ષિણ ગુજરાતમાં અમુક વિસ્તારોમાં બાદ કરતા હવામાન એકંદરે સૂકું રહેશે. માછીમાર ભાઈઓ માટે પણ કોઈ અગત્યની સૂચના આપેલ નથી. તો આ હતા આજના હવામાન સમાચાર. આ સાથે જ આજનો કાર્યક્રમ ગામનો ચોરો અહીં સમાપ્ત થાય છે. તો રામનું નામ લઈ છૂટા પડી એ રામ રામ રામ રામ.

0: આકાશવાણી સમાચાર સોનલ પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફાન્સમાં G7 શિખર સંમેલન દરમિયાન એક ઉચ્ચસ્તરીય કાર્યસત્રમાં ઉપસ્થિત. કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે નવી દિલ્હીમાં ખરીફ 2026 સિઝન માટે દેશભરમાં તૈયારીઓની સમીક્ષા કરી. નીટ યુજીની પુનઃપરીક્ષા અગાઉ સરકારે 22 જૂન સુધી ઓનલાઇન મેસેજિંગ એપ ટેલિગ્રામ પર પ્રતિબંધ મૂક્યો. અમેરિકાના સહયોગી દેશોએ યુક્રેન સંઘર્ષને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના એજન્ડામાં ફરી પ્રાથમિકતા આપવા ભાર આપ્યો. અને ભારતીય મહિલા ટીમ FIH હોકી નેશન્સ કપની સેમીફાઇનલમાં પહોંચી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હાલમાં ફાન્સના એવિયનમાં G7 શિખર સંમેલનમાં નવી ભાગીદારી બનાવી અને આંતરરાષ્ટ્રીય એકતાનું પુનઃનિર્માણ થીમ પર એક ઉચ્ચસ્તરીય કાર્યસત્રમાં ભાગ લઈ રહ્યા છે. આ સત્રમાં G7 રાષ્ટ્રોના નેતાઓ, ભાગીદારી દેશો અને વિશ્વ બેંક અને આફ્રિકન વિકાસ બેંકના મુખ્ય પ્રતિનિધિઓ ભાગ લઈ રહ્યા છે. ફાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રો દ્વારા પ્રધાનમંત્રી અને અન્ય ભાગીદાર દેશોના નેતાઓનું ઔપચારિક સ્વાગત કર્યા પછી બેઠક શરૂ થઈ. શ્રી મોદી કેનેડાના પ્રધાનમંત્રી માર્ક કાર્ની, યુનાઇટેડ કિંગડમના પ્રધાનમંત્રી કીર સ્ટારમર અને સંયુક્ત આરબ અમીરાતના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નાહયાન સાથે દ્વિપક્ષીય બેઠક યોજશે. આજે રાત્રે તેઓ ફાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રો દ્વારા આયોજિત ગાલા ડિનરમાં પણ હાજરી આપશે. લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ લોકશાહીમાં વધુ જનભાગીદારીના મહત્વ પર ભાર મૂક્યો છે. નવી દિલ્હીમાં વિકસિત ભારત યુવા સંસદ 2026ના સહભાગીઓ સાથે વાતચીત કરતા શ્રી બિરલાએ કહ્યું કે વિવિધ સંસ્કૃતિ અને વિવિધ ભૌગોલિક પરિસ્થિતિઓ સાથે વિશ્વની સૌથી વધુ વસ્તી હોવા છતાં ભારત આઝાદી પછી વધતી જતી જનભાગીદારી સાથે વિશ્વની સૌથી મોટી લોકશાહી તરીકે ઉભરી આવ્યો છે. તેમણે કહ્યું કે દેશના ભવિષ્યને આકાર આપવા અને વિકસિત ભારતના લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે લોકશાહીમાં સક્રિય અને સમાવિષ્ટ ભાગીદારી જરૂરી છે.
1: કેસે હમ વિકસિત ભારત કે સંકલ્પ કો પૂરા કર સકતે હૈ ઇસકે લિયે યુવા સંસદ કે માધ્યમ સે તર્ક સંવાદ કી સંસ્કૃતિ કો બઢાને કા એક કાર્યક્રમ આયોજિત કિયા ઓર નિશ્ચિત રૂપ સે આજ 50 લાખ સે જ્યાદા યુવા યુવા સંસદ સે જુડે અલગ અલગ રાજ્યો કે અંદર યુવાઓ ને ઉસ રાજ્ય કે વિકસિત ઓર વિકસિત કે સાથ ભારત વિકસિત કે સપનો કો સાકાર કરને કે લિયે અપને વિચાર રખે.
0: કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે આજે નવી દિલ્હીમાં ઉચ્ચસ્તરીય કૃષિ સમીક્ષા બેઠક યોજી હતી અને ખરીફ 2026 સિઝન માટે દેશભરમાં તૈયારીઓની વિગતવાર સમીક્ષા કરી હતી. કૃષિ મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે સંભવિત અલનીનો પરિસ્થિતિઓના સંદર્ભમાં તેમણે કપાસનું ઉત્પાદન વધારવા, કઠોળમાં આત્મનિર્ભરતા પ્રાપ્ત કરવા અને ઓછા વરસાદવાળા જિલ્લાઓ માટે આગોતરી તૈયારીઓ પર ખાસ ભાર મૂક્યો. જે જિલ્લાઓમાં ઓછો વરસાદ અથવા અસમાન વરસાદની સંભાવના છે ત્યાં અગાઉથી સંપૂર્ણ તૈયારીઓ કરવા શ્રી ચૌહાણે સ્પષ્ટ નિર્દેશો આપ્યા. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીને આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં છેલ્લા 12 વર્ષમાં દેશના માળખાગત ક્ષેત્રમાં થયેલા પરિવર્તન પર પ્રકાશ પાડ્યો. સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી નવીને કહ્યું કે દેશમાં ઝડપી અને વ્યાપક વિકાસ થયો છે, જેણે કનેક્ટિવિટીને મજબૂત બનાવી છે અને નવી તકોનું સર્જન કર્યું છે. તેમણે નોંધ્યું કે રાષ્ટ્રીય ધોરીમાર્ગ નેટવર્ક 91,000 કિલોમીટરથી 1,46,000 કિલોમીટરથી વધુ વિસ્તર્યું છે, જ્યારે મેટ્રો રેલ નેટવર્ક લગભગ 250 કિલોમીટરથી વધીને લગભગ 1,200 કિલોમીટર થયું છે. કેન્દ્ર સરકાર દ્વારા નાના ગામડાઓમાં કફ સિરપના વેચાણ માટે આપવામાં આવેલી છૂટ પાછી ખેંચી લેવામાં આવી છે. સરકારે ઔષધ નિયમો 1945માં સુધારો કરીને સૂચના આપી છે કે હવે નાના ગામડાઓમાં કફ સિરપનું વેચાણ અને

0: વિતરણ ફક્ત યોગ્ય રીતે પરવાના પ્રાપ્ત દવાની દુકાનો દ્વારા જ થવું જરૂરી રહેશે.
1: स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय ने एक अधिसूचना जारी कर कहा है कि औषधि नियमों के अनुसूची के में दवाओं के वर्ग शीर्षक के अंतर्गत शामिल सिरप शब्द को हटा दिया गया है. सिरप शब्द हटाए जाने के बाद अब खांसी के सिरप को इस छूट का लाभ नहीं मिलेगा. इससे पहले 1000 से कम आबादी वाले ग्रामीण क्षेत्रों में खांसी के सिरप की बिक्री को लाइसेंस संबंधी प्रावधानों से छूट मिली हुई थी. यह संशोधन सिरप आधारित औषधियों पर नियामकीय निगरानी को और सुदृढ़ करने तथा छूट संबंधी व्यवस्था को वर्तमान जन स्वास्थ्य और सुरक्षा आवश्यकताओं के रूप बनाने के उद्देश्य से किया गया है. आनंद कुमार, आकाशवाणी समाचार, दिल्ली.
0: 21 जूने યોજાનારી નીટ યુજીની પુનઃ પરીક્ષા પહેલા સરકારે 22મી જૂન સુધી ઓનલાઈન મેસેજિંગ અને સોશિયલ મીડિયા એપ ટેલિગ્રામ પર પ્રતિબંધ મૂક્યો છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી NTAએ ભારતમાં ટેલિગ્રામ એક્સેસને નિર્ધારિત અને મર્યાદિત સમયગાળા માટે પ્રતિબંધિત કરવાના ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલયના નિર્દેશોને આવકાર્યા છે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/u અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરશો. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે પ્રસ્તાવિત મધ્ય પૂર્વ ભારત પાણીની પાઇપલાઇન પર મંત્રાલય દ્વારા હાલમાં આવી કોઈ દરખાસ્ત વિચારણા હેઠળ નથી. એક નિવેદનમાં મંત્રાલયે જણાવ્યું હતું કે તેમણે મીડિયા અહેવાલોને શ્રેણી જોઈ છે, જે સૂચવે છે કે સરકાર ગુજરાતને ઓમાન અને અન્ય અખાતી દેશો સાથે જોડતી ઊંડા સમુદ્રી ઉર્જા પાઇપલાઇન મધ્ય પૂર્વ ભારત પાણી પાઇપલાઇન સક્રિયપણે આગળ ધપાવી રહી છે. તેમણે ઉમેર્યું હતું કે મંત્રાલયમાં કોઈપણ સ્તરે આ પ્રોજેક્ટ પર ઓમાન અથવા અન્ય કોઈપણ અખાતી દેશો સાથે કોઈ સક્રિય ચર્ચા કે વાટાઘાટો થઈ નથી. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલે ફ્રાન્સના નાઇસ માસેના ખાતે યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ UPI લોન્ચ કર્યું છે. એક સોશિયલ મીડિયા સંદેશમાં શ્રી ગોયલે જણાવ્યું કે ફ્રાન્સના અગ્રણી રિટેલ સ્થળોમાંના એક પર ભારતના વિશ્વસ્તરીય ડિજિટલ પેમેન્ટ પ્લેટફોર્મને લાવીને UPIના વૈશ્વિક વિસ્તરણમાં વધુ એક મહત્વપૂર્ણ પગલું છે. ઈરાને આજે કહ્યું કે અમેરિકા સાથેના યુદ્ધનો અંત લાવવામાં કરારમાં ઇઝરાયેલને પણ લેબનોનમાંથી પાછા ફરવાની જરૂર પડશે. ઈરાનના વિદેશમંત્રી અબ્બાસ અરાઘચીએ કહ્યું કે દક્ષિણ લેબનોન પર ઇઝરાયેલનો સતત કબજો અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલા સમજૂતી કરારનું ઉલ્લંઘન હશે. જો કે અમેરિકાએ હજુ સ્પષ્ટતા કરી નથી કે લેબનોન અંતિમ કરારનો ભાગ છે કે નહીં. મુખ્ય ઔદ્યોગિક રાષ્ટ્રના ગ્રુપ ઓફ 7 શિખર સંમેલનમાં અમેરિકાના સહયોગી દેશોએ આજે 4 વર્ષથી ચાલતા યુક્રેન સંઘર્ષને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના એજન્ડામાં ફરી પ્રાથમિકતા આપવા પર કામ કર્યું. ફ્રાન્સના યજમાન રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોને કહ્યું કે તેઓ ટ્રમ્પને યુક્રેનને ટેકો આપવાનું ચાલુ રાખવા અને શાંતિ કરાર સુધી પહોંચવામાં મદદ કરવા માટે રશિયા પર દબાણ વધારવા માટે સમજાવવાનો પ્રયાસ કરશે. ટ્રમ્પના નેતૃત્વમાં અમેરિકાએ યુક્રેનને અપાતી સહાયમાં ઘટાડો કર્યો હોવાથી ફ્રાન્સ અને તેના યુરોપિયન સાથીઓ હવે યુક્રેનને લશ્કરી અને નાણાકીય સહાય પૂરી પાડનારા સૌથી મોટા દેશો છે. ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડમાં રમાઈ રહેલી FIH હોકી નેશન્સ કપની સેમીફાઇનલમાં ભારતીય મહિલા ટીમે પ્રવેશ કર્યો છે. ભારતે બીજા પુલ એ મેચમાં જાપાનને 2-1 હરાવ્યું. અમેરિકા અને જાપાન સામેની જીતથી 6 પોઈન્ટ સાથે પુલ એમાં જીતથી ભારત ટોચ પર પહોંચી ગયું. આગામી ગુરૂવારે ટુર્નામેન્ટના છેલ્લા પુલ એ મેચમાં ભારતનો મુકાબલો ઉરુગ્વે સામે થશે, જ્યારે જાપાન અને અમેરિકા પુલ એમાંથી બીજી સેમીફાઇનલમાં સ્થાન મેળવવા માટે ટકરાશે. દરમિયાન પુરૂષોની હોકીમાં ભારત નેધરલેન્ડ્સના રોટરડેમમાં FIH હોકી પ્રો લીગમાં જર્મનીનો સામનો કરશે. ફૂટબોલમાં ફિફા વિશ્વકપ 2026માં ફ્રાન્સ આજે રાત્રે અમેરિકાના ન્યૂજર્સીમાં ગ્રુપ 1 માસેનેંગલ સામે ટકરાશે. આ મેચ ભારતીય સમય મુજબ રાત્રે 12:30 વાગે શરૂ થવાની છે. અન્ય એક મેચ બોસ્ટન સ્ટેડિયમ ખાતે ગ્રુપ 1માં નોર્વે અને ઇરાક વચ્ચે મુકાબલો રમાશે. આ મેચ ભારતીય સમય મુજબ સવારે 3:30 વાગે શરૂ થશે. ભારતીય હવામાન વિભાગે રવિવાર સુધી અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, ઉપહિમાલય, પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. વિભાગે શુક્રવાર સુધી તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં ભારે વરસાદની આગાહી કરી છે, જ્યારે દિલ્હી, ચંદીગઢ, હરિયાણા, પંજાબ, હિમાચલ પ્રદેશ, આંતરિક કર્ણાટક, જમ્મુ કાશ્મીર, લદ્દાખ, ઝારખંડ, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રમાં વીજળી અને 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફ્રાન્સમાં G7 શિખર સંમેલન દરમિયાન એક ઉચ્ચસ્તરીય કાર્યસત્રમાં ઉપસ્થિત. કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે નવી દિલ્હીમાં ખરીફ 2026 સિઝન માટે દેશભરમાં તૈયારીઓની સમીક્ષા કરી. નીટ યુજીની પુનઃ પરીક્ષા અગાઉ સરકારે 22 જૂન સુધી ઓનલાઈન મેસેજિંગ એપ ટેલિગ્રામ પર પ્રતિબંધ મૂક્યો. અમેરિકાના સહયોગી દેશોએ યુક્રેન સંઘર્ષને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના એજેન્ડામાં ફરી પ્રાથમિકતા આપવા ભાર મૂક્યો. ભારતીય મહિલા ટીમ FIH હોકી નેશન્સ કપની સેમીફાઇનલમાં પહોંચી. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.

શ્રોતા મિત્રો, આજે જાણીતા ગાયક અને સંગીતકાર હેમંત કુમારની જન્મ જયંતિ. સારેગામા કાર્યક્રમમાં આજે પ્રસ્તુત કરીએ છીએ હેમંત કુમારે ગાયેલા કેટલાક વિશેષ ગીતો. પ્રથમ સાંભળીએ ફિલ્મ સોલવા સાલ થી હેમંત કુમારનું સ્વર, એસ ડી બર્મનનું સંગીત નિર્દેશન અને મજરૂ સુલતાનપુરીના બોલ.

શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો સારેગામા કાર્યક્રમમાં. આજે હેમંત કુમારની જન્મજયંતિ નિમિત્તે એમને ગાયેલા કેટલાક વિશેષ ગીતો સાંભળીએ હવે એમના સ્વરને શકીલ બદાયુની આ રચના સાથે. ફિલ્મ 20 સાલ બાદ.

શ્રોતા મિત્રો, સાંભળીએ હવે બાત એક રાત કી ફિલ્મ થી એસડી બર્મનનું સંગીત નિર્દેશન મજરૂહ સુલતાનપુરીની શબ્દ રચના સાથે હેમંત કુમારના સ્વરમાં.

0: ઓલા જુવાનની વાત સાંભળીને
1: માછીમારી કરતા એને દરિયામાં બેનામી નશીલા પદાર્થોની જાણ તુરત જ મરીન પોલીસને કરી દીધી.
0: ગાંજો, અફીણ, કોકેઇન, એમડીએમએ જેવા નશીલા પદાર્થોની હેરાફેરી કરવાના ગુનાઓમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગુનેગાર વ્યક્તિ સામે કડક કાર્યવાહી અને ધરપકડ થઈ શકે છે. અને આપણને કોઈને પણ દરિયામાં કોઈ શંકાસ્પદ બોટ, વિદેશી કે અજાણી વ્યક્તિ કે બેનામી ડ્રગ્સ નજરે ચડે તો જીવનની જેમ તરત જ ગુજરાત મરીન પોલીસને 1093 પર જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
2: जानते हो दोस्तों, जिसे हम सिर्फ चिलचिलाती धूप कहते थे, आज उसी धूप से हम अपनी छतों पर ऊर्जा बना लेते हैं. तभी तो आज लगभग 37 लाख घर पीएम सूर्य घर बने हैं, जिससे देश का बिजली बिल घटा है और आत्मविश्वास बढ़ा है.
3: एक दशक पहले भारत सोलर पावर के मामले में बहुत पीछे था, लेकिन आज सोलर पावर के मामले में भारत दुनिया के टॉप 5 देशों में आ गया.
2: 12 साल विश्वास के, विकास के, जन कल्याण के.

શ્રોતા મિત્રો, હવે સાંભળીએ સાહિર લુધિયાનવીની કલમેન એસ ડી બર્મનના તાલે હેમંત કુમારે ગાયેલું પ્યાસા ફિલ્મનું આ ગીત.

0: સાંભળો છો, દરિયો ખેડવા જાવ છો તો ટોકન તો લીધું છે ને?
1: હા હા, યાદ રાખીને લીધું છે. મને એ પણ ખબર છે કે જે વ્યક્તિના નામનું ટોકન હોય તે જ વ્યક્તિ દરિયો ખેડવા જઈ શકે છે. બીજા કોઈના નામે દરિયો ખેડવા જવું એ સજાપાત્ર ગુનો છે, અને એમ કરવાથી માછીમારીનું લાયસન્સ કેન્સલ થઈ શકે છે અને ડીઝલ પર મળતી સબસિડી પણ બંધ થઈ શકે છે.
0: એ ધ્યાન રાખજો કે શંકાસ્પદ બોટ, વિદેશી કે અજાણી વ્યક્તિ દેખાય તો તરત જ 1093 પર મરીન પોલીસને જાણ કરવી.
1: હા મારી માં, કાયદાનું પાલન કરીશ અને ટોકન લઈને જ દરિયો ખેડવા જઈશ. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
2: છેલ્લા 12 વર્ષથી અહીં વિકાસના સંકલ્પો કદી અટકતા નથી, પુરુષાર્થની ગાથાઓ ક્યારેય ખૂટતી નથી. આ યાત્રા છે છેલ્લા 12 વર્ષથી વિકાસને સમર્પિત યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વની. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના. આ સફર છે માં નર્મદાથી જળ સમૃદ્ધ થતી ધરાની, સ્માર્ટ સિટીઝથી દુનિયામાં ચમકતી આધુનિકતાની, બુલેટ ટ્રેન અને વંદે ભારતની ગતિશીલતાથી લખાતા એક નવા ભવિષ્યની, અને ગગનામતા ભારતના આત્મવિશ્વાસની. 12 વર્ષની આ યાત્રા છે ગુજરાતમાં અંત્યોદય અને ગરીબ કલ્યાણની, સેવા અને સુશાસનની, પીએમ આવાસ, હર ઘર જળ, કિસાન સન્માન અને આયુષ્યમાન કવચથી મજબૂત થતા જન જનના આત્મવિશ્વાસની, અને હવે તો માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસોથી દેશનું ગ્રોથ એન્જિન ગુજરાત બની રહ્યું છે ગ્રીન એનર્જી અને ભવિષ્યની આધુનિક ટેકનોલોજીનું પાવર હાઉસ. આવો આ વિકાસના મહાયજ્ઞને વધુ વેગવંતો બનાવીએ, વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનાવીએ. 12 વર્ષ વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના.
3: હેમંતકુમારના સ્વરને શ્રોતા મિત્રો, ચાલો સાંભળીએ હવે ફિલ્મ કોહરાથી કૈફી આઝમીએ લખેલા આ શબ્દો સાથે.

0: બાબુ દરિયે જાય છે તો ભૂલે ચુકે પણ IMBL નજીક જતો નહીં હો, ત્યાં માછીમારી કરવી ગુનો છે, ખબર છે ને?
1: હા બાપુ, મને ખબર છે કે પાકિસ્તાન IMBL ઓળંગીને માછીમારી કરતા આપણા માછીમારોનું અપહરણ કરી તેમને જેલમાં પૂરી દે છે, અને આપણી બોટનો ઉપયોગ આપણા જ દેશ વિરોધી પ્રવૃત્તિઓમાં કરવામાં આવે છે.
0: અને ક્યારે કોઈ શંકાસ્પદ વ્યક્તિ કે વસ્તુ દેખાય તો 1093 પર ગુજરાત મરીન પોલીસ ને જાણ કરજે.
2: આપણી સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
3: જાનતે હો દોસ્તો, જિસે હમ સિર્ફ ચિલચિલાતી ધૂપ કહેતે થે, આજ ઉસી ધૂપ સે હમ અપની છતો પર ઊર્જા બના લેતે હૈ. તભી તો આજ લગભગ 37 લાખ ઘર PM સૂર્ય ઘર બને હૈ, જિસે દેશ કા બિજલી બિલ ઘટા હૈ ઓર આત્મવિશ્વાસ બઢા હૈ.
4: એક દશક પહેલે ભારત સોલર પાવર કે મામલે મેં બહોત પીછે થા, લેકિન આજ સોલર પાવર કે મામલે મેં ભારત દુનિયા કે ટોપ 5 દેશો મેં આ ગયા.
3: 12 સાલ વિશ્વાસ કે વિકાસ કે જન કલ્યાણ કે. પતા હૈ જો નોર્થ ઈસ્ટ કભી દૂર લગતા થા, વો હમારે દિલો કે ઓર કરીબ આ ગયા હૈ પિછલે 12 સાલો મેં. જબ સે નોર્થ ઈસ્ટ કે નેશનલ હાઈવે કી લંબાઈ બઢકર 16,200 કિલોમીટર હુઈ હૈ, સિક્કિમ ઓર અરુણાચલ કો પહેલી બાર એર કનેક્ટિવિટી મિલી હૈ, તબ સે નોર્થ ઈસ્ટ સે દૂરિયાં ઘટી હૈ.
4: નોર્થ ઈસ્ટ અબ દૂર નહીં રહા, નોર્થ ઈસ્ટ અબ દિલ કે ભી પાસ હૈ, દિલ્હી કે ભી પાસ હૈ.
3: 12 સાલ વિશ્વાસ કે વિકાસ કે જન કલ્યાણ કે.
5: શ્રોતા મિત્રો, હેમંતકુમારની જન્મજયંતિ નિમિત્તે આપણે સાંભળી રહ્યા છીએ એમનો સ્વર. સાંભળી હવે ફિલ્મ જાલથી HD બર્મનના સંગીત નિર્દેશન સાથે સાહિર લુધિયાનવીના બોલ.

શ્રોતા મિત્રો, પોસ્ટ બોક્સ 999 થી સાંભળીએ હેમંત કુમાર અને લતા મંગેશકરના યુગલ સ્વરને. સંગીત નિર્દેશક કલ્યાણજી વીરજી શાહ અને ગીતકાર છે પીએલ સંતોષી.

0: મન.
1: શ્રોતા મિત્રો, આ સાથે જ સારેગામા કાર્યક્રમ અહીં સંપન્ન કરીએ. આજે આપણે સાંભળ્યા હેમંત કુમારના સ્વરે ગવાયેલા કેટલાક વિશેષ ગીતો એમની જન્મજયંતિ નિમિત્તે. બરાબર 8:45 અમારા દિલ્હી કેન્દ્રથી હિન્દીમાં સમાચાર અને ત્યારબાદ અંગ્રેજીમાં સમાચાર પ્રસારિત કરીશું. 9:15 સમાચાર દર્પણ અને ફરીથી મળીશું 9:30 આજ કે ફનકાર કાર્યક્રમની સાથે. સાંભળીએ હિન્દીમાં સમાચાર થોડી પડે.

શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્રનું પ્રસારણ. પ્રસ્તુત છે ગુજરાતી ફિલ્મ સંગીત. કાર્યક્રમની શરૂઆત કરીશું દિલીપ ધોળકિયાએ ગાયેલી આ રચનાથી. ફિલ્મ છે દીવાદાંડે.

0: ढा ढा ढा ढा
1: भाई तो कोई घबराई अब कोई तो पिवाड़ो मन की

0: સાંભળીએ સુમન કલ્યાણપુર, પિનાકિનશા અને સાથીઓએ ગાયેલું નંદનવન ફિલ્મનું ગીત.
1: એક ટક ગોરી, આહિર ચોરી, ચટક મટક ચાલે, જનક જનક પગમાં પહેર્યું, જાજર વાગે તાલે રે ભાઈ, જાજર વાગે તાલે. અરે લાલ રો તુંબલ, અરે લાલ રો તુંબલ, કાવડિયો શું કર્યો ચાંદલો ભાલે, અરે રજ્યા તાતે રાતે રમતા ગોરી ગુમટો ઢાળે, અરે ગોરી ગુમટો ઢાળે, એનો ગોરી ગુમટો ઢાળે, તાક થઈ.

0: મીડિયમ વેવ 370.3 મીટર્સ એટલે કે 810 કિલો હર્ટ્ઝ પર શ્રોતા મિત્રો આકાશવાણીનું આ રાજકોટ કેન્દ્ર છે. થોડી જ વારમાં વિવિધ ભારતી કાર્યક્રમ પ્રસારિત કરીએ છીએ. આજ કે ફનકાર
1: વિવિધ ભારતી કે પાસ હૈ બેમિસાલ હસ્તીઓ કા અનમોલ ખજાના.
2: મ્યુઝિક થેરેપી કે સંગીત સે બીમારો કા ઇલાજ ભી હોતા થા.
1: સંગીતકાર નૌશાદ.
2: અબ ઉસ્તાદો ને કહા હૈ, પંડિતો ને લિખા હૈ કે જીતને શાર્પ નોટ હૈ વો ઇન્સાન મે ચુસ્તી પેદા કરતે હૈ. તો જૈસે દેખે સૂરજ કી પહેલી કિરણ ફૂટતી, રાગ મે એક શાર્પ નોટ શરૂ હોતા હૈ, લલિત કા મધ્યમ શાર્પ લગતી હૈ કે અપને ઇન્સાન કો ઉઠના હૈ, મોહ ધોના હૈ, કામ કાજ પે. જૈસે જૈસે સૂરજ ચઢતા જાયેગા એક એક શાર્પ નોટ, જૈસે સૂર્ય અસ્ત હોને લગતા હૈ, એક એક કોમલ સ્વર શામિલ હોના શરૂ હોતા હૈ. તો યે દેખે બડી ભારી સાયન્સ હૈ. અગર કોઈ ફિલ્મ મે ગાના વાના બના લિયા, લોગો કો પસંદ આ ગયા તો કોઈ કમાલ નહીં હુઆ. યે તો ઇતના બડા સાયન્સ હૈ કે સોચો તો યે લગતા કે અરે હમકો તો એક જર્રા ભી હમારે પાસ નહીં હૈ.
1: એસી અદ્ભુત યાદી આપકો મિલેંગી સિર્ફ વિવિધ ભારતી પર. વિવિધ ભારતી આપકા જીવન સંગીત.
3: આજ કે ફનકાર.